સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે જ્યેષ્ઠ સુદ 13 વિક્રમ સંવત 2082 એટલે કે શનિવાર તારીખ 27 જૂન 2024. અત્યારે સવારના 5:57:37 થઈ છે. અમારી પ્રાતઃકાલીન પ્રસારણ યાત્રામાં સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત, નમસ્કાર. પ્રથમ સભાનો પ્રારંભ કરીએ મંગળ સ્વરથી.

0: સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતની અર્ચના, પ્રસારણ કેન્દ્ર આકાશવાણી રાજકોટ.
1: આજ ભાગ 232.

0: આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન. આકાશવાણી રાજકોટ. પ્રસ્તુત કરે છે કૃષિ માહિતી. તુલસીની નફાકારક ખેતી વિશે ભાગ એક રજૂ કરશે કાનન છાયા.
1: વહેલી સવારના રામ રામ સાથે આજે કૃષિ માહિતીમાં વાત કરીએ તુલસીની નફાકારક ખેતીની. આપણા આંગણામાં શોભતી અને ધાર્મિક મહત્વ ધરાવતી વિષ્ણુપ્રિયા તુલસીના છોડનું વિશ્વના બજારોમાં પણ એક અનોખું સ્થાન છે. શરદીમાં તુલસીનો રસ અને તુલસીના પાન રાહત તો આપે જ છે, આનાથી વિશેષ મહત્વ ભાગ્યે જ તુલસી વિશે કોઈ જાણતું હોય છે. આવા અનેક ગુણો અને ઉપયોગથી ભરપૂર તુલસીની વિશ્વ સ્તરે ખૂબ માંગ છે, માટે તુલસીની ખેતી પણ ખેડૂતોને નફો અપાવે છે. તુલસીમાંથી મળતા કેમિકલ્સ અલગ અલગ હોય છે. મીઠી તુલસીમાંથી 76% મિથાઇલ એવિકોલ તથા 18% લોનોલુલુ કેમિકલ મળે છે, જે મિથાઇલ એવિકોલને ડિસ્ટિલેશન પછી ફરીથી ફેક્સિલેશન કરવાથી અનેથાલ મળે છે, જે વરિયાળી જેવી સુગંધ ધરાવતું હોય છે. દરેક ટૂથપેસ્ટ અથવા માઉથવોશ ઉત્પાદકને આની જરૂરિયાત રહે છે, તેમજ લોનોલુલુ શેવિંગ ક્રીમમાં પણ વપરાય છે, અને આ સિવાય પણ તેના ઘણા ઉપયોગ છે. પરફ્યુમરી ઇન્ડસ્ટ્રીનો મુખ્ય કાચો માલ છે. શ્યામ તુલસીમાં મિથાઇલ યુઝાયોનલ હોય છે અને આ તુલસીમાં ઔષધીય ગુણો પણ વધુ હોય છે. સફેદ તુલસી કરતાં કાળી તુલસીમાં ઔષધીય ગુણો વધુ હોય છે અને બંને તુલસીનું વેચાણ સરળ છે. ઉપયોગની વાત કરીએ તો તુલસીના છોડની મેલેરિયાની દવાઓ બનાવવામાં ભારે માંગ છે. 12 દવાઓ તો માત્ર તુલસીની જ છે, જે અનેક દવામાં વપરાય છે. તુલસી ફક્ત ભારત અને ચીનમાં જોવા મળે છે. કોસ્મેટિક, અરોમાથેરાપી, અત્તર, પરફ્યુમ, અગરબત્તી, દવા, ઠંડા પીણા, ખાદ્ય પદાર્થો, બેકરી, ડિટર્જન્ટ, સાબુ, વિટામિન, પ્રિઝર્વેટિવ બધામાં પ્રોડક્શન કોસ્ટ ઘટાડવા મિક્સિંગ બ્લેન્ડમાં વપરાય છે. અવિરતપણે ઓક્સિજન આપનારી ફાયટોકેમિકલ તરીકે જાણીતા હજારો ગુણકારી તત્વો તેમાં છે. આ તમામ તત્વો એક સાથે સક્રિય થતાં ઉત્તમ એન્ટીઓક્સિડન્ટ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ અને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર હોવાથી દરેક ઘરના પ્રવેશદ્વાર પાસે તુલસીની હાજરી આપણે જોઈ શકીએ છીએ. તુલસીની ખેતી વિભિન્ન પ્રકારના વાતાવરણમાં તથા પહાડો, ખાડા, ટેકરાવાળા જમીનમાં જંગલી રૂપે જોવા મળે છે. 5 થી 8.5 પીએચ સુધીની તથા કાળી, ચીકણી અથવા નબળી જમીનમાં પણ તે થાય છે. ઉત્તર ભારતમાં ઉનાળુ પાકમાં વાવેતર થાય છે. હિમ, ધુમ્મસ, ઝાકળ, બરફ પડવો આવા સ્થળો પર તુલસીની ખેતી સફળતાપૂર્વક થઈ શકતી નથી. તુલસી માટે 14 થી 30 સેન્ટીગ્રેડ તાપમાન શ્રેષ્ઠ ગણાય છે. હાલમાં મધ્યપ્રદેશ તથા ગુજરાતમાં આ ખેતી થઈ રહી છે. હવે જો તુલસીના પાકમાં રોકાણ અને કમાણીની વાત કરીએ તો તુલસીની ખેતી માટે વધુ જમીન કે વધારે નાણાંની જરૂર રહેતી નથી. દવા બનાવતી કંપનીઓ સાથે કરાર કરીને તેની ખેતી કરી શકાય છે. મોટાભાગના ઔષધીય વનસ્પતિના છોડ 3 થી 6 મહિના સુધી પાકી જાય છે. 1 હેક્ટરે 3 મહિનામાં 15 થી 20 હજાર રૂપિયાના રોકાણથી 3 થી 4 લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે. 30 થી 40 હજાર એક વીઘાએ કમાણી

0: જાણી છે. ગુજરાતમાં આ રીતે કરાર આધારિત ખેતી કરતા ઘણા ખેડૂતો છે. તુલસીના પાન, બી અને થળનો ઉપયોગ થાય છે. પાનમાંથી તેલ કાઢવામાં આવે છે. હેક્ટરે 170 થી 200 કિલો તેલ નીકળે છે, જેનો કિલોનો ભાવ 700 થી 800 રૂપિયા મળી રહે છે. સૂકા તુલસીના પાન 1000 કિલોના રૂપિયા 70 થી 125માં વહેંચાય છે. એક હેક્ટર પાકમાં લગભગ 120 થી 150 કિલો બીજ મળે છે. તુલસીની નવી જાતો જેવી કે કપૂર તુલસી, લેમન તુલસી, વન તુલસી, મરવા તુલસી, કાળી તુલસી અને શ્યામ મીઠી તુલસી વગેરે આપણને જોવા મળે છે. મિત્રો, તો આજે કૃષિ માહિતીમાં વાત કરી તુલસીની નફાકારક ખેતી વિશે. તુલસીની ખેતી વિશે વધુ વિગતો જાણશું આવતીકાલે. ત્યાં સુધી સૌને રામ રામ.
1: તુલસીની નફાકારક ખેતી વિશે કૃષિ માહિતી રજૂ કરી રહ્યા હતા કાનન છાયા. આજે રજૂ થયો ભાગ પહેલો.

શ્રોતા મિત્રો, અત્યારે સવારના 6:50 થઈ છે. જણાવીએ આપને અમારા આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પર આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

7:20 માણશો ફિલ્મી ભક્તિ સંગીત, 7:30 સુગમ સંગીતના કાર્યક્રમમાં આજે આ માસનું ગીત, કવિશ્રી ભાસ્કર ભટ્ટની રચના સમૂહ સ્વરમાં, ડોક્ટર ભરત પટેલના સ્વરનિયોજન સંગીતમાં આસ્વાદ વસંત જોશી. પર્યાવરણ વિષયક 5 મિનિટ અમે લઈને આવીએ છીએ 7:55. આજે પર્યાવરણના અજૈવિક પરિબળોનો ભાગ 1 રજૂ કરશે સ્તુતિબુચ્ચ. ભજનોનો અમારો દૈનિક કાર્યક્રમ છે નિરખને ગગનમાં, જે પ્રસારિત થાય છે પ્રતિદિન સવારે 8:30. આજના ભજનિક બામણિયા દિલીપ.

8:50 આરોગ્ય વિષયક શ્રેણી નિરામય અંતર્ગત કાન, નાક અને ગળાના રોગોમાં ઉપકારક હોમિયોપેથી ચિકિત્સા વિશે ડોક્ટર ચારુતા ઠકરારની સુધીર દત્તા દ્વારા લેવાયેલ મુલાકાત. ફિલ્મ સંગીતનું મનોરંજન 9:15, જેમાં આજે સંગીતકાર આર ડી બર્મનની જન્મતિથિ પર વિશેષ ગીતો. શ્રોતાઓના ફોન કોલ્સ પર આધારિત ફરમાઇશી ગીતોનો કાર્યક્રમ કેમ છો મિત્રો પ્રસારિત થશે 10:00. સુખી થવાની ફોર્મ્યુલા, આ વિષય પર પ્રસ્તુતિ રૂપલોઝાની. 11:15 થી 3:00 સુધીના કાર્યક્રમો અમે રીલે કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી.

અમારી સાયંકાલીન સભામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ, 6 શાસ્ત્રીય સંગીતમાં વર્ષા ત્રિવેદીનું કંઠ્યગાન રાગ રાગેશ્રી, 6:30 યુવા મિત્રોનો માનીતો કાર્યક્રમ યુવવાણી, જે રહેશે આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રદાન, શ્રેણી knowledge.com અંતર્ગત પ્રશ્નો અને જવાબો, નિર્માણ સુધીર દત્તા, 7:22 અટલ શર્મા નિર્મિત ગામજનો ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રદાન, મીઠા લીમડાની ખેતી અને તેનું મૂલ્યવર્ધન કરતા સણોસરા ગામના ખેડૂત દંપતિ અશ્વિનભાઈ લીંબાસિયા અને સુમિતાબેન લીંબાસા સાથે મુલાકાત, ફિલ્મી ગીતોની સારેગામા માણશો 8:00, ગીત ગઝલ લઈને હાજર થઈશું રાત્રિના 9:15, 9:30 રાષ્ટ્રીય રેડિયો પત્રિકા અંતર્ગત વિજ્ઞાન ભારતી અને 10 સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ. આ બંને કાર્યક્રમો રિલે થશે અમારા દિલ્હી કેન્દ્રથી. તો આ હતી માહિતી અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની.

હવામાન સમાચાર. હવામાન વિભાગ તરફથી મળેલ માહિતી પ્રમાણે આગામી 7 દિવસ એટલે કે તારીખ 3 જુલાઈની સવાર સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. તો સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓ જેવા કે સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. તો રાજ્યના અન્ય જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહેશે. હવામાન સમાચાર પૂરા થયા.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંડાળ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરશે. શ્રી શાહ આજે કેટલીક પહેલોનો શુભારંભ અને સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. અમદાવાદના નમસ્તે સર્કલ પાસેથી 8 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધાની સેમીફાઇનલમાં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મુકાબલો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો શુભારંભ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા સહકારી ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ અને ભારત ટેક્સી સાથે સંકળાયેલા 4,000થી વધુ સારથી આજના કાર્યક્રમમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતે ભારત ટેક્સીના વિસ્તરણમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. દેશભરના 7 લાખ સારથીઓમાંથી 1.5 લાખથી વધુ સારથીઓ ગુજરાતમાંથી જોડાયા છે. આ કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સારથીઓને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવશે અને વિવિધ સંસ્થાઓ વચ્ચે સમજૂતી કરારનું વિનિમય પણ કરવામાં આવશે. વધુ માહિતી સાંભળીએ અમારા સંવાદદાતા પાસેથી. ભારત ટેક્સી એ સહકારી સિદ્ધાંતો પર આધારિત ડિજિટલ ગતિશીલતા પ્લેટફોર્મ છે, જે સારથી માલિકની વિભાવનાને આકાર આપે છે. આ મોડેલ હેઠળ ટેક્સી ડ્રાઇવરો ફક્ત સેવા પ્રદાતાઓ નથી, પરંતુ પ્લેટફોર્મના સહભાગીઓ અને માલિકો પણ છે, જે ડ્રાઇવરોને આર્થિક રીતે સશક્ત બનાવશે અને તેમને સામાજિક સુરક્ષા પ્રદાન કરશે. ભારત ટેક્સી અમદાવાદ, સુરત, દ્વારકા, વડોદરા, રાજકોટ, સોમનાથ, વલસાડ, આણંદ, જામનગર, ભાવનગર, નડિયાદ, જૂનાગઢ, મહેસાણા અને અમરેલી જિલ્લામાં શરૂ થશે. આગામી મહિના સુધીમાં આ સેવા સમગ્ર ગુજરાતમાં ઉપલબ્ધ કરાવવાનો ધ્યેય છે. ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ આજે કેટલીક પહેલોનો પ્રારંભ કરશે અને સમીક્ષાની બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. શ્રી શાહ બપોરે જિલ્લા વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે. સાંજે ગાંધીનગર લોકસભામાં હરિયાળી લોકસભા અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના કાર્યોથી સમીક્ષા બેઠક કરશે તથા સાબરમતી વિધાનસભા મતવિસ્તારમાં લોકદરબાર કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો 135મી કડી હશે. આ કાર્યક્રમ સમગ્ર આકાશવાણી અને દૂરદર્શન નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. તે એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. ખેડા ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ઉપસ્થિત ઉદ્યોગકારોને રાજ્ય સરકારની પોલિસી, નવી ઉદ્યોગ નીતિ અને એઆઈના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી રમણ સોલંકી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય

0: મીડિયાએ આ અંગે વધુ માહિતી આપી.
1: સેમિનારમાં અલગ અલગ વિષય ઉપર માહિતી પ્રદાન કરવામાં આવી, જેમાં ખાસ તો જે હાલની પરિસ્થિતિમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તે એઆઈ નો છે. તો એઆઈ ઉપર પણ ઉદ્યોગકારોને એઆઈ થી શું ઉપયોગી ઇન્ડસ્ટ્રીઝમાં થઈ શકે તે માહિતી આપવામાં આવી. આ તમામની એક હકારાત્મક બાબત એ રહી હતી કે આ તમામ ઉદ્યોગકારો દ્વારા જિલ્લામાં કુલ 14 એમઓયુ સાઇન થયા છે અને એમાં રકમ જે છે લગભગ 1577 કરોડની રકમનું કમિટમેન્ટ થયું છે, જે લગભગ 3000 લોકોને રોજગારી આ જિલ્લામાં પ્રદાન કરશે.
0: પાટણ નાગરી સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરના 15 સભ્યો માટે 5 જુલાઈ યોજાનાર ચૂંટણીમાં 35 ઉમેદવારો મેદાને છે. નાગરિક બેંકની ચૂંટણી પ્રક્રિયા કુલ 62 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ત્યારબાદ ઉમેદવારો ફોર્મની ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસે 35 હરીફ ઉમેદવારોના નામની આખરી યાદી જાહેર કરવામાં આવી હતી. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના 2 દિવસમાં કુલ 11 ઉમેદવારી ફોર્મ પત્ર ખેંચવામાં આવ્યા, જ્યારે ચકાસણીમાં 8 ઉમેદવારી ફોર્મ અમાન્ય થયા. 5 જુલાઈએ સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી મતદાન યોજાશે અને એ જ દિવસે સાંજે 4 વાગ્યાથી મતગણતરી થશે. મહીસાગર જિલ્લાના છેવાડાના ગામો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરાઈ છે, જે અંતર્ગત મોબાઈલ હેલ્થ યુનિટ અને ટુ વ્હીલર પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો છે. જિલ્લા આરોગ્ય અધિકારી સીઆર પટેલે જણાવ્યું કે આ પહેલથી અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને ઘર આંગણે નિદાન દવાઓ મળી રહી છે.
2: મોબાઈલ હેલ્થ યુનિટ અને ટુ વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટનો શુભારંભ કરવામાં આવ્યો છે. જ્યાં ફોર વ્હીલર જઈ શકતી નથી ત્યાં એ પોતે દિવસની એક ગામ લેશે અને તે ત્યાં જઈ અને ઓપીડી ચલાવશે અને સાથે સાથે લેબોરેટરી સંબંધિત જેવા કે પ્રેગ્નન્સી ટેસ્ટ છે, મલેરિયાનો ટેસ્ટ છે, સુગરનો ટેસ્ટ છે, બીપી છે, એવા નાના મોટા એમ કે લેબોરેટરી ટેસ્ટ કરશે અને નિઃશુલ્ક સારવાર તેઓ ત્યાં સ્થળ પર જ આપશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ AIRNews_MBD ને ફોલો કરશો. અમરેલીના ધારીના દલખાણીયા ગામ પાસે એક વર્ષના સિંહ બાળનું શંકાસ્પદ મોત થયું છે. દલખણીના સરપંચે વનતંત્રને જાણ કરતા વનતંત્ર દોડી આવ્યું હતું અને સિંહ બાળના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલ્યું હોવાનું ડીએફઓ વિકાસ યાદવે જણાવ્યું હતું. અમદાવાદના નમસ્તે સર્કલ પાસેથી 8 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો છે. મળેલી બાતમીના આધારે ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડીએ કરેલી આ કાર્યવાહીમાં લક્ઝરી બસની તપાસ કરતા ટ્રામાડોલ નામની પ્રતિબંધિત દવાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે ડીઆઈજી સુનિલ જોશીએ વધુ માહિતી આપી.
3: અંકલેશ્વરથી એક એમઆર ટ્રેવલ્સમાં મૂકવામાં આવેલ છે અને આ બસ રાજસ્થાન ખાતે જનાર છે અને રસ્તામાં શાહીબાગ અમદાવાદ આવનારી છે. સસ્પેક્ટેડ બસ હતી એને ચેક કરવામાં આવેલી, એમાં ખોટા બિલો આધારે ટ્રાન્સપોર્ટ થતા જે જથ્થો હતો એમાં 6 બોક્સ મળી આવેલા અને એની અંદર ટ્રામાડોલનો જથ્થો હતો. ટોટલ 2,08,000 ટેબલેટ રિકવર કરવામાં આવેલી છે. આની ટોટલ જે કિંમત છે 8,32,00,000 રૂપિયા થયા છે.
0: સોમનાથ મહાદેવને પરંપરાગત રીતે દર વર્ષે ભીમ અગિયારસના દિવસે કેસરકીરીનો ભવ્ય શૃંગાર કરવામાં આવે છે. આ વર્ષે પણ મહાદેવને 2,500 કિલોથી વધુ કેસરકીરીનો મનોરથ ધરાવવામાં આવ્યો હતો. આ વખતે કેરીઓના પ્રસાદને ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રના સંકલનથી વેરાવળ તાલુકાની વિવિધ આંગણવાડીઓમાં વિતરણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધા એવીસી કપ 2026ની સેમીફાઇનલમાં આજે ભારતનો મુકાબલો ઇન્ડોનેશિયા સામે થશે. આજે બપોરે 12:30 વાગે 9મા-10મા સ્થાન માટે ઓમાનનો મુકાબલો પુલેની 5મા ક્રમે રહેલી ટીમ સાથે થશે. ત્યારબાદ બપોરે 3:30 વાગે કોરિયા અને બહેરીન વચ્ચે પ્રથમ સેમીફાઇનલ રમાશે. સાંજે 7 વાગે યજમાન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે બીજી સેમીફાઇનલ રમાશે. રાજ્ય સહિત દેશભરમાં કોમી એકતા અને ભાઈચારા સાથે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી. પાટણ, સિદ્ધપુર, કાકોશી, રાધનપુર, વારાહી, સમી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વાજતે ગાજતે તાજિયા જુલુસ નીકળ્યું અને મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા. પાટણમાં તાજિયા જુલુસ દરમિયાન સરકારી ગાયકવાડી જરીના તાજિયાનું હિન્દુ આગેવાનો, વેપારીઓ તેમજ કોર્પોરેટરો દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું. સિદ્ધપુર શહેરમાં મહોરમ નિમિત્તે તાજિયાના જુલુસનું શાંતિપૂર્ણ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ડાંગના આહવા તેમજ વઘઈ ખાતે કોમી એખલાસની ભાવના સાથે મહોરમ પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી. છોટાઉદેપુરના બોડેલી નગરમાં શ્રદ્ધા અને આસ્થા સાથે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી. દિવસભર વિવિધ વિસ્તારોમાં ફરેલા તાજિયાનું પરંપરાગત વિધિ અનુસાર વિસર્જન કરવામાં આવ્યું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પર નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે આગામી 7 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં

0: છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ વરસાદી માહોલ મુખ્યત્વે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળશે. છેલ્લા 24 કલાકના વરસાદની જો વાત કરીએ તો મહેસાણામાં 36 mm અને બોટાદમાં 10 mm જેટલો હળવો વરસાદ નોંધાયો છે. કવિ દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટના સ્થાપક સ્વર્ગસ્થ રામભાઈ કાગની 28મી પુણ્યતિથિ નિમિત્તે બાબરિયાધાર ગામમાં એક મલ્ટી સ્પેશિયાલિટી હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાવનગરની HCG હોસ્પિટલની 12 સભ્યોની નિષ્ણાંત ટીમે આશરે 150 જેટલા દર્દીઓનું નિઃશુલ્ક સ્ક્રીનિંગ કરી સચોટ તબીબી સારવાર અને માર્ગદર્શન પૂરું પાડ્યું. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરશે. શ્રી શાહ આજે કેટલીક પહેલોનો શુભારંભ અને સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. અમદાવાદના નમસ્તે સર્કલ પાસેથી 8 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધાની સેમીફાઇનલમાં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી રાજકોટ રજૂ કરીએ ફિલ્મી ભક્તિ સંગીત. આજે હનુમાન ચાલીસા, વાહ લાઇફ હો તો એસી આ ફિલ્મમાંથી છે. શંકર મહાદેવન અને સાથી સ્વરમાં.

0: શંકર મહાદેવન અને સાથી સ્વરમાં વાહ લાઈફ હો તો એસી ફિલ્મમાં આહ દુઈ હનુમાન ચાલીસા.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે, રજૂ કરીએ છીએ આ માસનું ગીત. આ માસના ગીતના કવિ છે ભાસ્કર ભટ્ટ, ગીતના પઠન અને આસ્વાદ વસંત જોશી, ગીત રજૂ થાય છે સમૂહ સ્વરમાં, સંગીત નિયોજન ડૉક્ટર ભરત પટેલનું. તો સાંભળીએ ભાસ્કર ભટ્ટ રચિત આ માસનું ગીત.
2: આપણે જ ફળફળતી માછલીના જીવ અને માછીની ઝાળ પણ આપણે તળિયાને તાગીને પાછાએ વળીએ અને તૂટેલી પાળ પણ આપણે. દરિયા હોય હાથ તોય કંઠે તરસ એક પ્યાલીની ખેવના જાગે. દરિયા હોય હાથ તોય કંઠે તરસ એક પ્યાલીની ખેવના જાગે. ખોળે ઠલવાઈ ભર્યા ખેતરના હેત એક ડાળીની ઝંખના જાગે. કે દરિયા હોય હાથ તોય કંઠે તરસ એક પ્યાલીની ખેવના જાગે. ખોળે ઠલવાઈ ભર્યા ખેતરના હેત એક ડાળીની ઝંખના જાગે. આપણે જ ડાળીએ ખીલેલા ફૂલ, આપણે જ ડાળીએ ખીલેલા ફૂલ અને ઝૂકેલી ડાળ પણ આપણે. તળિયાને તાગીને પાછાય વળીએ ને તૂટેલી પાળ પણ આપણે. આપણે જ ફળફળતી માછલીના જીવ અને માછીની ઝાળ પણ આપણે. પોતિકા ભેરે તો હૈયા છલકાય અને પારકા જો હોય નો જોણું. કે પોતિકા ભેરે તો હૈયા છલકાય અને પારકા જો હોય નો જોણું. સગપણ સંબંધનું એવું જ હોય એ કાયમનું કાણું છે દોણું. આપણે જ આપણો નીતરતો નેહ, આપણે જ આપણો નીતરતો નેહ અને ભીતરની ઝાળ પણ આપણે. આપણે જ ફળફળતી માછલીના જીવ અને માછીની ઝાળ પણ આપણે. જબકારો આગિયાનો જન્મારો થાય સૌ જીવવું લઈ મુઠ્ઠીમાં જીવે. જબકારો આગિયાનો જન્મારો થાય સૌ જીવવું લઈ મુઠ્ઠીમાં જીવે. દોરીને સોય ભલે આંગળમાં હોય બખિયા લઈ કોક કાંક સીવે. ઓચિંતું ખોળામાં આવી ઠલવાય, ઓચિંતું ખોળામાં આવી ઠલવાય અને હૈયે પડેલ ફાળ આપણે. તળિયાને તાગીને પાછાય વળીએ ને તૂટેલી પાળ પણ આપણે. આપણે જ ફળફળતી માછલીના જીવ અને માછીની ઝાળ પણ આપણે. જીવનનું સૌંદર્ય ખરેખર તો માણસાઈમાં રહેલું છે. તંદુરસ્ત સમાજની અવધારણા માનવતા વિના કેવી રીતે કરી શકાય? સમાજ ત્યારે જ ખુશહાલ ગણાય જ્યારે પ્રત્યેક માણસ એકબીજા પ્રતિ પ્રેમ અને ભાઈચારો જાળવે. આપણે ઘણીવાર એવું કહેતા હોઈએ છીએ કે હું અમુકને ઓળખવામાં ભૂલ કરી બેઠો. આમાં બંને પ્રકારની શક્યતાઓ રહેલી હોય છે. કોઈને આપણે સાચી રીતે જાણી ન શક્યા હોઈએ અને એના પ્રતિ અન્યાય કરી બેસીએ, અથવા તો કોઈ પ્રતિ આપણો વિશ્વાસ દૃઢ હોય અને ખરેખર એવું ન પણ બને. એટલે આ ઓળખવાની આખી પ્રક્રિયા અટપટી અને જટિલ બની જતી હોય ત્યારે પ્રશ્ન થાય કે સાચી ઓળખ કોની? અન્યને તમે કયા માપદંડથી માપવાનો પ્રયત્ન કરો છો? અને તમારા એ ધોરણો પ્રમાણે કોઈ પાર ન ઉતરે તો? કદાચ તમારા મતે એ વિશ્વાસપાત્ર નથી, પણ કદાચ ખરેખરું એમ ન પણ હોય તો?

આ ઓળખ પીછાણની સાચી શરૂઆત સ્વથી જ ન શરૂ કરવી જોઈએ? આપણે આપણી અંદર પ્રવેશીને સ્વદર્શન કરવાનો ક્યારેય પ્રયત્ન કર્યો છે ખરો? પ્રસ્તુત ગીત કવિતાનો કંઈક આવો જ ભાવ અભિપ્રેત છે. સામસામા બે અંતિમોનું સાયુજ્ય એક નવા જ અભિગમ સાથે સ્વની ખોજનો દિશા નિર્દેશ કરાવે છે. માછલી અને જાળનો સંબંધ વિરુદ્ધનો છે, તે જ રીતે તળિયું અને પાળ ગહનતા અને તટનો નિર્દેશ કરે છે. આકંઠ જીવનને પામ્યા પછીએ તરસ તૃપ્તિ ના થઈ હોય, ભરપૂર પામ્યા પછીએ ડાળની ખેવના જાગે, ત્યારે એ ડાળી ને ફૂલમાં પોતાની જ પ્રતીતિનો અહેસાસ ભૂલી જવાય છે. સગપણના સંબંધોનું ગણિત આપણે અટપટું કરી નાખ્યું છે. આપણને આપણા જ વહાલા લાગે તેટલું નબળું મન વ્યાપકતાને અનુભવી નથી શકતું, અને એટલે જ એ સગપણનો પડિયો હંમેશ કાણો જ લાગે છે. પણ જો ભીતરની ઝાળને ભેદીએ તો ખ્યાલ આવે છે કે નેહ આપણે સ્વયં છીએ, અને નેહમાં ભીંજાતું આપણું મન પોતિકાપણાના કૂપમાંથી બહાર આવવા ઝંખે છે. માત્ર જરૂર છે એ ઝંખાને જગાડવાની. જ્યારે આપણે સ્વયંને ઓળખી નથી શકતા ત્યારે કેવી સ્થિતિ હોય છે? જીવનમાં એકાદ ચમકાર થવાને આખો જન્મારો વીતી જાય છે, કારણ કે આપણી પ્રવૃત્તિઓ શુલ્લક અને નિરર્થક એવી તો બનતી જાય છે કે સંબંધોના થીગડા સીવવા હાથમાંની સોય પણ કામ કરતી નથી. પણ ક્યારેક ઓચિંતા જ સહજપણે આપણે કશુંક પામીએ છીએ ત્યારે મનમાં પડેલા ધ્રાસકાને હડસેલીને આપણે એમાં ઓગળવું એ જ સાર્થકતા.

તો આ હતું કવિ ભાસ્કર ભટ્ટ રચિત આ માસનું ગીત. ગીતના પઠન અને આસ્વાદ વસંત જોશીના. ગીત રજૂ થયું સમૂહસ્વરમાં. સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલનું. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી અમારા વધુ સાંગીતિક કાર્યક્રમો 8:30 વાગ્યે ભજનોમાં નિરખને ગગનમાં આ કાર્યક્રમ અને 9:15 વાગે ફિલ્મી ગીતોનું મનોરંજન. જોડાયેલા રહો, માણતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સેશેલ્સની મુલાકાતે. સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગર ખાતેથી ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો શુભારંભ કરશે. વેનેઝુએલામાં ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 920 થયો. ભારતે ઓપરેશન એમિસ્ટાર્ડ હેઠળ 35 ટન રાહત સામગ્રી મોકલી. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ઇઝરાયેલ લેબનોન વચ્ચે શાંતિ કરારની રૂપરેખા જાહેર કરી. અને ભારતે પુરૂષોની FIH પ્રો લીગ હોકી સ્પર્ધામાં પાકિસ્તાનને 7-1 હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સેશેલ્સની 3 દિવસની સત્તાવાર મુલાકાતે જશે. પ્રધાનમંત્રી આજે સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય નૌકાદળના 2 જહાજો સાથે ભારતીય સંરક્ષણ દળોની ટુકડી ઉજવણીમાં ભાગ લેશે. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી સેશેલ્સના રાષ્ટ્રપ્રમુખ ડોક્ટર પેટ્રિક હર્મીની સાથે વાતચીત કરશે અને દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરશે. બંને નેતાઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी यात्रा के दौरान सेशल्स की राष्ट्रीय सभा को संबोधित करेंगे और वहां रह रहे भारतीय समुदाय के लोगों से भी मुलाकात करेंगे. आज उनके कार्यक्रम में बोटानिकल गार्डन में पौधारोपण समारोह में भाग लेना और सेशल्स कोस्ट गार्ड के बेस का दौरा करना शामिल है. भारत और सेशल्स के बीच लंबे समय से मजबूत और घनिष्ठ संबंध हैं, जो साझा इतिहास, सांस्कृतिक जुड़ाव और दोनों देशों के लोगों के बीच आपसी रिश्तों पर आधारित हैं. प्रधानमंत्री की यह यात्रा भारत और सेशल्स की मजबूत और स्थायी मित्रता को और मजबूत करेगी. सुपर्णा सैकिया की रिपोर्ट के साथ अक्षित वैद्यान, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો શુભારંભ કરશે. સાંભળીએ એક અહેવાલ.
2: અમૂલ, ઇફકો અને નાબાર્ડ જેવી 8 અગ્રણી સહકારી સંસ્થાઓના સહયોગથી સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલી ભારત ટેક્સી ઝીરો કમિશન મોડેલ પર કામ કરે છે, જેથી કમાણીનો મહત્તમ હિસ્સો સીધો ચાલકોને મળી શકે. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેની પ્રારંભિક શરૂઆત થયા પછી માત્ર ગુજરાતમાં જ 1.5 લાખથી વધુ ચાલકો અને 7 લાખથી વધુ ગ્રાહકો આ પ્લેટફોર્મ સાથે જોડાઈ ચૂક્યા છે, જ્યાં દરરોજ 3,500થી વધુ સફર પૂર્ણ કરવામાં આવી રહી છે. આ સેવા ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરા સહિત 14 મુખ્ય શહેરોમાં શરૂ કરવામાં આવશે. આગામી 1 મહિનામાં સમગ્ર રાજ્યમાં તેનો વિસ્તાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અપર્ણા ખૂણ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ અનેક મુખ્ય પહેલોનો શુભારંભ કરશે અને સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારત બ્રિટેન વ્યાપક આર્થિક અને વેપાર કરાર સાથે બંને દેશો વચ્ચેના સંબંધો એક નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહ્યા છે. ગઈકાલે લંડનમાં વેપાર ક્ષેત્રના પૂર્ણ સત્રને સંબોધન કરતા તેમણે આ મુજબ જણાવ્યું.
1: ભારત UK સમજોતા એક વ્યાપક સમજોતા હૈ. યહ કેવલ શુલ્ક, મૂલ નિયમો યા વસ્તુઓ ઓર સેવાઓ કે વ્યાપાર તક સીમિત નહીં હૈ, બલ્કિ પ્રૌદ્યોગિકી, શિક્ષા, સંસ્કૃતિ ઓર કલા જૈસે ક્ષેત્રો મેં સહયોગ કો ભી શામિલ કરતા હૈ. ઇસકા ઉદ્દેશ્ય દોનો દેશો કી સર્વોત્તમ ક્ષમતાઓ ઓર વિશેષજ્ઞતા કો એક દૂસરે કે સાથ સાઝા કરના હૈ. યહ એક નિષ્પક્ષ, ન્યાયસંગત ઓર પૂરી તરહ સંતુલિત સમજોતા હૈ.
0: અણુ ઉર્જા વિભાગના સચિવ અજીતકુમાર મોહંતીએ કલ્પકમ સ્થિત ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ ખાતે કોપર ક્લોરિન થર્મોકેમિકલ્સ ચક્ર પર આધારિત વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું, જેમાં ફાસ્ટ બ્રીડર ટેસ્ટ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરીને હાઇડ્રોજનનું ઉત્પાદન કરાશે. આ પ્રસંગે સભાને સંબોધતા ડોક્ટર મોહંતીએ જણાવ્યું કે હાઇડ્રોજન ઉત્પાદન જેવી ઉભરતી સ્વચ્છ ઉર્જા ટેકનોલોજી સાથે પરમાણુ ઉર્જાનું સંકલન ટકાઉ ઉર્જા ભવિષ્ય

0: તરફ એક વ્યૂહાત્મક માર્ગ રજૂ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન EIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. EIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. વેનેઝુએલામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 920 થયો છે, જ્યારે 3,300થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. કારાકાસ અને નજીકના દરિયાકાંઠાના શહેર લા ગુએરામાં ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળ નીચે હજુ લોકો દબાયેલા છે. રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે. વિનાશક ભૂકંપના પ્રતિભાવમાં ભારતે ઓપરેશન એમિસ્ટાર્ડ શરૂ કર્યું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે 35 ટનથી વધુનો રાહત પુરવઠો, સેનાનું ફિલ્ડ હોસ્પિટલ યુનિટ અને 41 સભ્યોની બચાવ ટીમ સાથે ભારતીય વાયુસેનાના 2 C-17 ગ્લોબ માસ્ટર વિમાન ગઈકાલે વેનેઝુએલા માટે રવાના થયા હતા. મંત્રાલયે જણાવ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં સરકાર અને વેનેઝુએલાના લોકો સાથે ખભે ખભા મિલાવીને ઉભું છે. આ રાહત સહાય માટે કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલસી રોડ્રિગ્સે ભારતનો આભાર વ્યક્ત કર્યો. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ઇઝરાયલ અને લેબનોન વચ્ચે શાંતિ કરારની રૂપરેખા જાહેર કરી, જેનો હેતુ કાયમી શાંતિ અને સુરક્ષા પ્રાપ્ત કરવાનો છે. પ્રસ્તાવિત કરારમાં યુદ્ધ વિરામ, હિઝબુલ્લા દ્વારા તમામ હુમલાઓ અટકાવવા અને દક્ષિણ લેબનોનમાંથી પાછા ખેંચવાની શરતનો સમાવેશ થાય છે. હોર્મુઝ સામુદ્ર ધુનીમાં એક કાર્ગો જહાજ પર ડ્રોન હુમલાના જવાબમાં ગઈકાલે અમેરિકાએ ઈરાન પર નવા હુમલા શરૂ કર્યા. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે મિસાઇલ અને ડ્રોન હુમલાઓ ઈરાનને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા, જેમાં દરિયાકાંઠાના રડાર સ્થાપનોને નિશાન બનાવાયા હતા. અગાઉ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે યુદ્ધ વિરામ કરાર ઉલ્લંઘનના ગંભીર પરિણામો ભોગવવા પડશે. દરમિયાન ઈરાની લશ્કરી પ્રવક્તા ઇબ્રાહીમ અલ ફિરારે જણાવ્યું કે આ વખતે અમેરિકાના હુમલાનો ઈરાનનો જવાબ ઝડપી અને નિર્ણાયક હશે. જમ્મુ અને કાશ્મીર પોલીસે પ્રોજેક્ટ હોક આઈ શરૂ કર્યો, જે અમરનાથ યાત્રાના માર્ગ પર 24 કલાક દેખરેખ રાખવા ટેકનોલોજી આધારિત પહેલ છે. સુરક્ષા એજન્સીઓએ 3 જૂનથી શરૂ થતી વાર્ષિક યાત્રા માટે તૈયારીઓ વેગવાન બનાવી છે. દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ જમ્મુ જિલ્લામાં વ્યાપક સુરક્ષા અને તપાસ અભિયાન હાથ ધર્યું. પોલીસ, CISF, BSF સાથે મળીને સરહદ દેખરેખને મજબૂત બનાવવા અને અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા સાલેહર અને રથાના સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું. ભારતે લંડનના લી વેલી હોકી અને ટેનિસ સેન્ટર ખાતે પુરૂષોની FIH પ્રો લીગ હોકી સ્પર્ધામાં પાકિસ્તાનને 7-1થી હરાવ્યું. પાકિસ્તાનના ખેલાડી અબુબકરના 1 ગોલ બાદ ભારતે સતત 7 ગોલ કરી શાનદાર પ્રદર્શન કર્યું. ભારત આવતીકાલે આગામી મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. રાષ્ટ્રીય જૈવ વિવિધતા સત્તામંડળ NBA રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જોખમમાં મુકાયેલી પ્રજાતિઓની વૈજ્ઞાનિક ઓળખ માટે એક માનક સંચાલન પ્રક્રિયા SOP બહાર પાડી છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે SOPનો ઉદ્દેશ જોખમમાં મુકાયેલી પ્રજાતિઓની ઓળખ, મૂલ્યાંકન અને સૂચના માટે એક સમાન, પારદર્શક અને વૈજ્ઞાનિક રીતે મજબૂત પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
1: આજના મોટાભાગના અખબારોમાં રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવનું રાજીનામું, વેનેઝુએલામાં આવેલા ભૂકંપથી થયેલા નુકસાનના સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ અખબારની હેડલાઇન છે, રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયનું અંતે રાજીનામું. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે, વેનેઝુએલાને 9.5 લાખ કરોડ ડોલરના નુકસાનની આશંકા. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, ચંપત મિશ્રાનું રાજીનામું, 8ની ધરપકડ, 79.85 લાખ રૂપિયા જપ્ત. યુરોપના 12 દેશોમાં ગરમીથી હાહાકાર, 230થી વધુના મોત. નેધરલેન્ડમાં પહેલીવાર હીટ એલર્ટની જાહેરાત. સ્થાનિક સમાચારોમાં નજર કરીએ તો આજે અમિત શાહ ભારત ટેક્સી સેવા અને કાલે PM ફેમિલી કેર ટ્રેકર લોન્ચ કરશે. SG હાઇવે પર રોકેટ ગતિએ દોડતી 4 કાર વચ્ચે અકસ્માત, 4ને ઇજા. ગુજરાતમાં આગામી 7 દિવસ અતિભારે વરસાદની શક્યતા નહીવત. અને અમદાવાદમાંથી ATS 8 કરોડ ટ્રામાડોલ ડ્રગનો જથ્થો પકડ્યો, જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સેશેલ્સની મુલાકાતે સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

0: કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગર ખાતેથી ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો શુભારંભ કરશે. વેનેઝુએલામાં ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 920 થયો. ભારતે ઓપરેશન એનીસ્ટાર્ડ હેઠળ 35 ટન રાહત સામગ્રી મોકલી. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ઇઝરાયેલ લેબનોન વચ્ચે શાંતિ કરારની રૂપરેખા જાહેર કરી. અને ભારતે પુરૂષોની FIH પ્રો લીગ હોકી સ્પર્ધામાં પાકિસ્તાનને 7-1 હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે પર્યાવરણ વિષયક 5 મિનિટ. પર્યાવરણના અજૈવિક પરિબળોનો ભાગ 1 રજૂ કરશે સ્તુતિબુચ્છ.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે આપણે જાણીશું પર્યાવરણના અજૈવિક પરિબળો વિશે. મિત્રો, સજીવોને જીવન અને વિકાસને અસર કરતા બાહ્ય ભૌતિક, રાસાયણિક અને જૈવિક પરિબળોનો સમગ્ર વિસ્તાર કે જેમાં જમીન, પાણી, હવામાન, ઉર્જા અને ખાદ્ય પુરવઠા ઉપરાંત સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનો પણ સમાવેશ થાય છે, તેનું સ્વરૂપ અત્યંત જટિલ અને પરિવર્તનશીલ છે તથા તેમાં અન્યને અસર કરે તેવા ઘણા પરિવર્તકો સમાયેલા છે. આ પર્યાવરણ અમુક ચોક્કસ પ્રાકૃતિક નિયમોને આધાર રહીને વર્તે છે અને તેની કાર્યપ્રણાલી સ્વયં સંચાલિત હોય છે, જેમ કે જલીય ચક્ર, કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ફોસ્ફરસ ચક્ર અને સલ્ફર ચક્ર. જીવન ટકાવવા માટે જરૂરી એવા ખોરાક, પાણી, હવા, સૂર્યપ્રકાશ વગેરે સજીવો પર્યાવરણમાંથી મેળવતા હોવાથી માનવ સહિત તમામ જીવસૃષ્ટિનો આધાર પર્યાવરણ અને તેના સંતુલન પર રહેલો છે. આથી પર્યાવરણીક પરિબળો કોઈપણ સજીવોના અસ્તિત્વ માટે સીમારૂપ બની રહે છે. પર્યાવરણમાં જ્યારે માનવીની વિવિધ પ્રવૃત્તિઓના પરિણામે આડપેદાશરૂપ અનિચ્છનીય પદાર્થો પ્રવેશે છે ત્યારે પર્યાવરણનું સંતુલન જોખમાય છે. આને પર્યાવરણનું પ્રદૂષણ કહે છે. વાત કરીએ પર્યાવરણના અજૈવિક પરિબળોની તો તેમાં પ્રથમ આવશે પ્રકાશકીય કિરણોત્સર્ગો. તો મિત્રો, સૂર્યના કિરણોમાં કાર્યશક્તિ રહેલી છે. બધા સજીવો આ કાર્યશક્તિને સીધી કે આડકતરી રીતે મેળવી તેનો ઉપયોગ જૈવિક ક્રિયાઓ માટે કરીને જીવન ગુજારે છે. નીલકણ ધરાવતા વનસ્પતિ સૃષ્ટિના સભ્યો આ પ્રકાશ ઉર્જાને જકડી રાખી શકે છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તેને રાસાયણિક ઉર્જામાં ફેરવે છે. વળી પ્રકાશ અવધિ અંતઃસ્ત્રાવોની ક્રિયાશીલતા પર અસર કરતો હોવાથી પ્રકાશની આવૃત્તિ, તરંગ લંબાઈ, તેની તીવ્રતા અને સમયમર્યાદા સજીવો પર પ્રભાવ પાડે છે. બીજું પરિબળ જોઈએ તો તે છે આયનકારક વિકિરણો. બધા સજીવો આયનકારક અવકાશી કિરણોના સંપર્કમાં આવે છે. ઉપરાંત જમીન, પાણી અને હવા દ્વારા પણ આયનકારક કિરણો પ્રસરતા હોય છે. આ કિરણોમાં આલ્ફા કણો, બીટા કણો અને ગેમા કિરણોનો સમાવેશ થાય છે. માનવ સર્જિત પારમાણવિક કાર્યશક્તિના વપરાશથી પણ પૃથ્વી પર આવા કિરણોમાં વધારો થઈ રહ્યો છે. આ કિરણો જૈવ પ્રક્રિયામાં પ્રભાવક નીવડવા ઉપરાંત જનનીય ભિન્નતાના કારણરૂપ હોય છે. વાત કરીએ ત્રીજા પરિબળ તાપમાનની તો મોટાભાગના સજીવો -17.8 ડિગ્રીથી 45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનું તાપમાન સહન કરી શકે છે. ચયાપચય પ્રક્રિયાની દ્રષ્ટિએ સામાન્યપણે 35 ડિગ્રીથી 40 ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનું તાપમાન ઇષ્ટ ગણાય છે. સમતાપી સજીવો એટલે શરીરનું તાપમાન હંમેશા સ્થિર રાખી શકે તે, જ્યારે અસમતાપી સજીવોના શરીરમાં પર્યાવરણીક અસર હેઠળ જૂજ ફેરફારો થયા કરે છે. વિપરીત તાપમાનને ટાળવા માટે ઘણા સજીવો સ્થળાંતર કરતા હોય છે. દાખલા તરીકે ઉડ્ડયન શક્તિ ધરાવતા પક્ષીઓની ઘણી જાતો વિપરીત તાપમાનને ટાળવા માટે નિયમિત રીતે સ્થળાંતર એટલે કે માઇગ્રેશન કરતી હોય છે. કેટલાક સસ્તનો ઉનાળામાં વાળ ગુમાવે છે, જ્યારે શિયાળામાં તેમના શરીર પર લાંબા વાળ ઉગી જતા હોય છે. અન્ય કેટલાક સજીવો શિયાળા દરમિયાન શીત નિદ્રા અને ઉનાળામાં ગ્રીષ્મ સમાધિને અપનાવીને તાપમાનના વિપરીત પરિણામોથી બચે છે. શ્રોતા મિત્રો, પર્યાવરણના અજૈવિક પરિબળો વિશે આપણે વાત કરી. હજુ વધારે પરિબળો વિશે વાત કરીશું, પરંતુ આજે પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આટલું બસ.
1: પર્યાવરણના અજૈવિક પરિબળોનો ભાગ 1 રજૂ કરી રહ્યા હતા સ્તુતિ બુચ્છ 5 મિનિટ અંતર્ગત.

0: આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ અને અમારી ન્યૂઝ ઓન એર એપ પર જીવંત. શ્રોતા મિત્રો, સમય થયો છે સવારના 8:30 વાગ્યાનો. રજૂ કરીએ ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
1: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

શ્રોતા મિત્રો, બામણિયા દિલીપના કંઠે ભજનો આપ માણી રહ્યા છો. ભજનોમાં તબલા સંગત છે બલવંત ગોસાઈની, હાર્મોનિયમ પર સાથ આપી રહ્યા છે આનંદ મકવાણા, મંજીરા સંગત સુરેશજ્યોતિ ગોસાઈ અને રામસાગર પર છે કુમન પ્રસાદ નિમાવત. સાંભળીએ નાનક ગુરુની આ ભક્તિ રચના.

0: કાર્યક્રમની અંતિમ પદરચના સાંભળતા પહેલા લઈએ એક કમર્શિયલ બ્રેક.
1: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
2: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
5: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: આજે નાનક ગુરુની વધુ એક પદ.

0: બામણિયા દિલીપના કંઠે માણી રહ્યા હતા આપ ભજનો. કાર્યક્રમ હતો નિરખને ગગનમાં.
1: આકાશવાણી રાજકોટ પરથી પ્રસ્તુત થાય છે દર ગુરુવારે અને રવિવારે કાર્યક્રમ સહિયર.
2: સહિયર કાર્યક્રમમાં અમે લઈને આવ્યા છીએ નવું નજરાણું,
1: મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના.
2: સાંભળો દર મહિનાના બીજા અને ચોથા રવિવારે બપોરે 12:30 કલાકે
1: નારી સંતોની શબદ સાધના.

0: राम राम।
1: श्रोता मित्रों, आकाशवाणी राजकोट द्वारा निर्मित कार्यक्रम गामनो चोरो अमे लईने आवीए छीए दर शुक्र शनि अने रविवारे सांजे 7:20
0: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 7:20
0: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી રજૂ કરી આરોગ્ય વિષયક શ્રેણી નિરામય. આજે સાંભળશો કાન, નાક અને ગળાના રોગોમાં ઉપકારક હોમિયોપેથી ચિકિત્સા વિશે. ડોક્ટર ચારુતા ઠકરારની સુધીર દત્તા દ્વારા લેવાયેલ મુલાકાત.
1: નિરામય કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને નમસ્કાર અને મિત્રો, આપનું સ્વાગત. કાન, નાક અને ગળું આપણા શરીરના મહત્વના અંગો. આમ તો શરીરનું એક અંગ બગડે તો મુશ્કેલી પડે, પણ એકબીજા સાથે જોડાયેલ એવા અંગો કે જેમનું સંયુક્ત રીતે થતું સંકલન વિખેરાય તો ઘણા અલગ અલગ રોગ થઈ શકે. આ અંગોની સારવારમાં હોમિયોપેથી કઈ રીતે ઉપયોગી છે એ વિશે માહિતીપ્રદ વાર્તાલાપ માટે આજે આપણા સ્ટુડિયોમાં આપણે આમંત્રિત કર્યા છે ડોક્ટર ચારુતાબેન ઠકરારને. ડોક્ટર ચારુતાબેને હોમિયોપેથીમાં MD કરેલ છે અને છેલ્લા 21 વર્ષથી તેઓ રાજકોટમાં હોમિયોપેથિક તબીબ તરીકે પ્રેક્ટિસ કરે છે. તેમના હોમિયોપેથી અને સાહિત્યના 6 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. રાજકોટ અને ભાવનગરથી પ્રકાશિત વિવિધ અખબારોમાં, વિવિધ મેગેઝીનમાં એમના લેખો પણ છપાયા છે. હાલમાં છેલ્લા 2 વર્ષ કરતાં પણ વધુ સમયથી રાજકોટથી પ્રકાશિત સાંધ્ય દૈનિક અગ્ર ગુજરાતમાં પણ તેમના બાળમાનસના ઘડતર વિશેના લેખ નિયમિત રીતે પ્રકાશિત થાય છે. તો મિત્રો, કાન, નાક અને ગળાના રોગોમાં ઉપયોગી અને ઉપકારક એવી હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ અંગે માહિતી મેળવીએ ડોક્ટર ચારુતાબેન પાસેથી. એ પહેલા એમને આવકારીએ. નમસ્તે ચારુતાબેન, આપનું સ્વાગત છે.
2: નમસ્તે સુધીરભાઈ.
1: ચારુતાબેન, સૌ પહેલા તો પ્રશ્ન એ થાય અમારા શ્રોતાઓને કે દેખીતી રીતે તો આ કાન, નાક અને ગળું અલગ અલગ અંગો છે, પણ એમના નામ એક સાથે કેમ સાથે બોલાય? આપણે ઘણી વખત ENT સ્પેશિયાલિસ્ટ કેવું સાંભળતા હોઈએ છીએ. તો આ કાન, નાક, ગળાની કઈ કઈ તકલીફો સામાન્ય જોવા મળતી હોય છે તેની પણ સાથે અમને માહિતી આપો.
2: સુધીરભાઈ, શરીરની જટિલ રચના અને એમાં આંતરિક રીતે આ અંગો જોડાયેલા છે, માટે સંયુક્ત રીતે કાન, નાક અને ગળાની સારવાર એવું કહેવામાં આવે છે. કાન, નાક અને ગળાની આપણે તકલીફો વિશે વાત કરીએ તો કાનની સમસ્યાઓમાં કાનમાં અવાજ આવવો એટલે કે ટિનિટસ, સાંભળવાની તકલીફ, કાનનો દુખાવો, કાનમાંથી રસી કે લોહી નીકળવું વગેરે ગણી શકાય. ક્યારેક કાનમાં નસ દબાતી હોય તો પણ ઘણા દર્દીઓને ચક્કરની ફરિયાદ રહે છે. નાકની સમસ્યાઓમાં વારંવાર શરદી, સાઇનસ, નાક બંધ રહેવું, એલર્જીક શરદી, વારંવાર નસકોરી ફૂટવી, નાકમાં મસા થવા વગેરે ગણી શકાય. અને ગળાની સમસ્યાઓમાં ટોન્સિલ, વારંવાર ગળામાં ઇન્ફેક્શન, ગળામાં ખરાશ, અવાજ બેસી જવો વગેરે કહી શકીએ. અને આપણે ઘણીવાર એ પણ જોયું હોય છે કે શરદી થઈ હોય તો આપણને છીંક આવવા સાથે આંખમાંથી પાણી નીકળવું, કાનનો દુખાવો બધું સાથે થતું હોય છે. એટલે આંતરિક રીતે આ બધા અંગો જોડાયેલા છે.
1: બરાબર. ડોક્ટર ચારુતાબેન, કાન, નાક અને ગળાના વિવિધ રોગોની તમે વાત કરી, આ બધી તકલીફો તો જેમને થાય એ દર્દી ખૂબ હેરાનગતિ અનુભવતા હોય છે, પણ હોમિયોપેથી દવા આ બધી તકલીફોમાં કઈ રીતે ઉપયોગી થતી હોય છે અને કઈ રીતે કામ કરતી હોય છે તેની વિશેષ વિગતવાર માહિતી અમારા શ્રોતા મિત્રોને આપશો?
2: ચોક્કસથી જણાવું સુધીરભાઈ, અને શ્રોતાઓને ઉદાહરણ પણ આપું. થોડા વર્ષો પહેલા 50-એક વર્ષની ઉંમરના એક બેન મારી પાસે સારવાર માટે આવ્યા અને મુખ્ય ફરિયાદ એ હતી કે એમને કાનમાં સાંભળવાનું ઓછું થઈ ગયું છે. એક કાનમાં થોડું ઘણું ઓછું સંભળાય અને બીજા કાનમાં તો સંભળાવાનું બહુ જ ઓછું. હવે સાંભળવાની વસ્તુ એવી છે કે ન સંભળાય એ વ્યક્તિ બહુ બેચેની અનુભવતું હોય છે. ફોનમાં તો હજી પણ સાંભળી શકાય, પણ નજીકથી કોઈ બોલતું હોય કે દૂરથી કોઈ બોલાવે તો સાંભળવામાં બહુ જ તકલીફ પડે. હોમિયોપેથિક અભિગમ પ્રમાણે તેમની વ્યવસ્થિત બધી હિસ્ટ્રી લીધી, તેમને પ્રશ્નો પૂછ્યા અને રોગના મૂળ સુધી પહોંચ્યા અને તેમણે કરાવેલ રિપોર્ટ મેં જોયા. ત્યારબાદ ખ્યાલ આવ્યો કે તેમના કાનની એક નસ સુકાઈ રહી હતી. સાથે બીજી એ તકલીફ કે એમને વર્ષોથી ખૂબ શરદી રહ્યા રાખતી. એટલે હોમિયોપેથીમાં વ્યક્તિની તાસીર પ્રમાણે જે દવા આપવામાં આવે છે એ પ્રમાણે માત્ર રોગની નહીં દર્દીની પણ સારવાર કરાય છે. એ વસ્તુને ધ્યાનમાં લઈ એમની જૂની શરદીની સારવાર કરવામાં આવી. શરદીના કારણે અંદરના ભાગમાં જે કાનમાં સોજો થયેલો એ ધીમે ધીમે હોમિયોપેથી દવા દ્વારા ઓછો થયો અને ધીમે ધીમે એમને સંભળાવવાનું પણ શરૂ થયું.
1: ખૂબ અગત્યની જાણકારી આપી કાન અંગેની, પણ હવે શ્રોતાઓને આપણે નાક અને ગળાની ફરિયાદો વિશે પણ થોડી માહિતી આપીએ ડોક્ટર ચારુતાબેન.
2: નાક અને ગળાની તકલીફો એટલે આમ તો બધા અંગો એકબીજા સાથે જોડાયેલા જ છે, એટલે શરદીથી હોય તો એમને ઉધરસ થવાની શક્યતાઓ વધી જતી હોય છે. નાકને લગતી બીજી ફરિયાદોમાં આપણે જોઈએ તો નાકમાં મસા થવાની પણ ફરિયાદ જોવા મળે છે. અત્યારે નાના બાળકોમાં અને મોટા લોકોમાં પણ આ પ્રકારની ફરિયાદ જોવા મળે છે, જેને કારણે નસકોરા બોલવાનું વધારે બનતું હોય છે. મારા એક પેશન્ટને નાકમાં મસાની ફરિયાદ રહેતી. હવે એવો તો આરામથી સુઈ જતા, પણ એમના પત્નીને નસકોરાથી બહુ તકલીફ થતી. હવે એ હોમિયોપેથી દવા દ્વારા ધીમે ધીમે કરીને કાબૂમાં આવી ગઈ. આ જ રીતે નાના બાળકોમાં મસાની ફરિયાદ રહેતી હોય તો બાળકોને લક્ષણો એવા પ્રકારના દેખાય કે એમને વારંવાર શરદી થઈ જાય છે કે નાક દ્વારા શ્વાસ લેવામાં તકલીફ થાય છે. એટલે

0: આ બધા લક્ષણો જયારે બાળકમાં જોવા મળે ને ત્યારે અમે લોકો ચેક કરીએ કે નાકની અંદરના ભાગમાં મસા તો નથી દેખાઈ રહ્યા ને, અને એ માટે અમુક સાધનોની પણ જરૂર પડે છે. સરવાળે આ બધું નુકસાન થતું હોય તો હોમિયોપેથી દવા દ્વારા નાકના મસામાં પણ ખૂબ સારા પરિણામો છે.
1: ગળાની ફરિયાદોમાં ઉધરસ, ચેપ લાગવો, એ બધી ફરિયાદોમાં આપણે હોમિયોપેથી કઈ રીતે ઉપકારક થઈ શકે?
0: ગળાની વિવિધ ફરિયાદો વિશે વાત કરીએ ને સુધીરભાઈ, તો ચેપ લાગવાથી થતી તકલીફો ઉપરાંત અવાજ બેસી જવો, ગળામાં મસાની તકલીફ પણ ગણી શકાય, જેમાં હોમિયોપેથિક દવાઓ ઉપયોગી ખરી. છતાં ઉદાહરણ સ્વરૂપે તમને જણાવું તો મર્કસોલ, આર્સેનિક જેવી હોમિયોપેથિક દવાઓ ઉપયોગી છે. શરદીના ચેપને લીધે ઘણા લોકોને કાનમાં દુખાવાની પણ ફરિયાદ રહે છે. નાકમાંથી પાણી, ગળામાં ખરાશ, શરદીવાળો અવાજ થઈ જવો એ પણ એક લક્ષણ ખરું. શિક્ષક, નેતાઓ ને તમારી જેમ રેડિયો એનાઉન્સર, ગાયક આ બધાને અવાજનો વધુ ઉપયોગ થતો હોય છે, અને એ કારણે આ બધા વ્યવસાય સાથે જોડાયેલ લોકોને અવાજ બેસી જવાની વધુ ફરિયાદ રહેતી હોય છે. તો આ તબક્કે હોમિયોપેથી ખૂબ ઉપકારક પરિણામો આપવા સક્ષમ છે. અને એક આડ વાત પણ કરું, નાના બાળકો પર બહુ મોટે મોટેથી રાડો પાડનાર મમ્મીઓને પણ અવાજ બેસી જાય તો ત્યારે પણ હોમિયોપેથિક દવાઓ ઉપયોગી છે. આ ઉપરાંત અવાજ બેસી ગયો હોય તો દર્દીએ ગળાને આરામ આપવો જોઈએ, એટલે કે વધુ બોલવાનું ટાળવું જોઈએ. હળદર અને મીઠું નાખીને હુંફાળા પાણીના, ગરમ પાણીના કોગળા કરવા, હુંફાળું હળદરવાળું મીઠાવાળું ગરમ પાણી પીવું જોઈએ.
1: જી, હવે તમે જે વચ્ચે ગળાના મસાની વાત કરી તો એમાં શું તકલીફ થાય છે? નાકમાં મસાની પણ આપણે થોડી વાત કરી હતી, પણ આ અમને વધારે થોડીક વિગતે વાત કરો ગળાના મસાની.
0: મારે એક બહુ મોટી ઉંમરના દર્દી હતા, એમને ગળામાં એટલે કે સ્વરપેટી પર મસો થવાની ફરિયાદ હતી. અવાજનો વધુ ઉપયોગ કરવાનો હોય એવા કોઈ વ્યવસાય સાથે તેઓ સંકળાયેલ નહોતા કે જેથી કરીને અવાજ બેસી જાય, પણ તેમનો અવાજ સતત બેસેલો અને ઘોઘરો જ રહેતો. ઘરગથ્થુ ઉપચાર અને અન્ય દવાઓ તેઓ લઈ ચૂકેલ, પછી સાધન દ્વારા તપાસ કરાવતા તેમને ખ્યાલ આવ્યો કે સ્વરપેટી પર મસો છે જેને કારણે આ તકલીફ રહે છે. તેમને હોમિયોપેથી દ્વારા સરસ પરિણામ મળેલ અને ઓપરેશન ટળી ગયેલ. આમ હોમિયોપેથીમાં કાન, નાક અને ગળાને લગતા રોગની ખૂબ સચોટ સારવાર ઉપલબ્ધ છે.
1: બરાબર, ઘણા લોકોને એલર્જીને કારણે પણ શરદી રહ્યા કરતી હોય છે, તો આ પરિસ્થિતિમાં હોમિયોપેથી કઈ રીતે મદદરૂપ બને છે ડોક્ટર ચારુતાબેન?
0: આ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો તમે સુધીરભાઈ. ઘણા લોકોને ખોરાકની, કોઈને ધૂળની, ધુમાડાની એલર્જી હોય છે. એલર્જી એટલે શું એ સૌ પ્રથમ સમજાવું. સામાન્યતઃ જે વસ્તુઓથી અન્ય લોકોના શરીરને નુકસાન ન થતું હોય એવી વસ્તુઓ દ્વારા જે તે વ્યક્તિનું શરીર વધુ પડતી પ્રતિક્રિયા આપે તો તેને એલર્જી કહેવાય. આવા પદાર્થોને એલર્જન કહેવાય. જ્યારે એલર્જીની તકલીફ ચામડી પર અનુભવાય તો વ્યક્તિને શરીર પર ખંજવાળ આવવી, ફોડક્યો થવી એ લક્ષણ ગણાવી શકાય. છીંકો આવવી, નાકમાંથી પાણી નીકળવું એ પણ એલર્જીનું એક લક્ષણ. જ્યારે એલર્જીની હોમિયોપેથિક દવાઓ આપવામાં આવે છે ત્યારે ધીમે ધીમે દર્દીની તાસીર સુધરે છે અને વ્યક્તિ સ્વસ્થ બને છે. જો કે તાસીર સુધરતા સમય લાગી શકે છે, એટલે એલર્જીના દર્દીને સારવાર પણ એ રીતે આપવામાં આવે છે અને દર્દીએ પણ ધીરજપૂર્વક સારવાર કરવી જોઈએ.
1: જી, કાનના અને ગળાના અનેકવિધ રોગોની આપે ખૂબ સરસ વિશદ છણાવટ કરી અને એના વિશેની સુંદર માહિતી પણ આપી. હવે છેલ્લે પ્રશ્ન એ થાય ડોક્ટર ચારુતાબેન કે હોમિયોપેથિક દવાઓ લેવામાં કેટલીક કાળજી રાખવાની હોય છે, તો એ કાળજી શું અને એ ઉપરાંત પણ દર્દીઓએ બીજી શું શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?
0: હોમિયોપેથિક દવાઓ તાસીર અનુસાર આપવામાં આવે છે, માટે આપણે અગાઉ પણ વાત થઈ એમ જાતે દવા લેવાનું ટાળવું જોઈએ.
1: બરાબર,
0: નિષ્ણાંત હોમિયોપેથિક ડોક્ટરની દેખરેખ હેઠળ દવાઓ લેવી જોઈએ. હોમિયોપેથીમાં એક્યુટ અને ક્રોનિક બંને તકલીફો માટે દવાઓ ઉપયોગી છે. માટે જૂની શરદી ઉધરસ હોય કે અચાનક વાતાવરણ બદલાતા થયેલ શરદી હોય, હોમિયોપેથિક દવાઓ દ્વારા સુંદર પરિણામો મળે છે. આપણે સાંભળીએ છીએ કે ઘણા લોકોને શરદીનો કોઠો છે, એટલે કે વ્યક્તિની તાસીર જ એવી છે કે એને ચેપ લાગી જાય, તો આ તબક્કે હોમિયોપેથિક દવાઓ એ દર્દીની તાસીર સુધારી અને તેની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. દવાની નિયમિતતા જાળવવી એ ખૂબ અગત્યનું કહેવાય. રાત્રિના સમયે ઠંડા પીણા કે ઠંડી વસ્તુઓ ખાવાનું ટાળવું, અને કંઈ ખાધું હોય તો રાત્રે સૂતા પહેલા હળદર નમકવાળું હુંફાળું ગરમ પાણી પી લેવું. ઘરનું કોઈ કામ કરતી વખતે નાક ઢાંકી રાખવું જેથી ધૂળને કારણે તકલીફ ઓછી થાય, અને આ ઉપરાંત સારવાર આપનાર જે તબીબ હોય એ જે સલાહ આપે એ અનુસરવી જરૂરી.
1: તો શ્રોતા મિત્રો, કાન, નાક અને ગળું એકબીજા સાથે જોડાયેલા અભિનંગો, અને એકને તકલીફ થાય તો બીજા અંગોને પણ નુકસાન થતું હોય છે, તો આ ત્રણેયની સારવાર માટે આપણે સાથે પ્રયત્ન કરવા અને એમાં હોમિયોપેથિક દવાઓ અને ઉપચાર પદ્ધતિ કઈ રીતે ઉપકારક થઈ છે એના વિશેની સુંદર માહિતી રાજકોટના જાણીતા હોમિયોપેથ અને વર્ષો જૂના તબીબ ડૉક્ટર ચારુતાબેન ઠકરારે અહીંયા સ્ટુડિયોમાં આવીને આપણને આપી. આશા છે કે આમાંથી આપને ઘણી માહિતી મળી હશે. આપના અમૂલ્ય સમય ફાળવીને અહીંયા આવવા બદલ ડૉક્ટર ચારુતાબેન આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
0: નમસ્તે સુધીરભાઈ.

0: आकाशवाणी राजकोट।
1: प्रसार भारती के पास है भारतीय संस्कृति की अनमोल धरोहर। इसमें शामिल है शास्त्रीय संगीत, नृत्य, साहित्य, नाट्य विधाएं, धारावाहिक, वृत्तचित्र और अन्य दुर्लभ रिकॉर्डिंग और अब आप आकाशवाणी और दूरदर्शन के खजाने की डीवीडीज और सीडीज हासिल कर सकते हैं भारत में अपने संग्रह के लिए। प्रसार भारती के कार्यक्रमों का खजाना अगर है आपको पाना तो लॉग ऑन कीजिए www.prasarbhartiarchives.co.in। याद रहे www.prasarbhartiarchives.co.in।
2: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ। લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ। મીડિયમ વેવ 370.3 મીટર થી લેકે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ।
3: આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે જૈવિક વિવિધતાનું જતન
4: દર રવિવારે સાંજે 6:30 વાગે જૈવિક વિવિધતાનું જતન।

શ્રોતા મિત્રો, આપને પુનઃ યાદ અપાવીએ અમારા આજના આગામી કાર્યક્રમોની. થોડી જ મિનિટો બાદ એટલે કે બરાબર 9:15 વાગે ફિલ્મી ગીતોના મનોરંજનમાં માણશો સંગીતકાર આર ડી બર્મનની જન્મતિથિ પર તેમના સંગીતબદ્ધ કરેલા કેટલાક ગીતો. 10 વાગે શ્રોતાઓના ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો કાર્યક્રમ કેમ છો મિત્રો પ્રસ્તુત કરશે રૂપલ ઓઝા. આજનો વિષય, સુખી થવાની ફોર્મ્યુલા. 6 વાગે વર્ષા ત્રિવેદીનું કંઠી સંગીત રાગ રાગેશ્રી. યુવા મિત્રોનો કાર્યક્રમ યુવાણી લઈને હાજર થઈશું 6:30 વાગે, જેમાં આકાશવાણી રાજકોટની શ્રેણી knowledge.com અંતર્ગત પ્રશ્નો અને જવાબો. કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા. ગામજનો ખેડૂતભાઈઓ માટેનો અમારો કાર્યક્રમ છે ગામનો ચોરો, જે આપ સાંભળો છો 7:22. અટલ શર્મા નિર્મિત આ કાર્યક્રમમાં આજે મીઠા લીમડાની ખેતી અને તેનું મૂલ્યવર્ધન કરતા સણોસરા ગામના ખેડૂત દંપતી અશ્વિનભાઈ લીંબાસિયા અને સુમિતાબેન લીંબાસિયા સાથેની મુલાકાત. ફિલ્મી ગીતોની સારેગામાં રાત્રિના 8 વાગે તો ગીતો ગઝલોનો કાર્યક્રમ 9:15 વાગે. દિલ્હી કેન્દ્રથી અમારા 2 કાર્યક્રમો 9:30 વાગે રાષ્ટ્રીય રેડિયો પત્રિકા અંતર્ગત વિજ્ઞાન ભારતી તથા 10 વાગ્યાથી સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ. તો મિત્રો, આ હતી યાદી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની.

0: શ્રોતા મિત્રો, સમય થયો છે સવારના 9:15 વાગ્યાનો. રજૂ કરીએ ફિલ્મી ગીતોનું મનોરંજન.
1: કહ દું તુમે
2: હા
1: યા ચુપ રહું
2: ના
1: દિલ મે મેરે આજ ક્યા હૈ
2: ક્યા હૈ

શ્રોતા મિત્રો, હિન્દી સિને જગતમાં લગભગ 3 દાયકાથી એ વધારે કાર્યરત રહીને અનેક એવરગ્રીન ક્લાસિક ગીતોમાં સ્વરચના કરનાર, સંગીત આપનાર, પંચમદા તરીકે જાણીતા રાહુલ દેવ બર્મન, જી હા, તેમની છે આજે જન્મતિથિ. અને આકાશવાણી રાજકોટ કાર્યક્રમ મનોરંજન થકી તેમને આપી રહ્યું છે સ્વરાંજલિ, સ્મરણાંજલિ તેમના જ સંગીતબદ્ધ કરેલા કેટલાક ગીતો દ્વારા. પ્રથમ ગીત આપે માણ્યું કિશોર કુમાર અને આશાજીના યુગલ સ્વરમાં. ફિલ્મ દીવારનું હતું આ ગીત. શબ્દરચના હતી સાહિર લુધિયાનવીની. હવે રજૂ કરીએ સત્તે પે સત્તા. આ ફિલ્મમાં ગુલશન બાવરાના શબ્દો, કિશોર કુમાર અને એનેટ્ટેનો સ્વર છે.

આરડી બર્મનના સ્વર સંગીતમાં આ હતું જમી આસમા ફિલ્મનું ગીત. આરડી બર્મનના સ્વર સાથે હતા આશા ભોંસલે, શબ્દરચના અંજાનની. હવે સાંભળીએ સનમ તેરી કસમ ફિલ્મમાં કિશોરદાનો સ્વર, ગુલશન બાવરાના શબ્દો.

0: શ્રોતા મિત્રો, મનોરંજન કાર્યક્રમમાં લઈએ એક કમર્શિયલ બ્રેક.
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: શ્રોતા મિત્રો, મનોરંજન કાર્યક્રમમાં આપ માણી રહ્યા છો સંગીતકાર આર ડી બર્મનની જન્મતિથિ પર વિશેષ ગીતો. તેમણે સ્વરબદ્ધ કરેલી કાલજયી રચનાઓમાંનું વધુ એક સાગર ફિલ્મનું છે આ ગીત. જાવેદ અખ્તરની શબ્દરચનાને સ્વર આપ્યો છે એસપી બાલાસુબ્રમણ્યમે.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
4: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
3: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
5: આપણી સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.

છે સ્વર કિશોર કુમારનો. કસમે વાદે ફિલ્મનું છે ગીત. ગુલશન બાવરાની શબ્દરચના.

અને આ છે મનોરંજન કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ. ફિલ્મ રોકીનું ગીત લતાજી અને કિશોરદાના યુગલ સ્વરમાં. ગીતકાર ફરી એક વખત આનંદ બક્ષી.

0: શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ આજનો આર ડી બર્મનની જન્મતિથિ પર વિશેષ મનોરંજન કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ. રજૂ કરીએ શ્રોતાઓના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો. આ જાહેરાતો બાદ.
1: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત.

ધ્વનિ તરંગોના માધ્યમે રજૂ કરીએ છીએ આપનો મનપસંદ ફોન ઇન કાર્યક્રમ કેમ છો મિત્રો. હું છું આપની રેડિયો મિત્ર રૂપલ ઓઝા. આજના કાર્યક્રમની શરૂઆત કરીએ ડોક્ટર શ્યામલ મુનશીના શબ્દોથી. સુખનું સરનામું આપો. જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો, સુખનું સરનામું આપો. સૌથી પહેલા એ સમજાવો ક્યાંથી નીકળવાનું, કઈ તરફ આગળ વધવાનું, એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો, સુખનું સરનામું આપો. ક્યાંય છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો, ક્યાંય છુપાયું હોય જો આભમાં તો ફેલાવું પાંખો, મળતું હોય જો મતદરીએ તો વહેતો મૂકું તરાપો, સુખનું સરનામું આપો. કેટલા ગાઉ જોજન ફલાંગ કહો કેટલું દૂર, કેટલા ગાઉ જોજન ફલાંગ કહો કેટલું દૂર, ડગ માંડું કે મારું છલાંગ કહો કેટલું દૂર. મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો. આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું સુખી થવાની ફોર્મ્યુલા વિશે. ખુશી, સુખ, આનંદ કંઈ કેટલાય નામ આપો, ખરીદી નથી શકાતું. કોઈ તેને પદ પ્રતિષ્ઠામાં શોધે છે, કોઈ ધન સંપત્તિમાં, કોઈ ધાર્મિક પ્રવૃત્તિઓમાં, કોઈ કુટુંબની પ્રગતિમાં, તો કોઈ પ્રવાસમાં. પણ જો આ બધામાં મળતું સુખ સાચું હોત તો આ બધું મેળવનારા લોકો ખૂબ સુખી હોત. આપણે સૌએ અનુભવ્યું છે કે આ બધું મેળવનારાઓ પણ આ ઓછું થઈ જવાની ચિંતામાં, બીજાનું પોતાનાથી વધારે છે તેની ઈર્ષામાં, અને હજુ આ તો મેળવવાનું રહી જ ગયું તેની લાલચમાં દોડ્યા જ કરે છે. ક્યારેય સાચી ખુશી, સાચું સુખ મેળવી શકતા નથી. આમ જોવા જઈએ તો સાચું સુખ ભ્રામક છે. અહીં મીરા ભટ્ટના શબ્દો યાદ આવે છે. સુખ સુખ સુખ એમ સૌ કરે, સુખ સુખ સુખ એમ સૌ કરે, સુખ તો મળે સમજણમાં રે, સુખની વ્યાખ્યા સૌની સમાઈ પોત પોતાનામાં રે. સમજો તો સર્વત્ર સુખ છે, સમજો તો સર્વત્ર સુખ છે, કેમ કે તે સર્વે પ્રભુને અર્પેલું છે, એની મરજીથી સર્વે થાય. કોઈનું મનધાર્યું અહીંયા ક્યાં થયું છે? ભૂલ ભૂલામણીની આ રમત છે. સુખ સુખ સુખ એમ સૌ કરે, સુખ તો મળે સમજણમાં રે. કહેવાનું તાત્પર્ય એ છે કે સુખ

0: વર્તમાનમાં જીવવાથી, ઈશ્વર ઈચ્છાને સ્વીકારવાથી અને ખુદને બ્રહ્માંડની વિરાટ યોજનાનો એક હિસ્સો સમજીને જીવન જીવવાથી મળે છે. આપણા શ્રોતા મિત્રોના મતે સુખી થવાની ફોર્મ્યુલા શું છે તે તેમના ફોન કોલ્સ દ્વારા જાણીએ અને મળીએ આજના પહેલા શ્રોતા મિત્રને.
1: હેલો, નમસ્કાર.
0: નમસ્તે, આકાશવાણી રાજકોટ.
1: કચ્છ જિલ્લાના અંજાર ગામથી બેન વાત કરું છું.
0: અબ્દુલભાઈ વાત કરો છો?
1: હા, અબ્દુલભાઈ. હા, શું આજે વિષય શું છે?
0: આજનો વિષય છે સુખી થવાની ફોર્મ્યુલા.
1: હા, સુખી થવાની ફોર્મ્યુલા તો બહુ સારી વાત છે કે આપણે સુખી થવું હોય તો પેલે તો સમય ને બચાવવો જોઈએ અને સમય ની કદર કરતા શીખવી જોઈએ.
0: જી,
1: કારણ કે સમય જ વેડફાઈ જશે આપણા જીવન માંથી તો એ ફરી પાછો મળશે નહીં, અને જે પણ આપણે જેને કહેવાય ને કે પ્રગતિની તકો છે એ સમય દરમિયાન જ મળતી હોય છે, તો સમયની કિંમત કરતા જે શીખી જાય ને તો એ માણસ પ્રગતિના પથે અત્યારે હોય.
0: બરાબર છે,
1: એનો મૂળ પાયો એ છે. બરાબર ને?
0: બરાબર છે. અત્યારે બધાને દોડવું છે,
1: શિક્ષણ પણ હોવું જરૂરી છે. આપણે જે વર્તમાનમાં ભૂતકાળમાં જે લોકો શિક્ષણ ઉપર નિર્ભર હતા તે અત્યારે ક્યાં?
0: બરાબર છે, જેથી કરીને આપણે આપણી સાથે જોડાયેલાઓને પણ સંતોષ આપી શકીએ.
1: હા, બરાબર છે, સાચી વાત છે, અને બીજાને પણ આપણે પ્રેરણા આપી શકીએ. તો બેન, આજે મારે ફિલ્મ રાજસ્થાનના અભિનીત ફિલ્મ છે ને એક સચ્ચા જૂઠા, એનું ગીત સાંભળ્યું છે, દિલ કો દેખો ચહેરા ને દેખો ચહેરો ને લાખો કો લૂટા. તો આજના કાર્યક્રમમાં આજ ને સમાવેશ કરવા વિનંતી.
0: આપે આપની પસંદગી જણાવી, આપણે સૌ સાથે મળીને સાંભળીએ આપની પસંદગીનું ગીત. નમસ્તે, આકાશવાણી રાજકોટ.
2: હા, નમસ્કાર જી. અમે ગામ વસવા તહેસીલ છોડ જિલ્લા કોલ્હાપુર, મારે વિજય કુમાર સ્વામી બોલો છે. બહુ દિને કે બાદ ફોન હો રહી જી. હા, બહુ બીજા સતત ફોન અભી નહીં લગ રહા થા, કમ કિસે કમ 6 મહિને હુઆ લગ ગયા. આપ કોણ બોલે છે દીદી?
0: મેરા નામ રૂપલ હૈ.
2: રૂપલ જી, હા હા, રૂપલ જી નમસ્તે. કો દેખો ચહેરા ને દેખો ચહેરો ને લાખો કો લૂટા, દિલ સચ્ચા ઔર ચહેરા ઝૂઠા, દિલ સચ્ચા ઔર ચહેરા ઝૂઠા. કિશોર કુમાર કા ગાયા હુઆ યે ગાના હૈ દીદી, સચ્ચા ઝૂઠા ફિલ્મ કા. ઔર યે ગાના સુનને કે લિયે બોલીવુડ મુંબઈ કે અનિલ નાઈક જી હૈ, બાહુબલી ફુલફુલ જી હૈ, સંતોષ ખડસે જી હૈ યવતમાળ કે, સુરેશ આવે તમના પાડે કે, ઔર ધનાજી ખમલાપુરે દતવાડ, ઔર સુધીર શ્રીકાંત શિરોક ઔર રામગોળી કે હૈ, રાવસાબ શિરો રોકડી કે, સભી દોસ્ત કે લીએ સુના દીદી, ઔર આપ ભી સુનિયે દીદી.
0: મેં ભી જરૂર સુનુંગી, પર ઉસસે પહેલે આપસે એક બાત કરના ચાહુંગી કે આજ કે કાર્યક્રમ મેં હમ બાત કર રહે હૈ કે સુખી હોના કિસે કહેતે હૈ.
2: સુખી અપને હાથ મેં હૈ, અપને ખુદ આપ સુખી હોને કે લીએ આપ ખુદ મેં યો હૈ,
0: અપને હાથ મેં હૈ. સહી બાત હૈ,
2: અપને હાથ મેં હૈ યો.
0: ઔર આપકા ક્યા માનના હૈ, સુખ કી કોઈ વ્યાખ્યા હૈ, કોઈ પરિભાષા હૈ? મેરા યે માનના હૈ કે સુખ હમારે મન કા ભાવ હૈ.
2: મન કા ભાવ હૈ, હા જીજી, છોટી છોટી બાત મેં ભી હૈ સુખ મિલતે હૈ
0: જી. ઉસકે લિયે કોઈ બડી બાત હોના જરૂરી નહીં, મન મેં અગર સંતોષ હો તો હમ સુખી હૈ, હમ અગર પોઝિટિવ રહે તો ભી હમ સુખી હૈ. તો આજ કે હમારે કાર્યક્રમ કા વિષય યહી હૈ કે સુખી હોને કી ફોર્મ્યુલા, કે છોટી છોટી બાતો મેં ભી હમ અપના સુખ ઢૂંઢ સકતે હૈ.
2: સુખી હો સકતે હૈ, બિલકુલ દીદી, એ બિલકુલ સહી બાત હૈ.
0: આપને જો ગાના બતાયા વો હમ જરૂર સુનેંગે. આકાશવાણી રાજકોટ મેં કોલ કરને કે લિયે ધન્યવાદ.

0: नमस्ते, आकाशवाणी
1: हेलो।
0: राजकोट।
1: नमस्कार, આકાશવાણી રાજકોટ।
0: જી, આપનું શુભ નામ?
1: પ્રિન્સ નામ છે મારું।
0: અને આપ ક્યાંથી વાત કરો છો?
1: સુરત થી વાત કરું।
0: આપ શું કરો છો?
1: ભણું છું।
0: કયા ધોરણમાં ભણો છો?
1: છઠ્ઠા ધોરણમાં।
0: અત્યારે વેકેશન ચાલુ છે કે સ્કૂલ ફરીથી શરૂ થઈ ગઈ?
1: સ્કૂલ ચાલુ છે।
0: બરાબર, તો આપને ખ્યાલ હશે કે આપણે આ કાર્યક્રમમાં એક વિષય પર આપણા શ્રોતાઓના મંતવ્યો જાણતા હોઈએ છીએ। આજનો વિષય છે સુખી થવાની ફોર્મ્યુલા। આપણે આજે વાત કરીએ છીએ કે સુખી થવા માટે શું કરવું જોઈએ।
1: સુખી થવા માટે તો મેડમ પહેલા તો એ કે આપણે આપણા ઘરમાં મમ્મી પપ્પાની વાત માનવી જોઈએ, ભણવામાં ધ્યાન આપવું જોઈએ અને સારા એવા કામ કરવા જોઈએ।
0: બહુ સરસ વાત કરી। આપણા વડીલોનું આપણે માન રાખવું જોઈએ, એમનો આદર કરવો જોઈએ, બરાબર છે? આજે આપ કયું ગીત સાંભળવા ઈચ્છો છો?
1: તમારું નામ શું છે?
0: મારું નામ રૂપલ ઓઝા છે।
1: આજે તમે પ્રાર્થના સંભળાવી દો।

0: नमस्ते, आकाशवाणी राजकोट।
1: अरे ना अमदावाद થી બોલું છું, રણછોડભાઈ ભરવાડ।
0: આ ફોન ઇન કાર્યક્રમમાં આપે જે ફોન કર્યો છે તેમાં આપણે એક વિષય ઉપર વાત કરતા હોઈએ છીએ। આજનો વિષય છે સુખી થવાની ફોર્મ્યુલા।
1: તો આપણે સારી મહેનત કરીએ, ભગવાન ઉપર ભરોસો રાખીએ, કોઈનો દુખ ના જઈ, ભગવાન આપણને શાંતિથી આપે બધું।
0: બરાબર છે,
1: કોઈનું ખોટું ના કરીએ તો ભગવાન આપણું ખોટું ના કરે, આપણને બધું આપી દે।
0: ભગવાન જે પરિસ્થિતિમાં રાખે તે સ્વીકારીએ, એ જ સાચું છે। આપની સાથે કોઈ મિત્ર મંડળ પરિવારજન છે જેના નામ આપ લેવા ઈચ્છો?
1: છોકરા છે બધા, લાલો છે, ભરત છે, દશરથ છે, ભીમો છે, એક દ્વારકેશ છે છોકરો, એક બસ બારામાં પીને રતન ને આપજો, મને સંભળાવજો।

0: નમસ્તે, આકાશવાણી
1: રાજકોટ. હું ધીરુભાઈ સાવરકુંડલા થી બોલું. દોડિયા ગીત સાંભળવાનું છે અમારે.
0: ગીત તો આપણે જરૂરથી સાંભળીશું, પણ આજના કાર્યક્રમમાં આપના મંતવ્યો પણ જાણીશું. આજનો વિષય છે કે સુખી થવાની ફોર્મ્યુલા.
1: સુખી થવાની ફોર્મ્યુલા તો બેન હવે તો અત્યારે હવે ગત પણ આવી ગયો, હવે તો હું આમાં સુખી હોઈએ ને.
0: તો આપની પાસે તો ઘણા અનુભવો છે, આપના અનુભવો થી આપ કહી શકો કે સુખ એટલે શું.
1: સુખ એટલે બધાને શાંતિ હોય એટલે સુખ, અને છોકરા બધા લેને ઉપર હોય ને આપડે સારું હોય તો એ સુખ હોય.
0: મનમાં સંતોષ હોય એ પણ સુખ.
1: હા, મનમાં સંતોષ હોવો જોઈએ. આ બધું આપડે કરીને

0: તો આપની પાસે તો ઘણા અનુભવો છે, આપના અનુભવોથી આપ કહી શકો કે સુખ એટલે શું?
1: સુખ એટલે બધાને શાંતિ હોય, એટલે સુખ અને છોકરા બધા લેને ઉપર હોય અને આપણે સારું હોય તો એ સુખ હોય.
0: મનમાં સંતોષ હોય એ પણ સુખ.
1: હા, મનમાં સંતોષ હોવો જોઈએ. આ બધું આપણે કરીને દઈ ગયા છીએ, હવે શાંતિ એને સુખ.
0: આપણા અનુભવ નો લાભ આપણે આપણાથી નાના હોય એને આપી શકીએ, જેથી કરીને તેઓ પ્રગતિ કરે.
1: હા, એ તો છે.
0: સુખ એક આંતરિક ભાવના છે, બહાર નથી ગોતવાનું. એ વસ્તુ આપણે અત્યારની જનરેશન ને પણ સમજાવવાની છે. આપની સાથે આજે પરિવારના કયા મિત્રો છે?
1: અમારા પરિવારના મિત્ર છે, અમારા ભાઈ છે, ચંદુભાઈ છે ડોડિયા, વિનુભાઈ છે ડોડિયા, મુકેશભાઈ ધીરુભાઈ છે, લલિતભાઈ ડોડિયા છે.
0: જી, અને આપ સૌ આજે કયું ગીત સાંભળવા માંગો છો?
1: બરોબર પછી નું મુખ જોડે ભારત કા રહેને વાલા હું.
0: તો આપણે સૌ સાથે મળીને સાંભળીએ આપની પસંદગીનું આ ગીત.

0: નમસ્તે, આકાશવાણી રાજકોટ.
1: આપ કોણ?
0: હું રૂપલ ઓઝા વાત કરું છું.
1: નમસ્કાર નમસ્કાર, લાઈટ બાત કર રહા હું.
0: આજ કે હમારે કાર્યક્રમ મેં હમ બાત કર રહે હૈ કે સુખી હોને કી ફોર્મ્યુલા કોન સી હૈ.
1: ચલે એક્ઝામ્પલ દીજીએ થોડા.
0: મેં એક્ઝામ્પલ દેતી હું, જૈસે સુખ હમારે મન કી ભાવના હૈ, ઉસે બહાર ઢૂંઢને કી જરૂરત નહીં હૈ.
1: લેકિન સબસે મુંહ પે ક્યું કે રહેને સે
0: જી
1: આપકો માં સુકૂન મિલતા હૈ
0: જી,
1: ઓર સબસે પ્યાર સે રહો
0: જી,
1: અપના કામ અચ્છા કરો
0: જી,
1: ઉસમે સુખ હોતા હૈ
0: જી.
1: પૈસા પૈસા આપકો સબ કુછ ચાહિયે બરાબર હૈ
0: જી,
1: લેકિન પૈસા યાને સબ કુછ સર્વસ્વ હૈ એસા નહીં હૈ
0: જી.
1: સબસે પ્રેમ સે રહો, સબસે પ્યાર કરો
0: જી,
1: આપસ મેં ઝઘડા મત કરો, કિસી સે બહર ના રખો.
0: યસ, ઈર્ષા ના રખે.
1: હા,
0: જીસકો હમારી મદદ ચાહિયે ઉસકો મદદ કરે.
1: ઓર હા, સબકો મદદ કરો, અપની ઈચ્છા સે જો ભી હોયગા
0: જી,
1: આર્થિક મદદ હો યા કોઈ ભી હો, કિસી પે પ્રકાર કી મદદ હો, ઓર જો કુછ કામ કરતે હૈ વો ઈમાનદારી સે કરો.
0: વર્તમાન મેં જીને કો સુખ કહેતે હૈ.
1: બરાબર હૈ.
0: और मन में हमेशा संतोष की भावना बनाए रखे.
1: जरूर जरूर, बिल्कुल सही कहा आपने.
0: हर जगह सुख है.
1: औरंगाबाद महाराष्ट्र बाहुबली फुलफिले. मैं खुद अनिल नाइक, मेरे मित्र विजय कुमार स्वामी, पुणे रेडियो स्टेशन के अनाउंसर सचिन नेलकर, साधना जैन
0: जी,
1: सुशील पुणेकर, ये सब अनाउंसर पुणे रेडियो स्टेशन के
0: जी,
1: और मेरी चाई रूपल.
0: आपका बहुत शुक्रिया, आपने मुझे परिवार में शामिल किया.
1: कितना प्यारा तुझे रब ने बनाया, राजा हिंदू शनि फिल्म का गाना है
0: जी. हम लोग सब साथ मिलके सुनते हैं आपकी पसंद का गाना. आपका दिन शुभ हो, शुक्रिया.

0: નમસ્તે, આકાશવાણી રાજકોટ.
1: તાલુકો કોકરેજ, જિલ્લો બનાસકાંઠા, ગામ રતનગઢ, નવારિયાણાથી ઠાકોર નાથાજી સરજી બોલું છું. તમને
0: હું રૂપલ વાત કરું છું. કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
1: તમારા ફોનિંગ પ્રોગ્રામ અમારા તો મનગમતા છે, અને સહયર કાર્યક્રમ નિયમિત તમારા સાંભળા છે 12:30 વાગે કોઈ પણ, અને ગામનો ચોરો પણ બધા સાથે મળે, અમારા કુટુંબ પરિવાર વપરા છે.
0: આજનો જે આ કાર્યક્રમ છે એનો વિષય છે સુખી થવાની ફોર્મ્યુલા. સુખ આપણને કઈ બાબત માંથી મળે છે એ વિશે આપના મંતવ્ય જણાવો.
1: હા બેન, એ વાત તો સાચી છે. સુખ આપણે મેળવવું હોય તો પહેલો તો આપણા ઘરમાંથી વિખવા કાઢી નાખવો પડે. આપણા ઘરમાં કોઈ વ્યસન ના જોવે, વ્યસન થી દૂર રહે તો આપણે એક આપણા ઘરનો પરિવાર સાથે મળીને કામ કરે તો આપણા પરિવારમાં આપણે ઘર પરિવારમાં સુખ શાંતિ મળે, અને આપણું કોઈ પરિવાર કોઈ બાળું પાડોશી જોવે એ પણ આપણું જોવે તો એને વેદના થાય કે આપણે અહીંના જેવું કરવું છે ને આપણે અહીંના મેળવવું છે તો પણ આપણા અહીં પણ આપણા જેવું થાય પાડોશીએ નહીં.
0: ચડસા ચડસી કરવી એ સુખ નથી.
1: એમને આપણે પેલા જ્યાં શાંતિ છે તો કોમ સાથે મળીને કરે, ઘરમાંથી વિખવા કાઢે તો જ સુખ થાય બેન.
0: હા બરાબર છે, જીવનમાં શાંતિ લઈ આવવા માટે એ જરૂરી છે. ભૂતકાળને આપણે વાગોળીએ નહીં, વર્તમાનમાં જીવીએ તે પણ સુખ છે. ઈશ્વર જેમ રાખે તેમ રહેવાનું આપણે પસંદ કરી લઈએ તે પણ સુખ છે.
1: આવી વાત સાચી છે.
0: એટલે આ બ્રહ્માંડનો આપણે એક નાનકડો હિસ્સો છીએ એ માનીને ચાલીએ તો આપણે દુઃખી ન થઈએ. અને આજે આપની સાથે કોણ પરિવારજન મિત્ર મંડળ પસંદગીનું ગીત સાંભળવા માંગે છે?
1: મારી સાથે મારા ભગવાન ભાઈ છે, મોટા ભાઈ અમારે, અને પછી મારે નાના ભાઈ અમૃત છે, પછી અમારે ભત્રીજામ પ્રકાશભાઈ છે, એકલબેન છે, ભગવતીબેન છે, સુનલબેન છે, પિંકીબેન છે, અમારે નાનકડો દર્શન છે, અને એક જાનકી છે, મારે ઘરથી ઉન્મલાબેન, મારે મમ્મી નામ છે ચંપાબેન, મારા પપ્પાનું નામ છે સૌરભજી, રેડિયો મિત્રમ છે કડવાજી, વર્ધનજી, ગૌરીબેન પ્રજાપતિ, મોહમ્મદ ભાઈસિંહ, જુમા ભાઈસિંહ.
0: આજે આપ સૌ કયું ગીત સાંભળવા માંગો છો?
1: કોઈ બી સકાશિત નું આપડે કેલૈયા નું આલડું છે, કોઈ બી સકાશિત નું ભજન છે ને આપડે એ મારે આજે વાપરવું હતું, અને અમે ખૂબ તમારો પ્રોગ્રામ સાંભળ્યા છે નિયમિત રેગ્યુલર વાપરા, 2001 થી હું રેડિયો વાપરું છું.
0: જે આ કાર્યક્રમ પ્રતિ આપની રૂચિ છે તે જાણીને ખુબ ખુશી થઈ, અને આકાશવાણી રાજકોટમાં આપ આ રીતે જ ફોન કરતા રહો. ફોન કરવા બદલ આભાર. આપનો દિન શુભ હો.

0: નમસ્તે, આકાશવાણી રાજકોટ, આપનું શુભ નામ.
1: મારું નામ જાદવભાઈ ડોડિયા, સાવરકુંડલાથી બોલું.
0: આજના કાર્યક્રમનો વિષય છે સુખી થવાની ફોર્મ્યુલા. સુખી થવા માટે શું કરી શકે?
1: સુખી થવા માટે બીજું કઈ કરવાનું નથી. સીધી રીતનું જીવન જીવવું, કોઈની સાથે
0: કોઈને નડવું નહીં.
1: હા, કોઈને નડવું નહીં, કોઈની સાથે તકલીફ થાય એવું વર્તન કરવું નહીં. એનાથી બીજું તો પછી તમને તો બીજી કઈ હોય તો બાકી અમારા વિચારમાં તો આવે છે.
0: હું તો એક વસ્તુ કહીશ કે મીરાબાઈ ના શબ્દો છે, રામ રાખે તેમ રહીએ. નિરોગી જીવન હોય તો પણ સુખ છે, ઈર્ષા વગરનું જીવન જીવીએ એ પણ સુખ છે.
1: નિરોગી જીવન એ પણ સુખ છે.
0: સૌથી પહેલું સુખ તો જાતે ન રહ્યા. આજે આપની સાથે પરિવાર મિત્ર મંડળ કોણ છે, કોઈના નામ લેવા ઈચ્છો?
1: મિત્ર મંડળ માં છે અમારા લાલજીભાઈ છે, પછી ધીરુભાઈ છે, લુવાર મિસ્ત્રી અમારા, પછી ભાઈ ભરતભાઈ ગેડિયા છે, પછી અમારા દીકરા છે મુકેશભાઈ, રાજુભાઈ ને બીજા સસરા છે આજુબાજુના પાડોશી.
0: આપની પસંદગીનું ગીત જણાવો આજના કાર્યક્રમ માટે.
1: ફિલ્મનું ગીત છે લેલો લેલો દુઆએ માં બાપ.
0: આપણે સૌ સાથે મળીને સાંભળીએ આપની પસંદગીનું ગીત. ફોન કરવા બદલ આભાર.

0: હેલો,
1: નમસ્તે, આકાશવાણી રાજકોટ.
0: હું સોનો અરોડો બોલું છું.
1: આપ ક્યાંથી બોલો છો?
0: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મજાદર કાગધામ ગામેથી વાત કરું છું.
1: જી, અને આજના કાર્યક્રમનો વિષય છે સુખી થવાની ફોર્મ્યુલા.
0: બરોબર.
1: એટલે કે સુખની વ્યાખ્યા આપના મતથી છે? કોઈ પરિભાષા આપ આપી શકો? આપના મંતવ્ય જણાવો.
0: સારી રીતે જીવન જીવો, બરોબર, બીજા કોઈ વ્યક્તિને નડો નહીં, તો જીવનમાં આપોઆપ સુખી થશો.
1: આમ જોવા જઈએ ને તો નિરોગી જીવન, ઈર્ષ્યા વિનાનું જીવન, જરૂરિયાતમંદને મદદ કરીએ એવું જીવન, આ બધું સુખની ચાવીઓ સમાન ગણાય છે.
0: હા, બરોબર છે બેન.
1: મુશ્કેલીઓ વચ્ચે પોઝિટિવ રહીએ, મનમાં હંમેશા સંતોષ રાખીએ, અને આપે કહ્યું તેમ કોઈને નડીએ નહીં, નાની નાની ક્ષણોને માણી શકીએ, વર્તમાનમાં જીવીએ, આ બધું એટલે સુખ. આપની સાથે કોઈ પરિવારજન મિત્ર મંડળ છે જેના નામ આપ લેવા ઈચ્છો છો?
0: મારા બે દીકરા છે, જયદીપ અને વિરાજ, અને મારા ધર્મપત્ની અને અમારું સમગ્ર મિત્ર વર્તુળ.
1: આપ સર્વેને આકાશવાણી રાજકોટ તરફથી ખૂબ શુભેચ્છાઓ. અને આપની પસંદગીનું ગીત કયું છે?
0: આજે બેન સાંભળવું છે હેમુભાઈ ગઢવીના અવાજમાં મારું મન મોર બની થનગાટ કરે.
1: જી, બહુ સુંદર ગીત આપે પસંદ કર્યું છે, અને આપણે સૌ સાથે મળીને સાંભળી આપની પસંદગીનું ગીત. આપનો દિન શુભ હો.

0: શ્રોતા મિત્રો, આપણે માણ્યા મધુર ગીતો અને જાણ્યા આપના મંતવ્યો સુખી થવાની ફોર્મ્યુલા વિશે. કાર્યક્રમ સમાપન તરફ આગળ વધી રહ્યો છે. આવતા શુક્રવારે આપણે કયા વિષય પર વાત કરીશું તે જણાવું એ પહેલા રમેશ પારેખની આ પંક્તિઓને યાદ કરી લઈએ. આકળ વીકળ આંખ કાન વરસાદ ભીંજવે, આકળ વીકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાનસાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાનસાન વરસાદ ભીંજવે. ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે. આવા શબ્દો સાથે આમ તો અત્યારે વર્ષા ઋતુનો અનુભવ કરવાનો હોય, વર્ષા ઋતુ ચાલી રહી હોય, પણ જુઓ ને, આ વખતે ચોમાસું ક્યાંય આસપાસ હોય એવું લાગતું નથી. હા, ક્યાંક છૂટો છવાયો વરસ્યો છે, ક્યાંક અમે છાંટણા કર્યા છે ને એમ આપણને યાદ અપાવી છે મોસમના પહેલા વરસાદની. મોસમનો પહેલો વરસાદ પડે ત્યારે તમે શું કરો, કેવી મજા લ્યો, શેર કરો અમારી સાથે. અને આ વિશે વાત કરીશું આપણે શુક્રવાર 3 જુલાઈએ સવારે 10 થી 10:30 દરમિયાન. ફોન નંબર છે 0281-244-3931, એટલે કે 0281-244-3931. કાર્યક્રમનું પ્રસારણ થશે 4 જુલાઈ શનિવાર સવારે 10 થી 11 દરમિયાન. યાદ રહે વિષય છે મોસમનો પહેલો વરસાદ. આજનો કાર્યક્રમ અહીં પૂરો કરવાની અનુમતિ આપશો આપની રેડિયો મિત્ર રૂપયોઝાને. નમસ્કાર.
1: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ

જન જનની વાણી આકાશવાણી, આપણા સૌના હૃદયની વાણી આકાશવાણી. શ્રોતા મિત્રો, અમારું હવે પછીનું પ્રસારણ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી બસ થોડી જ પળોમાં.

0: સાંભળી રહ્યા છો. સવારના 11 થયા છે. થોડી જ વારમાં આપ સાંભળશો મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેશેલ્સની 3 દિવસીય મુલાકાતે જવા રવાના થયા. પ્રધાનમંત્રીએ સેશેલ્સને ભારતનો એક મહત્વપૂર્ણ દરિયાઈ પાડોશી અને વિઝન મહાસાગર અને ગ્લોબલ સાઉથ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતામાં મુખ્ય ભાગીદાર ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરાવશે. ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી. જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ 3 જુલાઈથી શરૂ થતી અમરનાથ યાત્રા પહેલા જમ્મુ જિલ્લામાં વ્યાપક સુરક્ષા અને તપાસ અભિયાન હાથ ધર્યું. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે 11,337 લીટર શંકાસ્પદ ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી સહિત 10.67 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે સુરતના એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર જિલ્લાના દરેડ ગામે સગીરા પર દુષ્કર્મ કેસના આરોપીને 20 વર્ષની સખત કેદ અને 6 લાખ રૂપિયાના વળતર ચૂકવવાનો કોર્ટનો આદેશ. હવામાન વિભાગે આજે ઉપ હિમાલયી ક્ષેત્ર પશ્ચિમ બંગાળ સિક્કિમ આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ગીતકાર ગુલશન બાવરા, સંગીતકાર રવિ. આપ સાંભળી રહ્યા હતા મુકેશ અને સુમન કલ્યાણપુરના સ્વરમાં મોડર્ન ગર્લ ફિલ્મનું આ ગીત. શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં આક્રમણ ફિલ્મનું આ ગીત.

0: શ્રોતા મિત્રો, લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રોફેસર ફિલ્મનું ગીત, હસરત જયપુરીની શબ્દરચના, શંકર જયકિશનનું સંગીત. મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ છીએ હમ કિસી સે કમ નહીં ફિલ્મની આ કવ્વાલી. શબ્દો છે આનંદ બક્ષ મજરૂ સુલતાનપુરીના અને ધૂન છે રાહુલ દેવ બર્મનની. ગાયક કલાકારો છે મોહમ્મદ રફી, આશા ભોસલે અને સાથીઓ.
1: અઝીઝ દોસ્તો, હિન્દુસ્તાન કી આઝાદી કી સાલગિરહ પર મેં ઓર મેરે સાથી આપકો દિલી મુબારકબાદ પેશ કરતે હૈ ઓર જિસ શોક સે આપ આઝાદી કા જશ્ન મનાને યહાં આયે હૈ ઉસકા શુક્રિયા અદા કરતે હૈ. આજ રાત યોમે આઝાદી કે શાનદાર જશ્ન પર મેં ઓર મેરે સાથી આપકે સામને એક કવ્વાલી પેશ કરને વાલે હૈ. મગર ઇસસે પહેલે મુઝે ઇતની ગુઝારિશ કરની હૈ કે આજ યે કવ્વાલી મહેઝ કવ્વાલી નહીં બલ્કે મેરી જિંદગી કા, મેરી મોહબ્બત કા બહોત બડા ઇમ્તિહાન બન ગઈ હૈ. હાદસાત અક્સર ઇન્સાન કો એક દોરાહે પર લાકર ખડા કર દેતે હૈ ઓર ઉસે ફૈસલે કા હક હોતા હૈ કે વો કૌન સા રાસ્તા ઇખ્તિયાર કરે. મગર મેરે લિયે તો વો દોરાહ ભી નહીં, મેરે લિયે એક હી રાસ્તા હૈ, એક હી ફૈસલા, એક હી અંજામ. ઇસલિયે આજ ઇસ ભરી મહેફિલ કે સામને મેરા યે વાદા હૈ, યા તો વો હાથ જિન્હોને મેરે ગલે મેં યે હાર ડાલતે હુએ મોહબ્બત કી કસમે ખાઈ થી, મુઝે દોબારા યે

કાર્યક્રમનું સમાપન કરીએ છીએ. ન્યૂ દિલ્હી ફિલ્મનું આ ગીત સંભળાવીને કિશોર કુમાર અને સાથીઓનો સ્વર છે શંકર જયકિશનનું સંગીત.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, બિન ફિલ્મી હિન્દી ગીતોનો આ કાર્યક્રમ છે, જેમાં સૌ પ્રથમ આપને સંભળાવીએ છીએ પંડિત નરેન્દ્ર શર્માની આ રચના, જેમાં સંગીત આપ્યું છે શ્રીનિવાસ ખલે અને ગાયક કલાકારો છે પંડિત ભીમસેન જોશી, લતા મંગેશકર અને સાથીઓ.

0: શ્રોતા મિત્રો, પંડિત ભીમસેન જોશી અને લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં આપ સાંભળ્યા હતા આ ભક્તિ રચના કાર્યક્રમમાં. હવે પછીનું ગીત સંભળાવીએ તે પહેલા આ એક મહત્વપૂર્ણ સંદેશ.
1: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની, કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદેં નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી, દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 26 જૂન તક ટોલ ફ્રી નંબર 1800117800 પર રિકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈ. નમો એપ યા માય ગોવ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈ, યા પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર ભેજ સકતે હૈ. તો યાદ રખે, રવિવાર 28 જૂન સુબહ 11 બજે મન કી બાત.
0: અને શ્રોતા મિત્રો, હવે આપને સંભળાવીએ છીએ સાહિર લુધિયાનવી રચિત આ ગઝલ. ગાયક કલાકાર છે મુન્ની બેગમ.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેસલ્સની 3 દિવસીય મુલાકાતે જવા રવાના થયા. પ્રધાનમંત્રીએ સેસલ્સને ભારતનો એક મહત્વપૂર્ણ દરિયાઈ પાડોશી અને વિઝન મહાસાગર અને ગ્લોબલ સાઉથ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતામાં મુખ્ય ભાગીદાર ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. અમેરિકાના વિદેશ સચિવ માર્ક રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે ભારતે નોંધપાત્ર આર્થિક પ્રગતિ કરી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે લંડનમાં એશિયા હાઉસ અને અગ્રણી વૈશ્વિક કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે ગોળમેજી બેઠક કરી. ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી. વિશેષ સઘન સુધારણા ઝુંબેશ SIR હેઠળ મતગણતરી ફોર્મનું 100% ડિજિટાઇઝેશન હાંસલ કરનાર 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં મિઝોરમ પ્રથમ રાજ્ય બન્યું છે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ પરિષદ 2026ની અધ્યક્ષતા કરશે. કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ નિકાસ વિકાસ સત્તામંડળે મધ્યપ્રદેશથી સંયુક્ત આરબ અમીરાતમાં GI ટેગવાળી રેવા સુંદરજા કેરીની પ્રથમ વ્યાપારી નિકાસ કરી. અસમના તિનસુકિયામાં મોટા આતંકવાદી હુમલાનું કાવતરું નિષ્ફળ, 2 સક્રિય ઉલ્ફાવન સભ્યોની ધરપકડ. કર્ણાટકના કોપલ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પંચમહાલ જિલ્લાના પાવાગઢ મહાકાળી ધામે દર્શનાર્થે આવેલા સુરત જિલ્લાના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ભાવનગર શિશુ વિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 40 જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી. ભારતીય દૂતાવાસે રાસ લાફાન અકસ્માતના 12 પીડિતોના મૃતદેહ ભારત મોકલ્યા. અધિકારીઓ ઇજાગ્રસ્તોને મળ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિવિધ જિલ્લાના કુલ 14 આદિજાતિ નૃત્યોની પ્રસ્તુતિ માટે ઐતિહાસિક સમજૂતી કરાર થયા. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધાની સેમીફાઇનલમાં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મુકાબલો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. સ્વાગત છે આપનું ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં. મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં આપને સંભળાવીએ છીએ કવિ જગદીશ જોશી દ્વારા રચિત આ ખૂબ જ મધુર અને લોકપ્રિય ગીત હેમા દેસાઈ અને આશિત દેસાઈના સ્વરમાં. સંગીતકાર છે આશિત દેસાઈ.

શ્રોતા મિત્રો, આપને સંભળાવીએ પિનાકીન ઠાકોરની શબ્દરચના, રસિકલાલ ભોજકના સંગીત નિર્દેશનમાં, ગાયિકા વાણી જયરામ.

જ્યારે કલા કલા નહીં જીવન બની જશે, મારું કવન જગતનું નિવેદન બની જશે. આ શબ્દો હતા અબ્બાસ વાસી મરીઝના અને ગાઈ રહ્યા હતા પુરુષોત્તમ ઉપાધ્યાયે. સંગીત આપ્યું હતું ચેલણા ઉપાધ્યાયે. શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. હવે આપને સંભળાવીએ ચંદુ મટાનીના સ્વરમાં આ ગીત, જેમાં સંગીત આપ્યું છે આશિત દેસાઈએ.

જ્યારે કલા કલા નહીં જીવન બની જશે, મારું કવન જગતનું નિવેદન બની જશે, આ શબ્દો હતા અબ્બાસ વાસી મરીઝના અને ગાઈ રહ્યા હતા પુરુષોત્તમ ઉપાધ્યાયે. સંગીત આપ્યું હતું ચેલણા ઉપાધ્યાયે. શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. હવે આપને સંભળાવીએ ચંદુ મટાનીના સ્વરમાં આ ગીત, જેમાં સંગીત આપ્યું છે આશિત દેસાઈએ.

જ્યારે કલા કલા નહીં જીવન બની જશે, મારું કવન જગતનું નિવેદન બની જશે, આ શબ્દો હતા અબ્બાસ વાસી મરીઝના અને ગાઈ રહ્યા હતા પુરુષોત્તમ ઉપાધ્યાયે. સંગીત આપ્યું હતું ચેલણા ઉપાધ્યાયે. શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. હવે આપને સંભળાવીએ ચંદુ મટાનીના સ્વરમાં આ ગીત, જેમાં સંગીત આપ્યું છે આશિત દેસાઈએ.

આશિત દેસાઈના સંગીત નિર્દેશનમાં ચંદુ મટાની અને સાથીઓના સ્વરમાં આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર.
1: ઓછા વ્યાજમાં લોન જોઈએ એ પણ એપથી, વાહ! પસાણો અજાણ્યા એપથી બચો.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ રજૂ કરીએ છીએ બહેનો માટેનો કાર્યક્રમ.

0: નમસ્તે બહેનો, બહેનો, હું છું આપની સહિયર નિકિતા, લઈને આવી છું આપનો મનપસંદ કાર્યક્રમ સહિયર. બહેનો, 27મી જૂને છે અનોખા સંગીતકાર આર ડી બર્મનનો જન્મદિવસ, તો તેમનું સંગીતબદ્ધ કરેલું ગીત તમારા માટે.
1: એક તો યે મોસમ હૈ બડા સુહાના, ઉસ પે અપના દિલ ભી હૈ દીવાના, પર્વત સે આકે ના ટકરા જાના, તુ બન કે બાદલ ઓ સાથી ચલ, તુ મુજે લેકે

બહેનો, તમારા પત્રો વાંચતા જઈએ, ગીતો સંભળાવતા જઈએ, ગીતો ગુનગુનાવતા જઈએ અને આમ જ આ સુંદર વરસાદી મોસમની મજા લેતા જઈએ. તો ચાલો કાર્યક્રમનો પહેલો પત્ર વાંચીએ, જે આવ્યો છે વાવ પ્લોટ ગારિયાદારથી. લખનાર દોસ્ત છે જગદીશભાઈ ગોહેલ. તેમણે સૈયદના બધા જ બહેનોના ખબર અંતર પૂછ્યા છે અને કાર્યક્રમની સમીક્ષા લખી છે. લખ્યું છે, તારીખ 2 મે ના રોજ પ્રસારિત સૈયદમાં આકાશવાણીને 90 વર્ષ પૂર્ણ થયા હોય તેની અવિરત સેવા અને અવિસ્મરણીય યોગદાન વિશે બંને બહેનોએ ખૂબ સુંદર ઉદબોધન કર્યું. સ્ત્રી સશક્તિકરણ અને ભારત દેશની સેંકડો મહિલાઓ કે જેણે દેશની પ્રગતિ, વિકાસ અને ઉત્થાન માટે ઉત્તરદાયિત્વ પૂરું પાડ્યું તેવા કસ્તુરબા, સરોજિની નાયડુ જેવી 17 જેટલી સ્ત્રી મહાનુભાવોનો ખૂબ સચોટ પરિચય કરાવ્યો. વચ્ચે વચ્ચે રજૂ થયેલા ગીતો પણ ખૂબ સુંદર હતા. એકંદરે કાર્યક્રમ માહિતી, મનોરંજન અને હેતુલક્ષી બની રહ્યો. આગળ તેમણે લખ્યું છે, તારીખ 9 મે નો પત્રોનો કાર્યક્રમ નિકેતાબેને લાજવાબ રીતે રજૂ કર્યો. કાર્યક્રમમાં ઔષધ મુક્ત ચિકિત્સાની વાત કરી

ખૂબ ગમી. ઔષધ મુક્ત ચિકિત્સા આ વિષય પરનો ડોક્ટર પ્રદીપભાઈ ત્રિવેદીનો વાર્તાલાપ ખૂબ સરસ રહ્યો. આયુર્વેદની અંદર વગર ઔષધે કોઈપણ ઉપચાર વિના રોગને કાબુ રાખવાની વાત કરી અને આ વાત તેમણે પોતાના સાદા અને સરળ શબ્દોમાં સમજાવી તેનાથી અમને ખૂબ આનંદ આવી ગયો. પ્રેમમાં ચકચૂર થઈ ચાલ્યા કરીએ ગીત ખૂબ જ સરસ હતું. નિકિતાબેને ગળી કેરી અને બાફેલી કેરીનું અથાણું બનાવવાની રેસીપી ખૂબ સહજતાપૂર્વક સમજાવી. આટલા સુંદર કાર્યક્રમ માટે ડોક્ટર પ્રદીપભાઈ અને નિકિતાબેનને ખૂબ ખૂબ અભિનંદન. જગદીશભાઈ, તમે આટલી સુંદર સમીક્ષા લખી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમનો આ બીજો પત્ર આવ્યો છે પ્રભુનગર 2 કોડકી રોડ ભુજથી. લખનાર મીઠડી સખી છે કલ્પા જયદેવ ઉપાધ્યાય, સાથે છે લાડકો દીકરો માધવ, મીનાબેન રમેશચંદ્ર ઉપાધ્યાય, દિયર નિકુંજભાઈ, મોરબીથી નલિનીબેન બળવંતરાય ત્રિવેદી, બહેન ધારા, ભાઈ હાર્દિક, ભાભી ભૂમિકા, જેતપુરથી દક્ષાબેન પંડ્યા તથા સખી અલ્પા નિર્મળ, માંડવીથી દીપાબેન અને સમગ્ર સહ્યર ગ્રુપ. કલ્પાબેન કેમ છો, મજામાં ને? તેમણે લખ્યું છે, શનિવારે આકાશવાણીને 90 વર્ષ પૂરા થયા તેને અનુલક્ષીને જે કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો તેમાં બંને બહેનોની રજૂઆત ખૂબ સરસ હતી. જીવનમાં ઉપયોગી થાય તેવી સરસ મજાની વાતો કરી. આગળ તેમણે લખ્યું છે, સહ્યર કાર્યક્રમમાં આવતા વાર્તાલાપ, નાટકો, ગીત, સંગીત અને સુવિચાર અને હા, વિશેષ પત્રોનો કાર્યક્રમ જેના થકી સહ્યર લોકપ્રિયતાની શિખરે છે, આ માટે નિકિતાબેનને ખૂબ ખૂબ અભિનંદન. આવા સરસ કાર્યક્રમ આપતા રહો એવી શુભેચ્છા. આગળ તેમણે કલાકાર મિત્ર એવા જામનગરથી ધર્મેન્દ્રસિંહજી રાઠોડે આપેલ સંદેશ લખ્યો છે અને લખ્યું છે, ધર્મેન્દ્રસિંહજી હંમેશા કાર્યક્રમ સાંભળે છે અને તરત જ મને કાર્યક્રમની સમીક્ષા ફોન પર કહી સંભળાવે છે. આ વખતની સમીક્ષામાં તેમણે કહ્યું છે કે સહ્યર કાર્યક્રમ સુપર સે ઉપર હોય છે. નિકિતાબેન એકલા પણ આ કાર્યક્રમને ભરપૂર ન્યાય આપવા પ્રયત્ન કરી રહ્યા છે. આગળ તેમણે લખ્યું છે, ધર્મેન્દ્રસિંહજીની પસંદગીનું ગીત ધૂણીને ધખાવી તેમણે સાંભળ્યું, તેમને ખૂબ જ આનંદ થયો. આગળ કલ્પાબેને ખૂબ સરસ વાત લખી મોકલી છે, હસવું હસાવવું હસતા રહેવું એ જિંદગીનો ક્રમ છે. તમે દુઃખી છો અને બધા સુખી છે એ માત્ર તમારો ભ્રમ છે. જિંદગીની મૂંઝવણ ભલે પહાડ જેવી હોય પરંતુ નદીની જેમ વહેતા શીખો, રસ્તો એની જાતે બની જશે. આપણને વાગે અને દર્દ થાય તે વેદના, પણ બીજાને વાગે અને આપણને દર્દ થાય તે સંવેદના. એકાંતને ઓગાળી ઓગાળી તેમાં વ્યસ્ત રહું છું, માણસ છું, મુરઝાઉં છું તોય મસ્ત રહું છું. વાહ કલ્પાબેન, આજે તો ખૂબ સુંદર રચના લખીને મોકલી છે, લાગે કે વાંચ્યા જ કરું. આવા સુંદર પત્રો લખતા રહેજો. બેનો આ પત્ર આવ્યો છે રામનગર સાબરમતીથી. લખનાર મિત્ર છે ગુણવંતભાઈ ઠાકોર, સાથે છે હર્ષદ, જ્યોતિ, ચંદા અને માનવ. તેમણે લખ્યું છે, સહ્યર કાર્યક્રમ સાંભળવાની ખૂબ મજા પડે છે. પત્રના કાર્યક્રમમાં હિન્દી ફિલ્મના ગીતોની કડીઓ જે સાંભળવા મળે છે તે સાંભળીને અમને ખૂબ જ આનંદ આવે છે. આમને આમ કાર્યક્રમ રજૂ કરતા રહેશો. મેરો કાર્યક્રમનું પહેલું ગીત સંભળાવવાનો સમય છે, તો ચાલો સંભળાવી દઈએ ધર્મેન્દ્રસિંહજીની પસંદગીનું ગીત.

0: બહેનો, 25મી જૂને હતી મહાન સંગીતકાર મદન મોહનજીની વર્ષગાંઠ. તેમના સંગીતબદ્ધ કરેલા ગીતો તો એક સે બડકર એક છે, જેમાંનું આ ગીત મારા દિલની બહુ નજીક છે, જે રજૂ કરું છું આપને માટે.
1: તુમ જો મિલ ગયે હો

બેનો, આ પત્ર આવ્યો છે ભાવનગર સૌરાષ્ટ્રથી. લખનાર મિત્ર છે પ્રવીણચંદ્રભાઈ પી વાઘેલા. તેમણે લખ્યું છે, આકાશવાણી વડોદરા દ્વારા પ્રસ્તુત સહ્યર કાર્યક્રમ જે દર શનિવારના પ્રસારિત થાય છે તે હું નિયમિત સાંભળું છું. દરેક કાર્યક્રમો માહિતીસભર અને જીવન ઉપયોગી બની રહે છે. કાર્યક્રમમાં રજૂ થતી મુલાકાતો, વાર્તાલાપો, રેસીપી, ટીપ્સ, ઋતુ અને અનુરૂપ ખાણીપીણીની ઉપયોગી યોગ્ય માર્ગદર્શનરૂપી વાતો, બધા સાથે નિકિતાબેન દ્વારા શ્રોતાઓના પત્રોના જવાબ અને ફિલ્મી ક્ષેત્રે વિવિધ કલાકારોના યાદગાર ગીતોની કડીઓ ગાયને સંભળાવવાની રીત કાર્યક્રમમાં સોનામાં સુગંધ ભળી જાય તેવી હોય છે. આ માટે આપશ્રીબેનને ખૂબ ખૂબ અભિનંદન. આગળ તેમ લખ્યું છે, તારીખ 12 એપ્રિલના કાર્યક્રમમાં ફિલ્મ ક્ષેત્રના મહાન પાર્શ્વગાયિકા સ્વર્ગીય આશા ભોસલેજીના ફિલ્મના ગીતો તમે ગાયા તે હંમેશા કર્ણપટલ પર છવાયેલા રહેશે. આવા જ ઉમદા ગીતો આપ સંભળાવતા રહેશો એવી આશા છે. આગળ તેમણે સુવિચાર લખ્યો છે, સત્ય વગર શાંતિ નથી, સત્ય સિવાય ઈશ્વર ક્યાંય નથી. પ્રવીણચંદ્રભાઈ, તમે ખૂબ સાચી વાત લખી છે. હું તો એટલું જ કહીશ, સત્ય ભલેને કડવું હોય પરંતુ તે જીવનને સાચી દિશા આપે છે. જેનું ધર્મ સત્ય છે તેનું જીવન શાંતિમય હોય છે. બેનો, આ પત્ર આવ્યો છે મોરબીથી બળવંતરાય નવલશંકર ત્રિવેદીનો. તેમની સાથે છે તેમના પત્ની નલિનીબેન, તેમની દીકરીઓ કલ્પા અને ધારા, હાર્દિક અને વહુ ભૂમિકા અને લાડકો ભાણિયો માધવ. કલ્પાબેન, આ તો તમારા પપ્પાનો પત્ર આવ્યો, શું વાત છે. બળવંતરાય ભાઈ લખ્યું છે, વડોદરાના સહ્યર કાર્યક્રમની વાત કરીએ તો આ કાર્યક્રમ સુપર સે ઉપર હોય છે. હંમેશા પત્રનો કાર્યક્રમ અમને વધુ ગમે છે. અમે નિયમિત પત્રનો પ્રોગ્રામ સાંભળીએ છીએ. ક્યારેક જો સાંભળવાનું ચૂકાઈ જાય ને તો કલ્પા મને રેકોર્ડિંગ મોકલી આપે છે. આ રેકોર્ડિંગ દ્વારા પણ અમે ઘરે બેઠા આ કાર્યક્રમ સાંભળતા હોઈએ છીએ. ક્યારેક મોરબીના પ્રવાસે આવવાનું થાય તો ચોક્કસથી અમને મળજો. બળવંતરાય ભાઈ, ચોક્કસ મળીશું. તમારા આમંત્રણ બદલ ખૂબ ખૂબ આભાર. આગળ તમે લખ્યું છે, અમે વર્ષો જૂના રેડિયોના શ્રોતા છીએ અને અમે અમારા દીકરાઓને અને માધવને પણ રેડિયો સાંભળવાના સંસ્કાર આપેલા છે અને આ માટે તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. બળવંતરાય ભાઈ, સોશિયલ મીડિયાના આ જમાનામાં તમે બાળકોને રેડિયો સાંભળવાનું શીખવ્યું છે તે બદલ આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન. આગળ તેમણે લખ્યું છે, રેડિયો થકી અમે ઘણું બધું શીખ્યા છે. માહિતી, મનોરંજનનો ખજાનો એટલે રેડિયો. મારા મમ્મી એટલે કે હરીબા અત્યારે હયાત નથી, પરંતુ તેઓ 103 વર્ષ જીવી ગયા અને જીવ્યા ત્યાં સુધી રેડિયોમાં ભજનનો કાર્યક્રમ સાંભળ્યા કરતા. આમ અમને રેડિયો સાંભળવાનો શોખ અમારા બા તરફથી વારસામાં મળેલ છે. બળવંતરાય ભાઈ, તમે તો આવા સુંદર વારસાના ખૂબ નસીબદાર એવા શ્રોતા છો, તો આમ જ રેડિયો સાંભળતા રહેજો. બેનો, આ પત્ર છે આપણા સૌથી નાના પત્ર મિત્રનો, જે આવ્યો છે ગામ જાળિયા પાલીતાણા ભાવનગરથી. લખનાર મિત્ર છે ચૌહાણ વિવેકભાઈ માધુભાઈ. તેમણે લખ્યું છે, હું સહેર કાર્યક્રમ નિયમિત સાંભળું છું. કાર્યક્રમ લાજવાબ હોય છે. મારા પપ્પા માધુભાઈ સહ્યર કાર્યક્રમનું રેકોર્ડિંગ કરીને

રાખે છે અને હું શાળાએથી આવીને સાંભળું છું. હવે શાળામાં વેકેશન પડી ગયું છે અને અમે મામાના ઘેર જવાના છે. મારા મામાને ત્યાં આંબાવાડ્યું છે, તેથી કેરી ખાવાની મજા આવશે. વાહ નાનકડા દોસ્ત વિવેક, તમે તો મને મારા બાળપણમાં લઈ ગયા. અમને પણ મામાના આંબાવાડિયામાં કેરી ખાવાની આમ જ મજા આવતી. આગળ તેમણે લખ્યું છે, અમારા ગામમાં જે શાળા છે એ પ્રાઇવેટ શાળાને પણ ટક્કર મારે એવી સરકારી શાળા છે અને અમારી શાળાના શિક્ષકો ખૂબ સારા છે. શાળામાં ચકલીના માળા છે અને અલગ અલગ ઝાડ અને ફૂલના છોડ છે. આમ અમારી શાળા ખૂબ સુંદર છે. વાહ મારા નન્ને મુન્ને દોસ્ત, તમે તો તમારી શાળા વિશે નિબંધ લખી નાખ્યો. આમને આમ જ પોતાના ગુરુજનોને માન આપતા રહેજો. તો મિત્રો, ગીત સંભળાવવાનો સમય છે, તો ચાલો સંભળાવી દઈએ પ્રવીણ ચંદ્રભાઈની પસંદગી પર.

બહેનો, આ પત્ર આવ્યો છે મોરબીથી પૂનમબેન જીતેન્દ્રભાઈ ત્રિવેદીનો. સાથે છે ચારુમતીબેન, ભાનુશંકર ત્રિવેદી, વાલા દીકરા સ્મિત અને ધ્રુવિલ, નણંદ નીતાબેન, જીજાજી વિપુલકુમાર, લાડકો ભણિયો રુદ્રાક્ષ અને ભત્રીજા સુમિત અને ધ્રુવિલ. તેમણે લખ્યું છે, અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે તો પક્ષીઓ માટે આપણે પાણી મૂકવું જોઈએ અને દાણાની પણ વ્યવસ્થા કરવી જોઈએ. પૂનમબેન, તમારી ભાવના ખૂબ ઉદાત્ત છે. ખરેખર આપણે પ્રકૃતિ અને પક્ષીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. આગળ તેમણે લખ્યું છે, અમે અત્યારે ચારધામની જાત્રાએ જઈએ છીએ, પરંતુ પહેલી પ્રાયોરિટી અમે પત્ર લખવાને આપી છે. ત્યારબાદ અમે જાત્રાએ જવા નીકળીશું. અને હા, જાત્રા કેવી રહી એનો અનુભવ હું તમને આવીને શેર કરીશ. આમેય સૈયરના ગ્રુપમાં બધા જ રેકોર્ડિંગો આવી જાય છે, એટલે અમે સૈયર સાંભળવાનું તો ચૂકવાના જ નથી. તો નિકિતા દીદી, આવા સરસ કાર્યક્રમ આપતા જ રહેજો અને અમે સમીક્ષા પાઠવતા રહીશું. વાહ પૂનમબેન, તમારા જેવા શ્રોતા મિત્રોથી જ આ કાર્યક્રમ ઝગમગી રહ્યો છે. જાત્રાએ જાઓ છો તો સૈયરના બધા શ્રોતાઓ અને અમારા વતી દર્શન કરતા આવજો. મેનો આજનો સંગીતમય સુવિચાર છે આરડી બર્મનનું સ્વરબદ્ધ કરેલું ફિલ્મ અમર પ્રેમનું ગીત કુછ.

મેનો આ પત્ર આવ્યો છે ગામ જાળિયા અમરાજી પાલીતાણા ભાવનગરથી. લખનાર મિત્ર છે મધુભાઈ લખમણભાઈ, સાથે છે ચેતનાબેન, અસ્મિતા, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. તેમણે લખ્યું છે, વડોદરાનો સૈયર કાર્યક્રમ અમે સૌ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ લાજવાબ આવે છે. બધી જ બહેનો કાર્યક્રમ ખૂબ સરસ રીતે રજૂ કરો છો. આગળ તેમણે પોતાની પસંદગીનું ગીત લખ્યું છે. બહેનો આ પત્ર આવ્યો છે મોચી બજાર પડઘરીથી. લખનાર મિત્ર છે રૂપેશકુમાર ચુડાસમા, સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, નાનકડી લાડલી સિદ્ધિ, સમગ્ર ચુડાસમા પરિવાર અને નવા રણુજાના કરસનદાસ બાપુ. તેમણે લખ્યું છે નિકિતાબેન નમસ્કાર. નમસ્કાર રૂપેશભાઈ. તેમણે લખ્યું છે તારીખ 19/4 રોજ મારા માતુશ્રી મીનાબેનનું દુઃખદ અવસાન થયું, જેથી કાર્યક્રમ સાંભળી શકાયો નથી. આ માટે દિલગીર છું. ધીરજભાઈ, તમારી માતાનું અવસાન થયું એ જાણીને ખૂબ દુઃખ થયું. સાચે જ માના પ્રેમને તો કોઈ આંબી જ ન શકે. માટે જ તો કવિએ માના ગુણ ગાતા કહ્યું છે, હતો હું સુતો પારણે પોત નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો.

આગળ તેમણે લખ્યું છે, સહેર કાર્યક્રમ તમે ખૂબ સરસ રીતે રજૂ કરો છો અને સાંભળવા પણ ખૂબ ગમે એવા બનાવો છો. હવે પછી પણ નિયમિત કાર્યક્રમ સાંભળીને સમીક્ષા લખતો રહીશ. બહેનો, હવે ગીત સંભળાવવાનો સમય છે, તો ચાલો સંભળાવી દઈએ માધુભાઈની પસંદગી પર આ ગીત.

કાર્યક્રમના અંતિમ સેટ ઓફ લેટર્સનો આપેલો પત્ર છે, જે આવ્યો છે ભાવનગરના તળાજા ગામ બપાડાથી. લખનાર મિત્ર છે પોપટભાઈ રાવળ, સાથે છે પિન્ટુ મકવાણા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન અને સમગ્ર મકવાણા પરિવાર. તેમણે લખ્યું છે, અમે સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા ગયા હતા. ત્યાં અમને ખૂબ મજા આવી. અમે પિન્ટુને ₹500 રમકડા લઈ દીધા અને હનુમાનજીના દર્શન ખૂબ ભાવથી કર્યા. આગળ તેમણે લખ્યું છે, સહયર કાર્યક્રમ અમારો મનગમતો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ. બહેનો, સહયર કાર્યક્રમની ખૂબી એ જ છે કે આપણા પત્ર મિત્રો પોતાના જીવનની દરેક ઘટના, દરેક પ્રસંગ આ કાર્યક્રમમાં શેર કરે છે, જેનાથી આ કાર્યક્રમ વધુ પોતીકો લાગે છે અને આ કાર્યક્રમ બનાવવાની અને સાંભળવાની એટલી જ તો મજા આવે છે. તો આ કાર્યક્રમ આમ જ સુંદર રીતે ચાલતો રહે એ માટે આપણો પત્ર સેતુ ક્યારેય ન તૂટે તેનું ખાસ ધ્યાન રાખજો.

આ પત્ર આવ્યો છે વિનાયક વાટિકા શેરી નંબર 2 માધાપર રાજકોટથી. લખનાર મિત્ર છે લાખાભાઈ સોઢિયા. તેમની સાથે છે દમયંતી, શીતલ, ઉદય, નમિતા, ઉષા, અર્જુન અને કાજલ. તેમણે લખ્યું છે સહેર કાર્યક્રમ કે જેમાં પત્રમિત્રોના પત્રોનો જવાબ આપવામાં આવે છે તેમાં સમય સૂચકતા વાપરીને બહુજન હિતાય બહુજન સુખાયનું પ્રથમથી ધ્યાન રાખવામાં આવે છે જે આવકારદાયક છે. સહેર કાર્યક્રમ બનાવનારા બહેનો અગમબુદ્ધિનો ઉપયોગ કરે છે તેથી સૌનું સન્માન જળવાઈ રહે છે. સહેર કાર્યક્રમનું આ જમા પાસું છે. સહેર અનેકવિધ હર્ષોલ્લાસથી છલકતા સોનેરી સપનાની કથાનું શ્રવણ કરાવે છે જે સાચે જ ભાવ વિભોર બનાવે છે. પત્રમિત્રો માટે સહેર કાર્યક્રમ સંસ્કાર ધામ સમાન છે. આગળ તેમણે એક કાવ્ય રચના મોકલી છે, તેની શરૂઆતની બે પંક્તિઓ વાંચું છું. અમથો બાંધ્યો હિંચકો અને અમથી હૈયે ફાળ, અમથો વાયો વાયરો અમથી ઝૂલી ડાળ, અમથી વાગી ઠેસ જરાને રૂમઝુમ ઘૂઘર માળ, અમથું ઝીલ્યું અજવાળું ત્યાં તૂટી પાપણ પાળ, કે સૈયર શું કરું. વાહ લાખાભાઈ, ખૂબ સુંદર કાવ્ય રચના છે. કાર્યક્રમનો અંતિમ પત્ર આવ્યો છે ઉત્તરસંડા નડિયાદથી. લખનાર આપણા કવિ મિત્ર છે રમેશભાઈ ભાટિયા. તેમણે લખ્યું છે હું જીવું ત્યાં સુધી શીતલબેન અને નિકિતાબેનને જય શ્રી કૃષ્ણ. રમેશભાઈ આપને પણ જય શ્રી કૃષ્ણ. આગળ તેમણે જૂની ફિલ્મી યાદો લખી છે અને લખ્યું છે ગુજર ગયા વો જમાના, જો સુવર્ણ યુગ કા ફિલ્મો કા થા તરાના, કદમ કદમ પર ગીતો કી મીઠી બહાર ખીલતી થી, મંઝિલ ખુદ રૂક જાતી થી, જહાં સુનરે નગમે લહેરાતી થી, મોહમ્મદ રફી કી મીઠાશ મેં અનોખા જાદુ થા, તો મુકેશ કે દર્દીલે ગીતો સે આંસુ નિકલ જાતે થે, કિશોર કુમાર કી યોડલિંગ કા જાદુ દિલ મેં ઉતર જાતા થા, મન્ના ડે શાસ્ત્રીય ગીતો કે જાદુગર થે, તલત મહેમૂદ કી આવાઝ મેં રેશમી જાદુ થા, લતાજી કી કોયલ સી આવાઝ મેં કોયલ કે દર્શન હોતે થે, આશાજી કી લચકતી આવાઝ મેં લોગ અપને આપકો ભૂલ જાતે થે. વાહ રમેશભાઈ, તમે તો વીતેલા જમાનાને સુંદર કાવ્ય રૂપે કંડાર્યું છે. રમેશભાઈ તમે પણ મારી જેમ શીતલબેનને ખૂબ યાદ કરો છો, તો ચાલો તમારી ઉદાસીને દૂર કરીએ. તમે પત્રમાં વારંવાર ગુલમોર શબ્દનો ઉલ્લેખ કરો છો ને, તો ચાલો આરડી બર્મનનું સંગીત પત કરેલું આ ગીત તમારા માટે ગુલમો.

થોડી જ વારમાં બરાબર એક વાગે હિન્દી સમાચાર અને 1:05 અંગ્રેજી સમાચાર આકાશવાણી દિલ્હી કેન્દ્રથી પ્રસારિત થશે. તો જોડાઈએ દિલ્હી કેન્દ્ર સાથે બસ થોડી જ વારમાં.

જયંત પલાણની શબ્દ રચના આપ સાંભળી રહ્યા હતા દિવ્યાંગ અંજારિયાના સ્વરમાં. સુગમ સંગીતના કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં બરાબર 1:20 મિનિટે ગુજરાતી સમાચાર પ્રસારિત થશે.

0: પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેસલ્સને ભારતનો મહત્વપૂર્ણ દરિયાઈ પડોશી અને વિઝન મહાસાગરનો મુખ્ય ભાગીદાર ગણાવ્યો. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં સહકારિતા આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો. સેસેલ્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને સમર્થન આપ્યું. ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી. અને અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ પીએમ મોદીના નેતૃત્વ અને ભારતના આર્થિક વિકાસની પ્રશંસા કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે સેસેલ્સની 3 દિવસની મુલાકાતે જવા રવાના થયા છે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી સેસેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિના સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ભાગ લેશે. તેમના પ્રસ્થાન નિવેદનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સેસેલ્સ એક મૂલ્યવાન દરિયાઈ પડોશી છે અને ભારતના વિઝન મહાસાગર અને ગ્લોબલ સાઉથ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતામાં મુખ્ય ભાગીદાર છે. શ્રી મોદીએ કહ્યું કે તેઓ સેસેલ્સના રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્મેની સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અને હિન્દ મહાસાગર ક્ષેત્ર શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યાત્રા કે દૌરાન સેશલ્સ કી રાષ્ટ્રીય સભા કો સંબોધિત કરેંગે ઓર વહાં રહ રહે ભારતીય સમુદાય કે લોગો સે ભી મુલાકાત કરેંગે. આજ ઉનકે કાર્યક્રમ મેં બોટેનિકલ ગાર્ડન મેં પૌધારોપણ સમારોહ મેં ભાગ લેના ઓર સેશલ્સ કોસ્ટ ગાર્ડ કે બેસ કા દૌરા કરના શામિલ હૈ. ભારત ઓર સેશલ્સ કે બીચ લંબે સમય સે મજબૂત ઓર ઘનિષ્ઠ સંબંધ હૈ જો સાઝા ઇતિહાસ, સાંસ્કૃતિક જુડાવ ઓર દોનો દેશો કે લોગો કે બીચ આપસી રિશ્તો પર આધારિત હૈ. હિન્દ મહાસાગર ક્ષેત્ર મેં એક મહત્વપૂર્ણ સમુદ્રી પડોશી કે રૂપ મેં સેશલ્સ ભારત કે વિઝન મહાસાગર ઓર વૈશ્વિક દક્ષિણ કે પ્રતિ ઉસકી પ્રતિબદ્ધતા में विशेष महत्व रखता है. प्रधानमंत्री की यह यात्रा भारत और सेशल्स की मजबूत और स्थायी मित्रता को और मजबूत करेगी तथा दोनों देशों के बीच सभी क्षेत्रों में द्विपक्षीय सहयोग को आगे बढ़ाने की साझा प्रतिबद्धता को नई मजबूती देगी. सुपर्णा सैकिया की रिपोर्ट के साथ अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली.
0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાતના 14 મુખ્ય શહેરોમાં સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી આ પ્રસંગે જણાવ્યું કે ભારત ટેક્સી સાથે જોડાયેલા સાથી ભારત ટેક્સીના માલિક છે.
2: ભારત ટેક્સી બનને કા સબસે પહેલા કારણ હૈ कि हमारे सारथियों का और हमारे ग्राहकों का किसी का भी शोषण न हो, ये सबसे पहला कारण. दूसरा, सारथी का सम्मान हो. वो ऐप पर रजिस्ट्रेशन के लिए मोहताज नहीं है. आज मैं गर्व से कहता हूँ, भारत टैक्सी के साथ जुड़े हुए 7 लाख सारथी भारत टैक्सी के मालिक है, शेयर होल्डर.
0: ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ આ સાથે અન્ય પહેલો પણ શરૂ કરાવશે અને વિવિધ સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હરસંઘવી, સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ અને 4000થી વધુ ડ્રાઈવરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે વિશ્વભરમાં કોઈપણ અર્થતંત્રની ક્ષમતા તેના એમએસએમઈ ક્ષેત્રના યોગદાનમાં રહેલી છે. આજે નવી દિલ્હીમાં એમએસએમઈ દિવસ 2026 પર એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે ભારતમાં એમએસએમઈ ક્ષેત્ર પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકોની હિંમત અને ઉદ્યોગ સાહસિક ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. ઉપરાષ્ટ્રપતિ નોંધ્યું કે આ ક્ષેત્ર દેશના કુલ નિકાસમાં લગભગ 50% યોગદાન આપે છે, સાથે સાથે ઉચ્ચ ગુણવત્તાના ધોરણો સતત જાળવી રાખે છે. તેમણે ઉદ્યોગ સાહસિકો ઉત્પાદકતા, ઉત્પાદન અને ગુણવત્તાને વધુ વધારવા માટે આધુનિક ટેકનોલોજી અપનાવવા પણ અપીલ કરી છે. સેસેલ્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને સમર્થન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સેસેલ્સની મુલાકાત પહેલા વિદેશમંત્રી બેરી ફોરે કહ્યું કે વર્તમાન વૈશ્વિક વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારાની જરૂર છે. તેમણે કહ્યું, ભારત તેની વિશાળ વસ્તી, વધતા વૈશ્વિક પ્રભાવ અને શાંતિ સ્થાપના તથા દરિયાઈ સુરક્ષા અને બહુપક્ષીય રાજદ્વારીમાં યોગદાનને કારણે સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મેળવવાને પાત્ર છે. ભારત અને સેસલ્સ વચ્ચેના સંબંધોને મજબૂત અને ઐતિહાસિક ગણાવતા શ્રી બેરી ફોરે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ

0: ન્યૂઝ ઓન એર .gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABAD ફોલો કરશો. વિશેષ સઘન સુધારણા ઝુંબેશ SIR હેઠળ મતગણતરી ફોર્મનું 100% ડિજિટાઇઝેશન હાંસલ કરનાર 16 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મિઝોરમ પ્રથમ રાજ્ય બન્યું છે. ચૂંટણી પંચે 28 જૂન સુધીની સમયમર્યાદા નક્કી કરી હતી. મિઝોરમે સમયમર્યાદાના 3 દિવસ પહેલા આ સીમાચિહ્ન હાંસલ કર્યું. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ જણાવ્યું હતું કે ડિજિટાઇઝેશન પ્રક્રિયા ગુરૂવારે સાંજે પૂર્ણ થઈ ગઈ હતી. 30 મેથી રાજ્યમાં 1301 બુથ સ્તરના અધિકારીઓ ગણતરી કાર્યમાં રોકાયેલા છે. 2005માં છેલ્લા SIR દરમિયાન મિઝોરમમાં 5,59,000થી વધુ મતદારો હતા. 2025માં સંખ્યા વધીને 8,75,000થી વધુ થઈ ગઈ છે. ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી છે. ઉર્જા વિભાગના સચિવ અજીતકુમાર મોહંતીએ તમિલનાડુના કલપક્કમમાં ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ ખાતે વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાનું ઉદઘાટન કર્યું. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: समारोह को संबोधित करते हुए डॉक्टर मोहंते ने कहा कि परमाणु ऊर्जा को हाइड्रोजन उत्पादन जैसी उभरती हुई स्वच्छ ऊर्जा तकनीकों के साथ जोड़ना टिकाऊ ऊर्जा भविष्य की दिशा में एक रणनीतिक कदम है. उन्होंने कहा कि परमाणु ऊर्जा जिसमें भरोसेमंद और कार्बन मुक्त बिजली देने की खास क्षमता है वह बड़े पैमाने पर हाइड्रोजन उत्पादन में मदद करने के लिए उपयुक्त है. इसका उद्देश्य भाभा परमाणु अनुसंधान केंद्र मुंबई द्वारा स्वदेशी रूप से विकसित CuCi थर्मोकेमिकल प्रक्रिया का इस्तेमाल करके परमाणु ऊर्जा से हाइड्रोजन उत्पादन को प्रमाणित करना है. शिवा मिश्रा, आकाशवाणी समाचार, दिल्ली.
0: અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે ભારતે નોંધપાત્ર આર્થિક પ્રગતિ કરી છે અને વૈશ્વિક મંચ પર તેની ભૂમિકા સતત મજબૂત થઈ રહી છે. વ્હાઇટ હાઉસ ખાતે એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં શ્રી રૂબિયોએ કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતને અમેરિકાનો સૌથી નજીકનો વ્યૂહાત્મક ભાગીદાર માને છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના ગાઢ સંબંધો બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવવામાં મદદ કરી રહ્યા છે. શ્રી રૂબિયોએ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર, સપ્લાય ચેન, મહત્વપૂર્ણ ખનીજો, ઉર્જા સુરક્ષા અને પરિવહનની સ્વતંત્રતા જેવા ક્ષેત્રોમાં સહયોગ સતત વધી રહ્યો છે. તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં ભારતીય અમેરિકન સમુદાયના યોગદાનની પણ પ્રશંસા કરી. કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ નિકાસ વિકાસ સત્તામંડળે મધ્યપ્રદેશથી સંયુક્ત આરબ અમીરાતમાં GI ટેગવાળી રેવા સુંદરજા કેરીની પ્રથમ વ્યાપારી નિકાસ કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે 1 મેટ્રિક ટન પ્રીમિયમ ગુણવત્તાવાળી કેરીનો પ્રથમ કન્સાઇનમેન્ટ મોકલવામાં આવ્યું. આ વૈશ્વિક બજારમાં ભારતના અનન્ય કૃષિ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આનાથી રેવાની

જણાવ્યું હતું કે 1 મેટ્રિક ટન પ્રીમિયમ ગુણવત્તાવાળી કેરીનો પ્રથમ કન્સાઇનમેન્ટ મોકલવામાં આવ્યું. આ વૈશ્વિક બજારમાં ભારતના અનન્ય કૃષિ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આનાથી રેવાની કેરી ઉત્પાદકોને ફાયદો થશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના વિશિષ્ટ કૃષિ ઉત્પાદનોને નવી ઓળખ મળશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ઈરાનને ચેતવણી આપી છે કે જો તે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરશે અથવા ભવિષ્યમાં કોઈ આક્રમક કાર્યવાહી કરશે તો અમેરિકા લશ્કરી કાર્યવાહી દ્વારા જવાબ આપશે. તેમણે જણાવ્યું હતું કે ઈરાને યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને અમેરિકા તેનું પાલન કરી રહ્યું છે. કોઈપણ વિવાદનો ઉકેલ વાતચીત દ્વારા લાવવો જોઈએ. અમેરિકી લશ્કરના સેન્ટ્રલ કમાન્ડ સેન્ટકોમે જણાવ્યું હતું કે અમેરિકી દળોએ ઈરાની મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ સુવિધાઓ તેમજ દરિયાકાંઠાના રડાર સ્થાપનો પર હુમલો કર્યો હતો. સેન્ટકોમના જણાવ્યા અનુસાર હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતા કાર્ગો જહાજ પર કથિત ઈરાની ડ્રોન હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેસેલ્સને ભારતનો મહત્વપૂર્ણ દરિયાઈ પડોશી અને વિઝન મહાસાગરનો મુખ્ય ભાગીદાર ગણાવ્યો. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં સહકારિતા આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો. સેસેલ્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને સમર્થન આપ્યું. ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી અને અમેરિકાના વિદેશ સચિવ માર્ક રૂબિયોએ પીએમ મોદીના નેતૃત્વ અને ભારતના આર્થિક વિકાસની પ્રશંસા કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી કે દેશની પ્રથમ સહકાર આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સી આગામી 2 વર્ષમાં દેશના 500 શહેરોમાં શરૂ કરાશે. ગાંધીનગરમાં ભારત ટેક્સીના સત્તાવાર શુભારંભ પ્રસંગે બોલતા તેમણે ભારત ટેક્સીને મુસાફરો અને ડ્રાઇવરોના કોર્પોરેટ શોષણને સમાપ્ત કરવા માટે એક ક્રાંતિકારી પગલું ગણાવ્યું. શ્રી શાહે અતિશય કમિશન વસૂલવા, ચૂકવણીમાં વિલંબ કરવા અને મનસ્વી એકાઉન્ટ સસ્પેન્શન ચલાવવા માટે હાલના ટેક પ્લેટફોર્મ્સની ટીકા કરી.
1: गुजरात के सारे बड़े नगरों में दुपहिया व्हीकल, ऑटो और फोर व्हीलर तीनों क्षेत्रों में भारत टैक्सी का आज से अधिकृत शुभारंभ हुआ है. भारत टैक्सी ने गुजरात मेट्रो रेल कॉरपोरेशन, एएमसी, गुजरात स्टेट कोऑपरेटिव बैंक, ट्रैफिक पुलिस, सूरत, राजकोट और अहमदाबाद हवाई अड्डे, अहमदाबाद डिवीजन, पश्चिम रेलवे, इस सब के साथ हम ये कर अपने व्याप को बढ़ाने का काम.
0: શ્રી શાહે ડ્રાઇવરોનું ગૌરવ પુનઃસ્થાપિત કરવા સારથી ગણાવ્યા. તેમણે ડેરી ક્ષેત્રમાં અમૂલના સફળ સહકારી મોડેલની પણ પ્રશંસા કરી. આ કાર્યક્રમ દરમિયાન ભારત ટેક્સીએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મહાનગરપાલિકા, ગુજરાત રાજ્ય સહકારી બેંક, ટ્રાફિક પોલીસ અને મુખ્ય હવાઈ મથક અને રેલવે વિભાગો સહિત અનેક સંસ્થાઓ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના આજે શેલા ખાતે શ્રી નિત્ય શાંતિ ભવનનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે તેમણે જણાવ્યું, આધ્યાત્મિકતા અને આધુનિકતાના સમન્વયથી જ લોકકલ્યાણનો નવો રાહ કંડારાશે. ઉલ્લેખનીય છે કે આ નવનિર્મિત ભવનમાં ભવ્ય પ્રભુ ચૈત્ય ઉપરાંત સાધુ સાધ્વીજીઓ માટે ઉપાશ્રય, વ્યાખ્યાન હોલ, આયંબિલ શાળા, બાળકો અને યુવાનો માટે પાઠશાળા તથા જ્ઞાનશાળા, યાત્રાળુઓ માટે ધર્મશાળા અને સુકૃત શાળા સહિતની આધુનિક સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજકોટમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિંછિયા ખાતે સૌની યોજનાની લિંક 4 સાથે ચેકડેમ તળાવો સાંકળવાનું 31.94 કરોડ રૂપિયાનું કામોનું ખાતમુહૂર્ત કરાયું. ઉલ્લેખનીય છે કે રાજકોટ, અમરેલી અને બોટાદ જિલ્લાની 44 વોટર બોડીના 900 હેક્ટર વિસ્તારની સિંચાઈ અને પીવાના પાણીનો લાભ મળશે. ગુજરાત સરકારના નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર દ્વારા સૌની યોજના લિંક 4 પેકેજ 3ના 4 અને 5A હયાત સ્કાવર વાલ્વથી 3 કિલોમીટરની મર્યાદામાં આવતા ચેકડેમ અને તળાવોને સાંકળવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 3 સિંહબાળના મોતના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ હરીશ ટાંક જણાવે છે, દલખાણીયા ગામમાંથી 6 થી 7 મહિનાના સિંહબાળનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો. બીજી તરફ બગસરા તાલુકાના હામાપુર ગામે નવજાત સિંહબાળનું મોત નિપજ્યું છે. અન્ય એક ઘટના પાણિયા રેન્જમાંથી પ્રકાશમાં આવી છે, જ્યાં વન વિભાગના દાવા મુજબ વર્ચસ્વની લડાઈ એટલે કે ઇનફાઇટ દરમિયાન એક અન્ય સિંહબાળનું મોત થયું છે. હાલ તો વન વિભાગે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને મોતના ચોક્કસ કારણો જાણવા અને દલખાણીયા કેસમાં ગુનેગારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરતના ભેસ્તાન રેલવે બ્રિજ પર માર્ગ અકસ્માતમાં મોપેડ પર જઈ રહેલી માતા અને 1.5 વર્ષની બાળકી ડમ્પરની ચપેટમાં આવતા બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ડમ્પર અને તેના ચાલક અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનાથી સ્થાનિક

નિગમમાં શોકની લાગણી ફેલાઈ છે. પશ્ચિમ રેલવેએ સાબરમતી હરિદ્વાર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાની સાથે હવે તેને અત્યાધુનિક અમૃત ભારત રેક સાથે દોડાવવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેન ઉત્તર ગુજરાતના મહેસાણા પાલનપુર સ્ટેશનો પરથી પસાર થતી હોવાથી બંને શહેરને લાભ મળશે. આ ટ્રેન દર સોમવારે સાબરમતીથી અને દર મંગળવારે હરિદ્વારથી પ્રસ્થાન કરે છે. સાબરમતી હરિદ્વાર સ્પેશિયલ ફેરા 29 જૂનના બદલે 27 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યા છે. યાત્રાધામ સાળંગપુર સ્થિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં આજે કષ્ટભંજન દેવ દાદાને જરદોશી વર્કવાળા વાઘા અને 3000 કિલોગ્રામ દેશી ખારેકનો સિંહાસને દિવ્ય શણગાર અને અન્નકૂટ ધરાવાયો. દાદાનો અન્નકૂટનો પ્રસાદ ભક્તોને આપ્યો હતો. મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ અરવલ્લી જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે અંકિત ચૌહાણ. ઉનાળાની વિદાય થઈ ચૂકી છે, જોકે હજુ અરવલ્લી જિલ્લામાં વરસાદ ન પડવાથી ખેડૂતોની ચિંતા વધી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેડૂતો વરસાદની રાહ જુએ છે, જોકે વરસાદ ન થતાં ઉકળાટથી જિલ્લાવાસીઓ ત્રસ્ત બન્યા છે. હવે વરસાદ થાય તેની આશા સાથે સૌ કોઈ વરસાદના વધામણા કરવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠી છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. એક મહિનાના વેકેશન પછી જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ થતાં ફરીથી શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. આ સાથે જ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ જિલ્લાની તમામ શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા પણ મુલાકાતો કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા SHVR એટલે કે સ્વચ્છ એવં હરિત વિદ્યાલય અંતર્ગત જિલ્લાની શાળા પણ રાષ્ટ્રીય સ્તરે ઝળકી છે. સ્વચ્છ 2025-26માં ગુજરાતની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી છે, તેમાં માલપુર તાલુકાની જીતપુર શાળાનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અંતર્ગત શાળાઓને સ્વચ્છતા, હરિયાળી, સર્વસમાવેશી, સુરક્ષિત અને ટકાઉ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાનો છે. આ મૂલ્યાંકન દરમિયાન શાળાઓમાં પાણી, શૌચાલય સહિત સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવતું હોય છે. તો બીજી બાજુ સરકાર દ્વારા નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી છે, ત્યારે જિલ્લામાં પણ વિવિધ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાયા હતા. ભિલોડા તાલુકામાં રાજ્યકક્ષાના મંત્રી PC બરંડાની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ ભિલોડા તાલુકાના દેવમુરી, હિંમતપુર અને વાઘપુર ગામોની શાળાઓની મુલાકાત લઈને નવપ્રવેશિત વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો, તેમજ તેમનું સ્વાગત કરી ઉજ્જવળ શૈક્ષણિક જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. ખાસ કરીને કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને શાળાઓમાં 100% પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ વાલીઓને પોતાના બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલી શિક્ષણ સાથે જોડાયેલા રહેવા અપીલ કરવામાં આવી હતી. હાલમાં જ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થયા છે, જેને લઈને સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચી અને લાભાર્થીઓના જીવનમાં શું પરિવર્તન થયા તેને લઈને પ્રગતિ પથ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લાની તમામ વિધાનસભા ક્ષેત્ર વિસ્તારમાં આ પ્રગતિ પથ યાત્રા યોજવામાં આવી હતી, જેમાં છેલ્લા 12 વર્ષમાં થયેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યાં વિવિધ સરકારની ઝાંખીઓ રજૂ કરી લોકો સુધી સરકારી યોજનાની માહિતી પહોંચાડવામાં આવી હતી. મોડાસા ખાતે શુભનાબેન બારૈયાની આગેવાનીમાં પ્રગતિ પથ યાત્રા યોજવામાં આવી હતી. મોડાસાના નવીન આઇકોનિક બસ સ્ટેશન, સરકારી લાઇબ્રેરીની મુલાકાત લેવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પેટે કિસાન સન્માન નિધિનો લાભ આપવામાં આવતો હોય છે, ત્યારે મોડાસા આંબેડકર હોલ જિલ્લા કક્ષાનો PM કિસાન ઉત્સવ દિવસ ઉજવાયો. મોડાસા ખાતે આવેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં લાભાર્થીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શામળાજી મંદિર પરિસરમાં પ્રથમવાર જિલ્લા કક્ષાએ ઉજવણી થઈ હતી, જેમાં ભૂતપૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર સહિત આગેવાનો, મંદિરના ટ્રસ્ટીઓ, ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ યોગના મહત્વ પર અંગે જિલ્લાના લોકો સાથે વાતચીત કરી હતી. હમણાં જ આપે અરવલ્લી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા અંકિત ચૌહાણ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. મિત્રો, કાર્યક્રમના પ્રારંભમાં આપણે સંભળાવીએ હર્ષદા રાવળ અને સાથીઓના સ્વરમાં ભાસ્કર વોરાની આ શબ્દરચના. સંગીતકાર છે ક્ષેમુ દિવેટિયા.

ગીતકાર ચંદ્ર જાડેજા, સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય. હવે આપને સંભળાવીએ કમલ બારોટ અને સાથીઓના સ્વરમાં આ ગરબો.

આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી શ્રોતા મિત્રો આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. હવે આપને સંભળાવીએ ચંદુ બટાની અને સાથીઓના સ્વરમાં આ ગીત. સંગીતકાર છે આશિષ દેસાઈ.

આશિત દેસાઈ, ચંદુ મટાની અને સાથીઓના સ્વરમાં આ ગીત સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. અત્યારે બપોરના 3 થયા છે. અમારી આ સભા અહીં સમાપ્ત થાય છે. આજ મીટર્સ પર સાંજે 4:58 અમારી બીજી સભાની શરૂઆત થશે. અત્યારે રજા આપશો. નમસ્કાર.

0: નમસ્કાર, શુભ સંધ્યા. મીડિયમ વેવ્સ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. શ્રોતા મિત્રો, અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સાંજના 5 થવા જઈ રહ્યા છે. અમારી આજની આ સાંધિકાલીન સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત, અભિવાદન. બરાબર 5 વાગે હિન્દીમાં, ત્યારબાદ 5:05 અંગ્રેજીમાં સમાચાર રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્ર પરથી.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં શક્તિ સિંઘ. પ્રધાનમંત્રી

0: કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર.
1: તો ક્યું ના તય કરી યે સફર અબ સાથ મે હી, હાથો મે હાથ થામે મિલા લે કદમ સે કદમ, કભી કલિયાં ખિલે તો કભી ગલિયાં મિલે, સાથ હૈ તેરા તો મુઝે હૈ અબ ક્યા ગમ, દેખ લે સાથી દિલ કી સૌદેબાજી મે સંભાલ લેના જો જરા ભી લડખડાએ હમ.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજા

0: અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ્સ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્સ પર. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે કાર્યક્રમ શાસ્ત્રીય સંગીત, જે અંતર્ગત આજ આપ સાંભળશો કલાકાર વર્ષા ત્રિવેદીનું રાગ રાગેશ્વરીમાં શાસ્ત્રીય ગાયન. કાર્યક્રમ પહેલાં સાંભળીએ આ જાહેરાત.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે.

0: બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: કલાકાર વર્ષા ત્રિવેદીનું રાગ રાગેશ્વરીમાં શાસ્ત્રીય ગાયન. કાર્યક્રમ પહેલા સાંભળીએ આ જાહેરાત.
0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર.
1: અરે ભાઈ, સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: કલાકાર વર્ષા ત્રિવેદીનું રાગ રાગેશ્વરીમાં શાસ્ત્રીય ગાયન. કાર્યક્રમ પહેલા સાંભળીએ આ જાહેરાત.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: અરે ભાઈ, સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
3: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિત માં પ્રસારિત

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ શાસ્ત્રીય સંગીત, જે અંતર્ગત આજ પે સાંભળ્યું કલાકાર વર્ષા ત્રિવેદીનું રાગ રાગેશ્રીમાં શાસ્ત્રીય ગાયન. મીડિયમ વેવ્સ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે અમારા આજે તેમજ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. છ ને 30 મિનિટે યુવાણીમાં રાજકોટ કેન્દ્રનું યોગદાન સાંભળશો શ્રેણી knowledge.com. રજૂઆત શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. 7:22 ગામનો ચોર્યો કાર્યક્રમમાં રાજકોટ કેન્દ્રનું યોગદાન સાંભળશો મીઠા લીમડાની ખેતી અને તેનું મૂલ્યવર્ધન કરતા સણોસરા ગામના ખેડૂત દંપતી અશ્વિનભાઈ લીંબાસિયા અને સુમિતાબેન લીંબાસિયા સાથે મુલાકાત. નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય વીરલ રાવલ અને કાનન છાયા. 8 વાગે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારેગામાં ગીત અને ગઝલ સાંભળશો 9:15 મિનિટે. દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થનારા કાર્યક્રમો અંતર્ગત 9:30 મિનિટે રાષ્ટ્રીય રેડિયો પત્રિકા, જેમાં સાંભળશો વિજ્ઞાન ભારતી. ત્યારબાદ 10 વાગે સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ.

આવતીકાલે તારીખ 28 જૂન 2024 રવિવાર સવારે 6:10 ભક્તિ સંગીતની અર્ચના, 6:35 વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન, 6:45 કૃષિ માહિતીમાં વિષય તુલસીની નફાકારક ખેતી, ભાગ બીજો રજૂઆત કાનન છાયા, 7:20 ફિલ્મી ભક્તિ સંગીત, શાસ્ત્રીય સંગીતમાં કલાકાર કૌશિયર હાજીનું રાગ વિભાસમાં ગાયન સાંભળશો 7:30, 7:55 પર્યાવરણ વિષયક 5 વિષય ડુંગોંગ માછલી વિશે જાણવા જેવું, રજૂઆત પ્રકાશ ચૈતન્ય સ્વામી, 8:30 ભજનોનો કાર્યક્રમ નિરખને ગગનમાં કલાકાર અતુભાઈ નૈયારણ, 8:50 કાવ્યધારા રજૂઆત ડોક્ટર ઉર્વિશ વસાવડા, 9:15 ફિલ્મી ગીતનો કાર્યક્રમ મનોરંજન, 10 બાલસભામાં વિવિધ બાળકો દ્વારા કૃતિઓ સાંભળશો, નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય ડોક્ટર ભાવના શિંગાડા, તૃપ્તિ વ્યાસ અને ડિમ્પલ મોદી.

0: 10:30 કલાકાર પૂનમ બારોટના સ્વરમાં સાંભળશો લોકગીતો, ત્યારબાદ સાંભળશો કલાકાર લક્ષ્મણ બારોટના સ્વરમાં ભજનો. બપોરે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીના તમામ કાર્યક્રમો રિલે કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી, જે અંતર્ગત 10:55 સાંભળશો ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાતનું ગુજરાતીમાં ભાવાનુવાદ ભાગ 135. આ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ સાંભળશો રાત્રે 8 વાગ્યે. 12 વાગે ગુજરાતી ગીતો, 12:30 સહિયર, જેમાં આવતીકાલે રહેશે રાજકોટ કેન્દ્રનું યોગદાન. સાંભળશો નારી સંતોની શબદ સાધના મણકો 6, સંત કવિયત્રી મીરાબાઈની વાણી, લેખન અને પ્રસ્તુતિ ડૉક્ટર નિરંજન રાજ્યગુરુ, સંગીત નિયોજન ડૉક્ટર ભરત પટેલ, નિર્માણ અટલ શર્મા. 1:10 સુગમ સંગીત, 1:30 ફોજી જવાનો માટેનો કાર્યક્રમ જય ભારતી, 2:40 સંઘગાન શિક્ષણ. આવતીકાલે સાંધ્યકાલીન સભામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ, 6 વાગ્યે સુગમ સંગીત, સ્વર જયંતિભાઈ પટેલ અને કામાક્ષી છાયા. 6:30 પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. 7 વાગ્યે ICC વુમન T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ લંડન ઇંગ્લેન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર T20 ક્રિકેટ મેચની રમતનો આંખે જોયો અહેવાલ રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્ર પરથી. તો શ્રોતા મિત્રો, આ હતા અમારા આજે તેમજ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. થોડી ક્ષણોમાં સંસ્કૃતમાં સમાચાર રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્ર પરથી.
1: આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ્, પ્રવાચિકા નિધિઃ ઝાઃ. આદૌ મુખ્યાઃ વાર્તાઃ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રિદિવસીય આધિકારિક પ્રવાસાર્થં સેશેલ્સ દેશસ્ય વિક્ટોરિયા નગરે સંપ્રાપ્તઃ. તમિલનાડુ રાજ્ય વાઇકો ઇત્યસ્ય નેતૃત્વે MDMK દલેન DMK દલેન સહ સ્વીય નવવર્ષીયં ગઠબંધનં સમાપ્તમ. પ્રસિદ્ધ તમિલ ચલચિત્ર અભિનેતા નિદેશકશ્ચ કે ભાગ્યરાજઃ અદ્ય ચેન્નૈયાં પંચત્વે વિલીનઃ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્વઃ આકાશવાણ્યાઃ મન કી બાત ઇતિ જનપ્રિય માસિક કાર્યક્રમે દેશ વિદેશસ્ય જનૈઃ સહ સ્વીયં મનોગતં વિનિમયી કરિષ્યતિ. અમેરિકા દેશસ્ય વિદેશમંત્રી માર્કો રૂબિયો અવદત યત ટ્રમ્પ પ્રશાસનં ભારતં સંયુક્ત રાજ્ય અમેરિકાયાઃ અત્યંતં નિકટતમેષુ રણનીતિક સહયોગીષુ અન્યતમં મન્યતે. અપિ ચ ક્રીડા વાર્તાસુ. ફિફા વિશ્વકપ સ્પર્ધા માલિકાયાં મિશ્રદેશઃ ઇરાન દેશેન સહ અંતિમે જી સમૂહસ્ય દ્વંદ્વે 1-1 ઇત્યંકાંતરાલેન સમતાવાપ્ય પ્રથમતયા ફિફા વિશ્વકપ સ્પર્ધાયાઃ નોકઆઉટ ઇત્યેતસ્મિન ચરણે પ્રવિષ્ટઃ. અથ વાર્તાઃ વિશદીકૃત્ય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રિદિવસીય પ્રવાસાર્થં સેશેલ્સ દેશસ્ય રાજધાન્યાં વિક્ટોરિયા નગરે સંપ્રાપ્તઃ. સામાજિક અંતર્જાલીય પ્રેષિતે સંદેશે શ્રીમોદીના વિમાનપત્તને સેશેલ્સ દેશસ્ય રાષ્ટ્રપતિના ડોક્ટર પેટ્રિક હોર્મની ઇત્યનેન કૃત ભવ્ય સ્વાગતસ્ય ભૂરીભૂરી પ્રશંસા વિહિતા. પ્રધાનમંત્રીના પ્રતિપાદિતં યત સેશેલ્સ દેશ હિન્દ મહાસાગરે ભારતસ્ય એક સામુદ્રિક સહયોગી દૃઢ મિત્રદેશશ્ચ વર્તતે. મોદી અવોચત યત સહ અસ્યાહ યાત્રાયાહ માધ્યમેન ઉભયોર દેશયોઃ દીર્ઘકાલીન સંબંધાન સુદૃઢીકર્તુમ નાગરિક કલ્યાણાય સહયોગમ વર્ધયિતુમ સંવાદમ પ્રતિ આશાન્વિતો વિદ્યતે. અનેન સહૈવ તેન વિમાનપત્તને ભારતીય પ્રવાસી જનસમૂહાય અપિ હાર્દિકં સ્વાગતાર્થં ધન્યતા વચાંસી જ્ઞાપિતાનિ. ગદિતં ચ યત ભારતીય પ્રવાસીભિઃ યથા સ્વસંસ્કૃતિઃ સંરક્ષિતા સા શ્લાઘનીયા વર્તતે. અવધેયાસ્પદં વર્તતે યત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેશલ્સ દેશસ્ય ઐતિહાસિક 50મસ્ય સ્વતંત્રતા દિવસ સમારોહસ્ય મુખ્ય અતિથિ

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે સાયકલના ટાયર સાથે જોડાયેલું પેલું નાનું ઉપકરણ કેવી રીતે ટાયરની ગતિને વીજળીમાં રૂપાંતરિત કરીને લાઇટ ચાલુ કરી દેતું હોય છે? આ કોઈ જાદુ નથી, પરંતુ ભૌતિક વિજ્ઞાનનો એક સચોટ સિદ્ધાંત છે જેને ડાયનેમો તરીકે ઓળખવામાં આવે છે. વિજ્ઞાનની દુનિયામાં એવી ઘણી શોધ થઈ છે જેણે આપણા જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે, અને તેમાંનું જ એક મહત્વ

કરીને લાઇટ ચાલુ કરી દેતું હોય છે. આ કોઈ જાદુ નથી, પરંતુ ભૌતિક વિજ્ઞાનનો એક સચોટ સિદ્ધાંત છે, જેને ડાયનેમો તરીકે ઓળખવામાં આવે છે. વિજ્ઞાનની દુનિયામાં એવી ઘણી શોધ થઈ છે જેણે આપણા જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે, અને તેમાંનું જ એક મહત્વનું સાધન એટલે ડાયનેમો. ડાયનેમો એક ખાસ પ્રકારનું વિદ્યુત ઉપકરણ છે જે યાંત્રિક ઉર્જાનું સીધા પ્રવાહ એટલે કે ડાયરેક્ટ કરંટમાં રૂપાંતરણ કરે છે. તો ચાલો યુવા મિત્રો, આજે આપણે ડાયનેમો વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરીએ. ડાયનેમો વિજ્ઞાનના પાયાના સિદ્ધાંત ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પર કાર્ય કરે છે, જેનો અર્થ એ છે કે જ્યારે પણ કોઈ વાહક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ આપવામાં આવે ત્યારે તેમાં વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ શોધે વીજળી ઉત્પન્ન કરવાની પદ્ધતિમાં ક્રાંતિ લાવી દીધી. ડાયનેમોની કાર્યપદ્ધતિ પાછળનો શ્રેય મહાન વૈજ્ઞાનિક માઇકલ ફેરાડેને જાય છે, જેમણે આ સિદ્ધાંત દુનિયા સમક્ષ મૂક્યો હતો. ડાયનેમોની અંદરની રચના જોઈએ તો તે મુખ્યત્વે ત્રણ ભાગોનું બનેલું હોય છે, આર્મેચર, ચુંબક અને કોમ્પ્યુટેટર. આર્મેચર એ તાંબાના તારનું ગૂંચડું છે જે ખૂબ ઝડપથી ફરે છે, જ્યારે શક્તિશાળી ચુંબક એક સ્થિર ચુંબકીય ક્ષેત્ર પૂરું પાડે છે. જ્યારે આ ગૂંચડું આ ચુંબકીય ક્ષેત્રમાં ફરે છે ત્યારે તે ચુંબકીય રેખાઓને કાપે છે, જેના કારણે તારમાં વીજળી વહેવા લાગે છે. આ પ્રક્રિયામાં કોમ્પ્યુટેટર ખૂબ મહત્વનું કામ કરે છે. તે ઉત્પન્ન થયેલા વીજ પ્રવાહને એક જ દિશામાં રાખવાનું કામ કરે છે, જેથી આપણને સ્થિર કરંટ મળી શકે. આ સૂક્ષ્મ છતાં જટિલ પ્રક્રિયા જ ડાયનેમોને કાર્યક્ષમ બનાવે છે. ડાયનેમોનો ઉપયોગ સમયની સાથે બદલાતો રહ્યો છે, જે તેના મહત્વને દર્શાવે છે. જૂના સમયમાં જ્યારે વીજળીનો પુરવઠો આટલો સરળ ન હતો ત્યારે ડાયનેમો સાયકલ સવારો માટે એક આશીર્વાદ સમાન હતું, કારણ કે તે ટાયરના ફરવાની ગતિથી રાત્રિના સમયે પ્રકાશ મેળવવામાં મદદ કરતું. માત્ર સાયકલ જ નહીં પણ ઉદ્યોગોના પ્રારંભિક કાળમાં પણ કારખાનાઓમાં પાવર સ્ટેશન તરીકે પણ ડાયનેમોનો વ્યાપક ઉપયોગ થતો હતો, જે મશીનો ચલાવવા માટે જરૂરી વીજળી પૂરી પાડતું. આ ઉપરાંત ઓટોમોબાઈલ ક્ષેત્રમાં પણ વાહનોની બેટરીને ચાર્જ રાખવા માટે વર્ષો સુધી ડાયનેમોનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો કે આધુનિક સમયમાં તેના સ્થાને ઘણી જગ્યાએ અલ્ટરનેટરે લઈ લીધી છે, છતાં પણ ડાયનેમોએ જે પાયો નાખ્યો હતો તે વિજ્ઞાનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. આજે ભલે મોટા પાવર પ્લાન્ટ્સમાં એસી પ્રવાહ આપવા આધુનિક જનરેટરોનો દબદબો હોય, પણ ડાયનેમો અને જનરેટર વચ્ચેના તફાવતને સમજવો ખૂબ જરૂરી છે. મૂળભૂત રીતે ડાયનેમો આપણને ડાયરેક્ટ કરંટ આપે છે, જ્યારે આધુનિક જનરેટર અલ્ટરનેટિંગ કરંટ ઉત્પન્ન કરે છે. આ બંને ઉપકરણોના કાર્ય સિદ્ધાંતો સમાન હોવા છતાં આઉટપુટમાં રહેલો આ તફાવત તેને વિશિષ્ટ બનાવે છે. યુવા મિત્રો, વિજ્ઞાનના ઇતિહાસમાં ડાયનેમો એ માત્ર એક મશીન નથી, પરંતુ તે વીજળીના વ્યાપારી ઉત્પાદન માટેનો પ્રથમ અને સૌથી મહત્વનો પાયો છે. યુવા મિત્રો, રંગો વિશે આપણી એ ધારણા છે કે આપણને જે રંગો દેખાય છે તે આપણી આંખો પર નિર્ભર કરતા હોય છે. સામાન્ય રીતે જે કંઈ પણ રંગો તૈયાર કરવામાં આવે છે તેમાં મોટા ભાગના રંગ કૃત્રિમ કે રાસાયણિક રીતે તૈયાર કરવામાં આવતા હોય છે. એક સમય એવો પણ હતો કે જ્યારે આપણી પાસે ડાય તૈયાર કરવા માટે પ્રાકૃતિક સ્ત્રોતથી રંગના પિગમેન્ટ નીકળતા હતા. જો કે હવે રંગો મેળવવા કે બનાવવા ખૂબ જ સરળ છે. તો ચાલો યુવા મિત્રો, આજે રંગોના ઇતિહાસ વિશે વિગતે જાણીએ. યુવા મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે હાર્વર્ડ ખાતે એક પિગમેન્ટ લાઇબ્રેરી એટલે કે રંગદ્રવ્યની લાઇબ્રેરી પણ આવેલી છે, જેમાં દુર્લભ રંગોના કેટલાક સ્ત્રોત્ર જોવા મળે છે, જેમાં કેટલાક સ્ત્રોત્ર મિશ્રના મમીઓ, ઝેરીલી ધાતુઓ અને હાલમાં વિલુપ્ત થયેલા કીડા મકોડામાંથી બનાવવામાં આવેલા છે. આ પિગમેન્ટ લાઇબ્રેરીમાં 2500 કરતાં પણ વધુ રંગોના નમૂનાઓ રાખવામાં આવ્યા છે, જેમાં સિન્થેટિક અલ્ટ્રા મરીન, મમી બ્રાઉન, બ્રાઝિલ વુડ, એન્ટાટોટ, ડ્રેગન્સ બ્લડ અને એમરાલ્ડ ગ્રીન જેવા દુર્લભ રંગો પણ જોવા મળે છે. નોંધનીય છે કે એડવર્ડ ફોર્બ્સે 1909 લઈને 1944 સુધી હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં ફોક આર્ટ મ્યુઝિયમના ઇતિહાસકાર અને નિર્દેશક તરીકે કાર્ય કર્યું હતું. તેમણે શાસ્ત્રીય ઇતાલવી ચિત્રોને પ્રમાણિત કરવા માટે રંગોના પિગમેન્ટને એકત્ર કરવા માટે દુનિયાભરની યાત્રા કરી હતી.
ઉલ્લેખનીય છે કે આજે આ સંગ્રહનો

ઉપયોગ ખાસ કરીને વૈજ્ઞાનિક વિશ્લેષણ માટે કરવામાં આવે છે, જે ખાસ કરીને સ્ટાન્ડર્ડ પિગમેન્ટની સાથે સરખાવવામાં વિશેષ મદદ કરે છે. આ રંગો કે રંગદ્રવ્ય માટે પણ ફોરેન્સિક સાયન્સ પર આધારિત ઉપકરણોની મદદ લેવામાં આવે છે. યુવા મિત્રો, અહીં મને મનમાં એક પ્રશ્ન થાય છે, જે કદાચ તમને પણ થતો હશે, કે પાણીનો પણ કોઈ રંગ હોય? ચાલો હવે તેના વિશે જાણીએ. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે પાણી રંગહીન હોય છે, પરંતુ વિજ્ઞાન એવું જણાવે છે કે શુદ્ધ પાણી રંગહીન હોતું નથી. તેનો રંગ હળવો વાદળી હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે હિમ નદીઓમાં બરફમાં વાદળી રંગ સ્પષ્ટપણે જોઈ શકાય છે, કારણ કે હિમ નદી ઉપર ગ્લેશિયરમાં વધુ ઘનીકરણ જોવા મળે છે અને તેમાં હવાના પરપોટા પણ હોતા નથી. સાથે સાથે તે વધુમાં વધુ દબાણને આધીન પણ હોય છે. કુદરતી વાતાવરણમાં શુદ્ધ પાણી મળવું લગભગ અશક્ય છે. તેથી કેટલાક રાસાયણિક અવશેષ, પરાવર્તન કે અન્ય કારણસર તેના રંગમાં ફેરફાર જોવા મળે છે. આવી ફિલ્ટરિંગ અને શુદ્ધિકરણ પછી તે પાણીનો રંગ હળવો વાદળી થઈ જાય છે. યુવા મિત્રો, તમને એ ખબર છે કે વર્ષો પહેલાં એવું જ માનવામાં આવતું કે પર્પલ રંગ શાહી રંગનું પ્રતીક છે. ત્યારે રંગો માટે પ્રાકૃતિક રંગો પર નિર્ભર થવું પડતું હતું. એ સમયે સમુદ્રી ગોકળ ગાયમાંથી પર્પલ રંગ કાઢવામાં આવતો હતો. આ સમયે પર્પલ રંગ નીકળવો અને તેનું ઉત્પાદન કરવા માટે ઘણો ખર્ચ થતો હતો. તેથી આ રંગ માત્ર રાજાઓ અને ઉચ્ચ ધનાઢ્ય વર્ગ જ ખરીદી શકતા હતા. વર્ષો પહેલા 1 ગ્રામ પર્પલ રંગ બનાવવા માટે અંદાજિત 9,000થી પણ વધુ સમુદ્રી ગોકળ ગાયનો ઉપયોગ કરવામાં આવતો હતો. આશ્ચર્યની વાત એ છે કે વર્ષો પહેલા પર્પલ રંગને રોયલ્ટી, શક્તિ અને ધન સાથે જોડવામાં આવતો હતો. મહારાણી એલિઝાબેથ પ્રથમના સમયગાળામાં માત્ર શાહી પરિવાર અને તેમના નજીકના અંગત સભ્યોને છોડીને તમામ લોકો માટે આ રંગ પહેરવા કે વાપરવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. બીજી તરફ આ રંગથી બનેલા કપડાં એટલા મોંઘા હતા કે તેને શાસકો જ ખરીદી શકતા હતા. આ રંગ દુર્લભ અને મોંઘો હોવાના કારણસર રોમ, મિશ્ર અને અન્ય શાહી વર્ગો માટે તે વિશિષ્ટ સાબિત થયો હતો. આ રંગને સમ્રાટ, રાજા રાણીઓ અને ખાસ કરીને તેમના સંતાનો માટે વિશેષ રીતે પસંદ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે પર્પલ રંગ પણ આધ્યાત્મિકતા અને પવિત્રતા માટે ઉપયોગમાં લેવાય છે. જો કે સમયાંતરે, એટલે કે 1865 બાદ, રાસાયણિક વૈજ્ઞાનિક વિલિયમ પાર્કિને ભૂલથી એક સિન્થેટિક પર્પલ રંગનું સંયોજન બનાવી દીધું, જેથી આગળ જતા આ રંગ સૌ કોઈ માટે સુલભ અને સરળ બની ગયો હતો. તો યુવા મિત્રો, આ હતો રંગોનો સમૃદ્ધ ઇતિહાસ. અને હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ રાબતાનું ગીત એક વારિયા, જેને સ્વરબદ્ધ કર્યું છે અરિજીત સિંહે. આ ગીતનું લેખન કર્યું છે અમિતાભ ભટ્ટાચાર્યએ અને તેને સંગીતબદ્ધ કર્યું છે પ્રીતમે. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવી ને, તો ચાલો જ્ઞાનની સફરને પુનઃ કાર્યરત કરીએ. યુવા મિત્રો, બધાએ બાળપણથી જ શાળામાં એવું શીખ્યું હશે કે આપણા સૌર્યમંડળમાં સૂર્યની આસપાસ ફરતા કુલ 9 ગ્રહો છે, જેમાં પ્લુટોનું નામ સૌથી છેલ્લે અને દૂરના ગ્રહ તરીકે લેવામાં આવે છે. પરંતુ આજથી 20 વર્ષ પહેલાં, એટલે કે વર્ષ 2006માં એક એવી વૈજ્ઞાનિક ઘટના બની જેના કારણે પ્લુટોને વામન ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. તમને પ્રશ્ન થશે કે પ્લુટોએ એવી શું ભૂલ કરી કે આટલા વર્ષો સુધી ઓળખાતા આ ગ્રહને અચાનક વામન ગ્રહનું નામ આપી દેવામાં આવ્યું? ચાલો તેના વિશે જાણીએ. કોઈ પણ અવકાશી પદાર્થને સંપૂર્ણ ગ્રહ કહેવા માટે વૈજ્ઞાનિકોએ અમુક ચોક્કસ નિયમો બનાવ્યા છે, જેમાં પ્લુટો નિષ્ફળ સાબિત થયો. મુખ્ય 3 શરતો પૈકીની પહેલી 2 શરત, એટલે કે સૂર્યની આસપાસ ફરવું અને પોતાનું ગુરુત્વાકર્ષણ હોવું, તે પ્લુટો પૂરું કરે છે. પરંતુ ત્રીજી અને સૌથી મહત્વની શરત એ છે કે આ ગ્રહે પોતાની ભ્રમણકક્ષા, એટલે કે રસ્તો,

એકદમ સાફ રાખવો પડે, એટલે કે તેની આસપાસના વિસ્તારમાં અન્ય કોઈ મોટા અવકાશી પદાર્થો ન હોવા જોઈએ. પ્લુટો જે વિસ્તારમાં ફરે છે ત્યાં કુઈપર બેલ્ટ નામનો એક એવો પટ્ટો છે જ્યાં હજારોની સંખ્યામાં નાના મોટા બરફના પથ્થરો અને અન્ય અવકાશી પદાર્થો વસેલા છે. પ્લુટોનું કદ એટલું નાનું અને તેનું ગુરુત્વાકર્ષણ એટલું મર્યાદિત છે કે તે આ વિસ્તારમાંથી અન્ય પદાર્થને હટાવી શકતો નથી, અને આ જ કારણસર વૈજ્ઞાનિકોએ તેને વામન ગ્રહ એટલે કે ડ્વાર્ક પ્લાનેટ તરીકે જાહેર કર્યો છે. વામન ગ્રહનો અર્થ એવો નથી કે પ્લુટોનું મહત્વ ઓછું થઈ ગયું, પરંતુ તે એક એવી શ્રેણી છે જેમાં અવકાશી પદાર્થોને રાખવામાં આવ્યા છે. આ ફેરફારથી વૈજ્ઞાનિકોએ એ સમજવામાં મદદ મળી કે આપણું સૌર્યમંડળ કેટલું વિશાળ છે અને તેમાં પ્લુટો જેવા અનેક નાના ગ્રહો છુપાયેલા છે. વાસ્તવમાં પ્લુટોનું કદ તો એટલું નાનું છે કે તે આપણા ચંદ્ર કરતાં પણ નાનો છે, જે પહેલા ટેલિસ્કોપની મર્યાદાઓના કારણે આપણને મોટી વસ્તુ તરીકે દેખાતો હતો. આજે આપણે જાણીએ છીએ કે પ્લુટો એકલો નથી, તેની સાથે એરિસ, સિરીઝ અને મેગ્ઝેક જેવા બીજા અનેક ઘણા નાના વામન ગ્રહો અવકાશમાં અસ્તિત્વ ધરાવે છે. વૈજ્ઞાનિકો માટે પ્લુટો આજે પણ એક રહસ્યમય અભ્યાસનો વિષય છે, જેના પરથી આપણે સૌર્યમંડળની ઉત્પત્તિ વિશે ઘણી મહત્વની માહિતી પ્રાપ્ત કરી શકીએ. યુવા મિત્રો, પ્લુટો ભલે હવે નાનો હોય પણ તે હંમેશા આપણા સૌર્યમંડળનું એક અભિન્ન અંગ તો સાબિત થયું જ છે. વિજ્ઞાનનો નિયમ છે કે જેમ જેમ આપણે વધુ શોધ કરીએ તેમ તેમ આપણી જાણકારીમાં સુધારો થતો જાય છે, અને આપણી જૂની માન્યતાઓને બદલીને સત્ય સ્વીકારીએ છીએ તો આપણે કંઈક નવું જાણી શકીએ. પ્લુટોની આ સફર આપણને શીખવે છે કે કોઈ પણ વસ્તુનું નામ કે પદ ક્યારેય મહત્વનું હોતું નથી, પણ તેનું કુદરતી અસ્તિત્વ અને તેમાંથી મળતું જ્ઞાન એ વધુ કિંમતી છે. યુવા મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વૃક્ષો આપણા મિત્રો છે, કારણ કે તે આપણને જીવવા માટે જરૂરી એવો ઓક્સિજન આપે છે. પણ શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે આપણી આસપાસના અનેક વૃક્ષોમાંથી કયું વૃક્ષ સૌથી વધુ ઓક્સિજન આપે છે? ચાલો આપણે તેના વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરીએ. સામાન્ય રીતે લોકો પીપળાના ઝાડને સૌથી વધુ ઓક્સિજન આપતું વૃક્ષ માને છે, અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ વાત સાચી છે. પીપળાનું ઝાડ અન્ય વૃક્ષોની સરખામણીમાં ખૂબ જ વિશિષ્ટ છે, કારણ કે તે રાત્રિના સમયે પણ ઓક્સિજન મુક્ત કરવાની ક્ષમતા ધરાવે છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં CAM એટલે કે ફોટોસિન્થેસિસ કહેવામાં આવે છે. મોટાભાગના વૃક્ષો રાત્રે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે, પરંતુ પીપળો એક જ એવું અદ્ભુત વૃક્ષ છે જે દિવસની સાથે રાત્રે પણ વાતાવરણને શુદ્ધ રાખવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે પ્રાચીન સમયથી આપણી સંસ્કૃતિમાં પીપળાના વૃક્ષને પૂજનીય અને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. પીપળા ઉપરાંત વડ અને લીમડો પણ ખૂબ જ સક્રિય રીતે ઓક્સિજન આપવામાં મદદરૂપ થાય છે. વડનું ઝાડ વિશાળ હોવાના કારણે તે મોટા પ્રમાણમાં વાયુનું શુદ્ધિકરણ કરે છે, અને લીમડો તો એન્ટીબેક્ટેરિયલ ગુણો માટે જાણીતો છે, જે હવામાં રહેલા પ્રદૂષણને દૂર કરીને ઓક્સિજનના સ્તરને સુધારવામાં મદદ કરે છે. જો કે પીપળાની વિશેષતા એ છે કે તે પોતાના આયુષ્યની મર્યાદા દરમિયાન હજારો ટન ઓક્સિજન આપણને આપે છે. આ વૃક્ષો આપણી આસપાસ હોવા એટલે કુદરતી ઓક્સિજન પાર્લરમાં રહેવા જેવું છે, જે આપણા ફેફસા અને માનસિક સ્વાસ્થ્ય માટે એક વરદાન સમાન છે. તો યુવા મિત્રો, આજે આપણે જાણ્યું કે કેવી રીતે પીપળા જેવા વૃક્ષો આપણને નિસ્વાર્થ ભાવે જીવનનો આધાર પૂરો પાડે છે. જો આપણે આપણું સ્વાસ્થ્ય જાળવી રાખવું હોય અને આવનારી પેઢીને પ્રદૂષણ મુક્ત હવા આપવી હોય તો વધુમાં વધુ આવા વૃક્ષો વાવવાની અને તેની જાળવણી કરવાનો સંકલ્પ લેવો પડશે. એક વૃક્ષ વાવવું એ માત્ર છોડ વાવવા જેવું નથી, પણ લાખો જીવોને ઓક્સિજન આપવાનું એક મોટું પુણ્યનું કામ છે. આ સુંદર વાતની સાથે હવે ફરી સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ મુબારકાનું ગીત હવા હવા, જેને સ્વરબદ્ધ કર્યું છે મીકા સિંહ અને પ્રકૃતિ કક્કડે. આ ગીતનું લેખન કર્યું છે કુમારે અને તેને સંગીતબદ્ધ કર્યું છે ગૌરવ રોશીને. ચાલો માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો.

છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી. નિર્માણ સુધીર દત્તા.

મીડિયમ વેવ 370.3 મીટર છે, એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. શ્રોતા મિત્રો, બરાબર 7 વાગ્યે હિન્દીમાં સમાચાર રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્ર પરથી.

0: જૈવિક વિવિધતાનું જતન
1: દર રવિવારે સાંજે 6:30 વાગે જૈવિક વિવિધતાનું જતન.
2: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.
3: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
4: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત. સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ. આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો AIR ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી.
1: આકાશવાણીનો આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, થોડી ક્ષણોમાં પ્રાદેશિક સમાચાર રિલે કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો રાજ્યમાં શુભારંભ કરાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. મુંબઈ પોરબંદર કેશોદ અમદાવાદ વિમાન સેવાનો આજથી પ્રારંભ. રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સેમીફાઇનલનો મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો રાજ્યમાં શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે આ પહેલથી ટુ વ્હીલર, રિક્ષા અને ફોર વ્હીલર ચલાવતા દેશના લાખો વાહન ચાલકોને ખાનગી કંપનીઓના શોષણમાંથી મુક્તિ મળશે.
1: અલગ અલગ પ્રકાર કી કંપનીઓ આઈ ઓર કંપનીઓને અલગ અલગ પ્રકાર કે એપ બનાકર કિરાયે કી ટેક્સી કે લીએ, ટેક્સી કે વો લોગ ડ્રાઈવર કહેતે હૈ, મેં સારથી કહેતા હું, દોનો મેં કન્સ

0: स्टेप का अंतर यही है, वो सारथी को ड्राइवर मानते हैं, हम ड्राइवर को सारथी मानते हैं, ये दोनों सेवाओं के बीच का अंतर है।
1: શ્રી શાહે જણાવ્યું આજે દેશભરમાં 7 લાખથી વધુ સારથીઓ 100 રૂપિયા શેર સાથે ભારત ટેક્સીના સહમાલિક બન્યા છે।
0: ભારત ટેક્સી બનને કા સબસે પહેલા કારણ હૈ કે હમારે સારથીઓ કા ઓર હમારે ગ્રાહકો કા કિસી કા ભી શોષણ ન હો, એ સબસે પહેલા કારણ। દૂસરા, સારથી કા સન્માન હો, વો એપ પર રજિસ્ટ્રેશન કે લિયે મોહતાજ નહીં હૈ। आज मैं गर्व से कहता हूं, भारत टैक्सी के साथ जुड़े हुए 7 लाख साथी भारत टैक्सी के मालिक है, शेयर होल्डर।
1: તેમણે ઉમેર્યું, આગામી 2 વર્ષમાં ભારત ટેક્સી દેશના 500થી વધુ શહેરોમાં શરૂ કરાશે। આજે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત 14 પ્રમુખ શહેરોમાં ભારત ટેક્સી સેવા શરૂ થઈ છે। રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક યોજી, જેમાં તેમણે ખેડૂતોને આર્થિક રીતે વધુ સદ્ધર બનાવવા, દરેક ખેડૂતને ઓછામાં ઓછા 2 પશુધન પૂરા પાડવાનું સૂચન કર્યું। તેઓ આજે અમદાવાદના શાહીબાગ ખાતે સહકાર અને સંગઠન સાથે ગાંધીનગરમાં સામૂહિક વૃક્ષારોપણના કાર્યોની સમીક્ષા કરશે, ત્યારબાદ રાણીપ ખાતે સાબરમતી વિધાનસભા વિસ્તારના લોકદરબારમાં હાજરી આપશે। આવતીકાલે શ્રી શાહ ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે। આ પહેલા તેઓ અમદાવાદના ચાંદલોડિયામાં સાબરમતી વિધાનસભાના બુથ અધ્યક્ષો અને શક્તિ કેન્દ્રના પ્રભારીની ચિંતન શિબિરમાં હાજરી આપશે। નાગરિક સુરક્ષા અને સુદૃઢ શહેરી પરિવહન માટે ગુજરાત પોલીસે આજે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી સાથે સમજૂતી કરાર એમઓયુ કર્યા છે। આ કરાર અંતર્ગત મુસાફરો, ખાસ કરીને મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે એપ્લિકેશનમાં એસઓએસ સિસ્ટમ સક્રિય કરાશે। આ સિસ્ટમ ગુજરાત પોલીસના કંટ્રોલ રૂમ સાથે જોડાયેલી રહેશે, જેથી ઇમરજન્સી સમયે તાત્કાલિક સહાય પૂરી પાડી શકાય। તે ઉપરાંત ભારત ટેક્સી હેઠળ જોડાતા તમામ વાહન ચાલકોનું ગુજરાત પોલીસ દ્વારા વેરીફિકેશન કરાશે, જેથી મુસાફરો ની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે। આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે। આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે। એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે। હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણીના કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરાશે। એલાયન્સ એરની મુંબઈ પોરબંદર કેશોદ અમદાવાદ વિમાન સેવાનો આજથી પ્રારંભ થયો છે। નવી વિમાન સેવાના પ્રારંભ નિમિત્તે આજે પોરબંદર હવાઈ મથક ખાતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પ્રથમ ફ્લાઇટનું સ્વાગત કર્યું। તેમણે જણાવ્યું, આ સેવા શરૂ થતાં પોરબંદરના ઉદ્યોગ, વેપાર, શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન અને રોકાણ જેવા વિવિધ ક્ષેત્રોની નવી દિશા મળશે।
2: આ સરકારી એરલાઇન્સ છે, એ એરલાઇન્સ અઠવાડિયાની અંદર 2 વખત મુંબઈ માટે અને અમદાવાદ માટે સેવાઓ શરૂ થઈ છે, અને એને કારણે પોરબંદરની અંદર જે ટુરિસ્ટ આવતા હોય, વેપારીઓ કે ધંધા રોજગાર માટે લોકો આવતા હોય, અહીંયા એ સિવાય આપણા ડિફેન્સના ઇન્સ્ટોલેશન પણ છે, એ અધિકારીઓ માટે પણ આવવા જવા માટે ખૂબ સુગમતા રહેશે અને એ દ્વારા પોરબંદરનો વિકાસ થશે।
1: એલાયન્સ એર દ્વારા શરૂ કરાયેલી આ સેવા મુંબઈથી પોરબંદર, પોરબંદરથી કેશોદ, કેશોદથી અમદાવાદ તેમજ પરત અમદાવાદથી કેશોદ, કેશોદથી પોરબંદર અને પોરબંદરથી મુંબઈ સુધી સંચાલિત થશે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abidને ફોલો કરશો। અરવલ્લી જિલ્લામાં આંગણવાડીના ખોરાકના જથ્થાની ગેરકાયદે હેરફેરીના મામલે 4 શખ્સ સામે ગુનો નોંધાયો છે। 3 દિવસ પહેલા મોડાસા તાલુકાના સાકરીયા નજીક વાહનમાંથી બાળશક્તિના અલગ અલગ પોષણના પેકેટ્સ મળી આવ્યા હતા, જે મામલે મોડાસા ગ્રામ્ય પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ કરાઈ હોવાનું નાયબ પોલીસ અધિક્ષક જેડી વાઘેલાએ જણાવ્યું।
3: આઈસીડીએસના પરગુનીબેન કાંતિભાઈ ચૌહાણાઓએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે, જેની અંદર આજે ટાટા લોડિંગ ગાડી હતા, એના ચાલક છે શાહરૂખ કાનુસા દિવાન, રહેવાસી લાલપુર હિંમતનગર, તથા ઝાકીર સિંધી અને ઝાકીર મેમણ તથા ખાનપુર ગોડાઉનના જે સંચાલક છે એમના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલા છે અને ગુનાની તપાસ છે એ હાલ ચાલુમાં છે।
1: ભરૂચ જિલ્લાના કેલોદ નજીક ટ્રેલર પાછળ વાન ઘૂસી જતા માતા અને પુત્રનું ઘટનાસ્થળ

0: સ્થળે મોત થયું છે. દ્વારકાથી દર્શન કરીને સુરત પરત ફરી રહેલા એક પરિવારને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત નડ્યો હતો, જેમાં પરિવારના અન્ય સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ઘટનાને પગલે ભરૂચ તાલુકા પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેડા જિલ્લાના કપડવંજ ગામમાં ગેરકાયદેસર ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થતા 6 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર છે. આજે સવારે 9:30 આસપાસ પ્રચંડ વિસ્ફોટ થતા ફેક્ટરીની આખી ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થાનિકોની મદદથી કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢી રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી. પ્રાંત અધિકારી અનિલ ઝાલાએ જણાવ્યું કે ગંભીર ઇજાગ્રસ્ત 2 શ્રમિકોને વધુ સારવાર માટે નડિયાદ અને અમદાવાદની હોસ્પિટલોમાં ખસેડાયા છે. વલસાડ જિલ્લાના નાના પોંઢાના ખુટલી ગામે આદિજાતિ મંત્રી નરેશ પટેલે નવનિર્મિત કન્યા છાત્રાલય અને પુનઃનિર્મિત શાળા પરિસરનું લોકાર્પણ કર્યું. શ્રી પટેલે કહ્યું કે આદિવાસીની સમસ્યાઓમાંથી બહાર આવવા માટે શિક્ષણને પ્રાધાન્ય આપવાનું કાર્ય પ્રધાનમંત્રીશ્રીએ કર્યું છે. સરકારના અનેક પ્રયાસોથી હવે શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો માત્ર 1% રહ્યો છે, જેને 0% કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રયત્નશીલ છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે 2 અને 3 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જો કે આગામી 7 દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની નહીવત શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવ્યું.
1: आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ ही सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और डे 5 के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए, जिसमें विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है और डे 6 और डे 7 में गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है.
0: અમદાવાદમાં ચાલી રહેલી એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે નિર્ણાયક સેમીફાઇનલ મુકાબલાઓ રમાઈ રહ્યા છે. પ્રથમ સેમીફાઇનલમાં કોરિયાએ બેરીને 3-1 હરાવી ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે, જ્યારે બીજી સેમીફાઇનલ યજમાન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે રમાઈ રહી છે. આ મેચની વિજેતા ટીમ રવિવારે યોજાનારી ફાઇનલમાં કોરિયાનો સામનો કરશે, જ્યારે હારનારી ટીમ બેરીન સામે ત્રીજા સ્થાન માટેની મેચ રમશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જૂનાગઢમાં નવા આધાર કેન્દ્રનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જે વિશ્વસનીય ડિજિટલ ઓળખ સેવાના પ્રદાનને વધુ મજબૂત બનાવશે. સાંસદ રાજેશ ચુડાસમાએ આ નાગરિક સુવિધા કેન્દ્રનો પ્રારંભ કરાવતા જણાવ્યું કે આ કેન્દ્ર અઠવાડિયાના 7 દિવસ કાર્યરત રહેશે, જે નામ નોંધણી, 5-17 વર્ષના બાળકો માટે બાયોમેટ્રિક અપડેટ, વસ્તી વિષયક સુધારાઓ અને ઓન સાઇટ ફરિયાદ નિવારણ માટે કાર્યરત રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો રાજ્યમાં શુભારંભ કરાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. મુંબઈ, પોરબંદર, કેશોદ, અમદાવાદ વિમાન સેવાનો આજથી પ્રારંભ. રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સેમીફાઇનલમાં મુકાબલો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: બાબા યેતુભાઈ વેજાભાઈ મંજુબેન જીવીબેન ને હો ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ
1: રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન ને હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ રામ રામ.
2: એ રામ રામ અટલબેન.
3: રામ રામ કાનન. રામ રામ.
2: કેમ છો?
3: બસ જો મજા મજા છે.
2: એમને આપણે સામાન્ય રીતે ચોરે મળતા હોઈએ ને તો આપણે સરસ સરસ ખેડૂતોને મળીએ, ખેડૂતો અલગ અલગ પાક છે એની ખેતી કરતા હોય એની જાણકારી મેળવીએ, એમના ગામ વિશે જાણીએ. પણ ઘણી વખત આપણને એવો વિચાર આવે કે બધા જ જ્યારે એક લાઈનમાં ચાલતા હોય ત્યારે જો આપણે થોડાક અલગ કઈક ચાલવાની કોશિશ કરીએ ને તો આપણા માટે તો સ્વાભાવિક જ છે કે એ સાહસ હોય, પણ અન્ય લોકો છે ને એને હાસ્યાસ્પદ ગણતા હોય.
3: હા, એટલે ઘણી વાર છે ને આપણે જેને અંગ્રેજીમાં કહીએ છીએ આઉટ ઓફ બોક્સ એવું વિચારવા વાળા લોકો છે ને એને શરૂઆતમાં લોકો સ્વીકારતા નથી.
2: હા ચોક્કસ.
3: અને પછી જેમ જેમ તમે હિંમત કરો, આગળ વધો, લોકોની વાતોને અવગણો અને પછી તમે સફળતા મેળવો ને તો પછી લોકો તમને સરાહે કે હા હું ભાઈ બરાબર કર્યું તે.
2: હા, એટલે આજે છે ને એવી જ એક વાત છે. આપણને બધાને અનુભવ છે કે આપણે જયારે કોઈ પણ શાક બકાલું ખરીદીએ ને તો આપણને લીમડાની 3-4 ડાળીઓ મફતમાં આવતી હોય.
3: હા, અને એ તો આપણો અધિકાર છે માગે આપણને.
2: ધારો કે ભૂલી જાય ને તો આપણે સામેથી માગીએ કે લીમડો નાખો એમ. તો એવો જે મીઠો લીમડો છે ને એની ખેતી કરતા દંપતીને મળવાનું છે. અને મીઠા લીમડાની ખેતીમાં પણ કેટલું થઈ શકે એના વિશે આપણે જાણવાનું છે. તો સણોસરા ગામેથી અશ્વિનભાઈ લીંબાસિયા અને સુમિતાબેન લીંબાસિયા આવી ગયા છે ગામના ચોરે. બંને હાજર છે તો પહેલા તો આપણે એમનું સ્વાગત કરીએ અને કહીએ રામ રામ રામ રામ. અશ્વિનભાઈ, સૌથી પહેલા તો અમને થોડીક માહિતી તમારા ગામ વિશે આપો કે સણોસરા ગામ કેવડુંક છે અને ત્યાં ખેતીનો વ્યવસાય છે તો એમાં કયા કયા પાક લેવાય છે.
4: મારું ગામ રાજકોટ તાલુકાનું સણોસરા જિલ્લો રાજકોટ છે. આશરે 3-4 હજાર ની વસ્તી ધરાવતું ગામ છે. ગૌરવની વાત એ થાય કે અમારે એક પણ સમાજમાં અત્યારે આડાવડા કોઈના પોલીસ કેસ કે ફરિયાદ નથી. હળીમળી બધા રહી છીએ. નાનું ગામ છે, હું અત્યારે બી ગામ સણોસરા જ રહું છું.
2: અચ્છા.
4: અને સણોસરા રહીને બીજાથી કંઈક અલગ કરવા માટે હું નાનપણથી મારા ફાધરે મને એવા સંસ્કાર આપ્યા હતા કે બધાએ કરે એવું કરવા કરતાં કંઈક અલગ કરીએ. એટલે 2000 થી મેં મીઠા લીમડાની ખેતી કરવા માટે મારા ફાધરે મને સૂચન કર્યું હતું. તો અત્યાર સુધીમાં ધીમે ધીમે ધીમે શરૂઆતમાં અમે 4-5 વીઘાથી શરૂઆત કરી. અત્યારે અમારી પાસે 25 વીઘાનો મીઠો લીમડો છે.
3: તો તમારે કુલ જમીન કેટલી છે?
4: મારે 50 વીઘા મારા ફાધર ને ભાગમાં મારાવી છે. 50-50 પાણીવાળી જમીન છે, જેમાં અડધામાં અમે લીમડો વાવેલો છે ઓલરેડી, અડધામાં અમે મગફળી અને કપાસના અન્ય વસ્તુ વાવી છે.
2: તો અશ્વિનભાઈ, તમે જે ખેતી તરફ આવ્યા છો તો ખેતી છે એ તમે ઓર્ગેનિક ખેતી પહેલેથી કરો છો કે કેમિકલ વાળી કરતા?
4: પહેલેથી તો ઓર્ગેનિક નહોતા કરતા, પણ ધીમે ધીમે કેમિકલ અને રસાયણના ભાવ, એની આડઅસર અને આડેધડ બધા ઉપયોગ કરતા હતા અને સાઈડ ઇફેક્ટ હોવાથી અત્યારે બધી બી કેમિકલ ની નથી કરતા, પણ અડધી કેમિકલ અડધી ગૌમૂત્ર છાસ જીવામૃત આવું બધું કરી અને

0: જે મને એમ કે સમાજને કે ગામને કે જિલ્લાને અમે સારી વસ્તુ દઈ એવો અમારો નાનપણથી એવો આગ્રહ છે કે સારી વસ્તુ આપીએ, શક્ય હોય એટલે કેમિકલ વગર. કારણ કે મીઠો લીમડો છે એ સીધો બધી નમકીનમાં કે દરેક ફરસાણમાં જાય, એટલે આટકતરી રીતે ને સીધી લીટી આપણે સીધું જ આપણા પેટમાં અમે દઈશી એવું થાય છે.
1: બરાબર.
0: માટે અમે મીઠા લીમડા માટે ફૂલ હાઇજેનિક અને સાફ સફાઈમાં અમે ધ્યાન રાખીએ છીએ કે કોઈ વસ્તુ અમારી એમાં તીરખી ખરાબ પાન કઈ ન હોય જાય, એના માટે અમે બહુ વ્યવસ્થિત ખેતી કરીને ધ્યાન રાખીએ.
1: તો અત્યારે તમારી પાસે માનવ શ્રમ કેટલું છે, કેટલા માણસો રાખ્યા છે?
0: માનવમાં તો શું છે, અમારી પાસે 30 થી પણ વધારે લેડીઝ છે.
1: અચ્છા.
0: પણ ગૌરવની વાત બેન એ થાય કે સિનિયર સિટીઝન કે જેને રફ ભાષામાં કઈક મોટી ઉંમરના
1: વડીલ
0: કે જેને ઘરે એની કિંમત છે કે નહીં એમ આપણે ના કહી શકીએ, પણ આમ અવેજીમાં છે કે સ્પેરવીલ જેને એ મારી ઘરે એવી મોટી ઉંમરના માજી બધે આવે છે, એ હું એને કટિંગ માટે 9 રૂપિયા પર કેજી આપું છું લીમડાના પત્તા તોડવા માટે.
1: અચ્છા.
0: ઈ જેથી કરીને ઈ મોટી ઉંમરની લેડીઝોને નાના બી બેનુ દીકરી બધી આવે છે, ઈ પર કેજી 9 રૂપિયા આપું છું, જેથી સિનિયર સિટીઝન 400 થી પ્લસ કામ કરીને ઘરે જાય છે, ઈ જેને રફ ભાષામાં ડોસી કહેતા તેને અત્યારે મમ્મી કહેવા માંડે.
1: હવે સુમિતાબેનને પૂછે કે સુમિતાબેન આપનું પિયર ક્યાં અને અહીંયા આવ્યા ત્યારે કેવી ખેતી થતી હતી અને હવે કેવી ખેતી થાય છે?
2: મારું પિયર કુવાડવા છે, પછી સણોસરા આવ્યા, પછી રિયલ અમે પહેલા તો મગફળી ને એવું આવતા, પછી મારા મેરજ થયા ત્યારથી અમે લીમડો વાવ્યો.
1: અને પછી લીમડો વાવ્યો ત્યારે કઈ આસપાસ લોકોએ કઈ વાત કરી કે ભાઈ આ શું વાવો છો મફત વાવતી વસ્તુ?
2: બધાય મજાક ઉડાડે ને બેન, બે પાંચ વર્ષ તો અમારે પેલા એમાં ઉપજ જ ન આવે. અત્યારે તો ડ્રીપ ની નાવી સંશોધન થઈ ગયું વૈજ્ઞાનિક, એટલે ડ્રીપ માં થઈ જાય ત્યારે તો 3 મહિના સુધી તો પેલા લીમડો ઉગે જ નહીં,
0: એને
2: ઉગવા માટે વાર લાગે.
1: તો આપણે અશ્વિનભાઈ ને પૂછ્યું કે અશ્વિનભાઈ આના રોપા ક્યાંથી લાવ્યા, પછી લીમડા ઘણા પ્રકારના આવે છે તો એની પસંદગી કેવી રીતે?
0: એમાં એને કહું બેન તમને કે આની કોઈ એગ્રીકલ્ચર વિભાગમાં જે કોઈ એનું સ્થાન નથી. બીજું કે ઘણી વખત હું જાહેર સભામાં કે એગ્રીકલ્ચરમાં મીટિંગમાં ગયો હોય તો ક્યારે એવી લીમડાની હજી એવું ક્યાંય એને પ્રાધાન્ય એવું નથી આપ્યું કે આને બાગાયતમાં લેવું, આને જંગલ ખાતામાં લેવું, આને એગ્રીકલ્ચરમાં લેવું, એવું હજી ક્યારે આપ્યું નથી. પણ જે વાડીઓમાં કોઈ લીમડા હોય એની અંદર લીંબોરી આવે, એ લીંબોરી લઈને અમે વાવેલી છે ગોતી ગોતી, એટલે કોઈ આને બજારમાંથી પૈસા દેતા
2: મળે નહીં.
0: એ ધીમે ધીમે ધીમે ધીમે શરૂઆત કરી છે 4 વીઘાથી,
1: એટલે તમે નર્સરી તૈયાર કરી.
0: પછી ધીમે ધીમે કર્યું છે, આના માટે અમે ઘણી રાહ જોઈ.
1: અચ્છા.
3: પણ તમે જયારે આમ વિચાર્યું કે મારે મીઠા લીમડાની ખેતી કરવી છે ત્યારે તમારા મગજમાં શું હતું કે એનું શું કરીશું?
0: એમાં હું છે મારા ફાધરના ભાઈ જારિયા છે, જારિયા એટલે થોડુંક મીઠા લીમડાનું પહેલેથી થોડુંક વાવેતર કરતા, તો એ કે અમે વાવી હતો કે અમે થોડુંક પાણી હોય ને તો વાવી દઈશું. એટલે પછી મારા ફાધર કે થોડોક ચાલુ કરો વાવો એમ, તો કે થોડો હું વાવે, એટલે અમે જમીન તો જાજી હતી એટલે સીધો પેલા હે ને 5 વીઘા વાવીને શરૂઆત કરી. તો શરૂઆતમાં સગા વાલા નાનતેન આવે કે શેનું ખેતી કરો, તો આપણે એમ કે લીમડો, તો એવું મોઢું નાનતેન કરી તો બજારમાં મફત મળે, તો આપણને પ્રગતિ કે સારા વિચાર આવવા કરતા નાસીપાસ થવાના વિચાર જાજા આવતા, કે સમાજ આપણને ગાઢનું એમ કે મીઠો લીમડો વાવ્યો છે એમ. પણ આજે હું બેન તમને ગૌરવ સાથે કહી શકું છું કે રાજકોટ જિલ્લાની અંદર મારા જેટલો લીમડો કોઈને નથી, અને જાતે બધી ખેતી કરું છું. અને 1993 થી હું જે દી કામે ચડ્યો તે દી હું આમ તો અભ્યાસ મેં SSC બંને SSC પાસ થઈ. 1993 થી મેં ડ્રીપ લીધી છે, મારી પાસે 50 એ 50 વીઘામાં ડ્રીપ છે.
1: અને
0: ડ્રીપ થી ખેતી કરવાનો હું પહેલો ફાર્મર છું જેમાં મને લીમડા વતી ઇકોએ મને એવોર્ડ આપેલો છે, GSFC એવોર્ડ આપેલો છે, આત્મામાંથી મને એવોર્ડ મળેલો છે બેસ્ટ ફાર્મર એવોર્ડ, અને સતત આવી રીતે સારી ખેતી કરવાના નાનપણથી મને વાવેતર કરેલું છે. પણ મેં તમામ ડ્રીપ ઉપર ખેતી કરું છું લીમડાની અને કપાસ વાવતો ત્યારે, અને તેદુ થી અત્યારે લગી ડ્રીપ ઉપર જ બધી ખેતી કરી, જેથી કરીને તમામ માઇક્રો ન્યુટ્રન્સ વોટર સોલ્યુબલ ખાતર કે છાસ ગૌમૂત્ર કાતે જે દેવું હોય એ બધું અમે ડ્રીપ દ્વારા દઈ શકીએ.
1: અચ્છા.
0: એટલે એ માટે હે ને ડ્રીપ વસાવ

0: હું તમારા માધ્યમથી હું કહું છું તમામ ખેડૂતોને કે ભવિષ્યમાં વાતાવરણ ચેન્જ થઈ ગયા, વરસાદ અનિયમિત છે, તો થોડું પાણી હોય તો દરેક પાક ડ્રીપ ઉપર થઈ જશે એવી મારી તમામ ખેડૂતને તમારા વતી એવી અપીલ કરું છું, થોડું ડ્રીપ વસાવે.
1: તમારે પિયતની શું વ્યવસ્થા છે?
0: અરે આમ તો પિયતમાં તો બેન વર્ષોથી માઠા થતા, પાણી હતું નહીં. અમે મારે 1200 ફૂટના બોર છે બે, એટલે બહુ ટીડીએસ ઊંચા છે, 1000+ના ટીડીએસ વાળા પાણી છે. એને અમે કુવામાં અંદર પાછા રિટર્ન નાખી, ઠંડુ કરી પાછું કાઢી અને ઈ પાણી અમે પાછા

0: ના બોલ છે બે,
1: એટલે
0: બહુ ટીડીએસ ઊંચા છે, 1000+ ના ટીડીએસ વાળા પાણી છે. એને અમે કુવામાં અંદર પાછા રિટર્ન નાખી, ઠંડુ કરી પાછું કાઢી અને ઈ પાણી અમે પાછા લીમડામાં પાય છે.
2: અચ્છા, એટલે લીમડો ટૂંકમાં નબળા પાણીમાં.
0: હા હા, લીમડો બધાય પાણીમાં 500-700 TDS+ હોય ને તો ભી વાંધો એને આવતો નથી.
1: તો સુવિતાબેન, તમારી ભૂમિકા શું હોય આ ખેતીમાં, તમે શું કામ કરતા હોય એમાં?
3: પાણી વારવાનું, ખાતર નાખવાનું, નીંદવાનું, દવા છાંટવાનું, મજૂરને દેખરેખ રાખવાનું, તમામ કામ
1: કરવાનું.
3: હું જેવું જેન્ટ્સ કામ કરે એવી રીતના જ કરું બધું.
1: તો તમારો દિવસ લગભગ ક્યારથી શરૂ થાય આમ?
3: મારે સવારના
0: 4 વાગ્યાથી
3: રાતના 10 વાગ્યા સુધી.
1: બરોબર, એટલે ખેતીના કામમાં પણ ધ્યાન આપવાનું અને
3: ઘરના કામમાં
1: ધ્યાન આપવાનું રહે. બરોબર.
2: અને તમારા બાળકો ખૂબ સરસ ભણ્યા છે, તો એ વિશે થોડીક વાત કરો.
0: બાળકો તો બંનેને ભણાવ્યા, જે નાનું ગામ છે બંનેને ઇંગ્લિશ મીડિયમ ભણાવ્યા. બેન ડોક્ટર અમીષા પટેલને મેં કરી, પણ ગૌરવ એ લઈ શકાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટોપર આવી. એના કરતા ઈ કે આટલા અત્યાર સુધી એને અપડાઉન કર્યું કે જે ટાઈમ બગાડીની છતાંય આવી, અને એ અત્યારે કમ્પ્લીટલી ડોક્ટર બની ગઈ છે. અને એનાથી નાનો સન છે, એ કોમ્પ્યુટર એન્જિનિયર કરાવ્યું, એને બી ઇંગ્લિશ મીડિયમ કર્યું હતું, એને કોમ્પ્યુટર એન્જિનિયર કમ્પ્લીટ કરી અને એને અપડાઉન કર્યું. એટલે બંને બાળકો અત્યારે કમ્પ્લીટલી થઈ ગયા છે અને નાની ઉંમરમાં બંનેની સગાઈ બી અત્યારે કરી.
1: તો સુવિતાબેન, ખાસ કરીને દીકરી છે તો એ અપડાઉન કરીને રોજ આવજા કરે તો થોડી આમ ચિંતા તો રહેતી હોય કે
3: જરાય નહીં?
1: નહીં
3: તો કોઈ દિવસ ચિંતા નહીં. બેન એને ખબર છે, નાનપણથી
0: સંસ્કાર એવા આપ્યા હતા કે ડરવું તો જીવવું નહીં,
1: વાહ,
0: અને જીવવું તો ડરવું નહીં. એટલે છોકરાઓને અમે વિશ્વાસ એટલો મૂક્યો હતો અને છોકરાઓને અમારી ઉપર એટલો વિશ્વાસ હતો કે દીકરી હોવા છતાં આટલો ટાઈમ અપડાઉન કર્યું, ક્યાંય એના ખરાબ જીવ્યું, ક્યાં તે કાંઈ એવું કોઈ વસ્તુ નહોતી. એમ
1: સરસ. તમે 2000 ની સાલથી મીઠા લીમડાની ખેતી છે એ શરૂ કરી. શરૂઆતના વર્ષો થોડા કપરા રહ્યા એવી પણ આપણે વાત થઈ, પણ પછી ધીમે ધીમે તમને ખ્યાલ આવ્યો કે ક્યાં વેચાણ થઈ શકે. તો હવે મૂલ્યવર્ધનનું શું કરો છો?
0: પહેલા શરૂઆતમાં તો શું છે, અમે તૈયાર થઈ જતા યાર્ડ ને બધાને દઈ દેતા હતા લોકલ વેચવાવાળાને. ધીમે ધીમે ધીમે પ્રોડક્શન વધારતા ગયા, પછી એવું વિચાર્યું કે આપણે જાતે આને દઈ. પછી શરૂઆત ફરસાણ વાળાથી કર્યું, 20 કિલો માગે તો 20 કિલો દેવા બાઇક લઈને જતો, અને ધીમે ધીમે બધી નમકીન વાળાના કોન્ટેક કર્યા,
1: એને
0: રિક્વેસ્ટ કર્યું કે અમારી ક્વોલિટી, ક્વોન્ટિટી, અમારી ટાઈમ ટેબલ બધી જોઈ, અને સતત અમે એના નિયમ પ્રમાણે અમે કામગીરી કરી. તો ગૌરવ સાથે કહીએ, ગુજરાતની તમામ નમકીનને અત્યારે હું મીઠો લીમડો પૂરો પાડું છું.
1: અચ્છા, એટલે લગભગ મહિને કેટલું ઉત્પાદન થતું હશે?
0: ઉત્પાદનની એમાં કોઈ માપ મર્યાદા કે માપદંડ નથી, પણ કંપનીને જેટલો જોઈને એટલો હું પૂરો પાડું છું. અગર મારી પાસે ન હોય તો હું બજારમાંથી લઈ, પણ હું કંપનીને કે દરેક ફરસાણવાળાને એને કોઈ ભી ભાવે લઈ અને એને રેગ્યુલર ભાવે હું દઉં છું.
1: અચ્છા,
0: ક્યારેક બને એવું ઊંચા ભાવે લઈને પણ નીચે ભાવે દઉં છું,
1: દેવું પડે,
0: જેથી કરીને મારો માલ છે તો મારો તો જે મણ માટે કે ઉધળો વેચાતો હતો એ ગ્રામ મણ કિલોમાં વેચાય છે. એટલે ક્યારેક નુકસાની ખાઈને પણ ગ્રાહકને બધાને કે આપણે બેલેન્સ રાખીએ બી.
1: સુવિતાબેન, એ પૂછવાનું થાય કે મીઠા લીમડાનું મૂલ્યવર્ધન કરવું હોય તો એની પ્રોસેસ શું હોય, શું પ્રક્રિયા કરતા હો છો તમે એમાં?
3: વાડિયાથી ઘરે લઈ આવી, પછી ઘરે આવીને અમે બધા હાથેથી દીટી.
1: હા,
3: ગરમી હોય એટલે રહી ન શકે, લીમડો બગડી જાય એટલે પાણી સ્પ્રે કર્યા કરી,
0: ઉપર ફોગર ફિટ કરેલા છે.
1: અચ્છા,
0: અને દરેક મજૂર જે રાખેલા છે એને ડાળખીમાંથી પત્તું અલગ કરવાનું. ઈ પત્તામાંથી અને ડાળખી બે અલગ થઈ જાય, પછી એનું સમથિંગ 15-17 કિલોનું પેકિંગ કરી જરૂરિયાત પ્રમાણે બધાને તાજે તાજો દઈ દે.
1: એમાં કોઈ ધ્યાન રાખવું પડે કે બધા જ પાંદડા ચાલતા હોય છે?
3: ના, ધ્યાન રાખવાનું.
1: ઉપર શું ધ્યાન રાખવું પડે?
3: 8-10 ડાળી ઉપર કોણી હોય ને,
1: હા,
3: એ નહીં લેવાની.
1: હા હા,
3: પીળું પાંદ હોય તો પણ નહીં લેવાનું, કોઈ કાળું ટપકું ડાઘવાળું થઈ ગયું હોય તો નહીં લેવાનું. લીમડાની ડાળીની હોય ને, એ ડાળી અંદર નહીં જવાની, એની તીરખી નહીં જવા દેવાની, ખાલી પાંદ એટલે પાંદ જ લેવાના.
1: અચ્છા,
3: કોઈ ખરાબ પાંદ હોય ને તો નહીં જવા દેવાનું.
2: અને આ ઉપરાંત હવે કઈક તમે મસાલો બનાવવાનું ચાલુ કર્યો છે?
0: આમ તો મારી મિસિસ છેલ્લા 10 વર્ષથી મસાલો બનાવતી, પણ ફેમિલીને આપણા ગ્રુપ સર્કલને આપતી. પછી ગૌરવ સાથે કહી શકું કે નામ સાથે કે ડોક્ટર ગણી પટેલના સંપર્કમાં આવ્યા અને મીઠા લીમડાની ખેતીમાં કે બધામાં હું જીરું, મગફળી બધા વાવેતર કરતા સતત સાહેબની

0: સલાહ સૂચન પ્રમાણે હું કામ કરતો. પછી એના મિત્રો ને બધા હતા, તો સૌરાજ ડેરીમાં મેં ટેસ્ટિંગ માટે મીઠો લીમડાનો મસાલો બનાવીને બધું આપ્યો એને. તો અત્યારે સૌરાજ ડેરીની અંદર મારી સ્પેશિયલ મારી છાશ જાય છે એમાં. એ છાશ જેટલી બનાવે છે એને મસાલો હું આપું છું.
1: અચ્છા,
0: એટલે એ મસાલા છાશ કરીને જાય છે એમાં મસાલો હું એને મારા નામથી આપું છું. અને એનું એફએસએલનું લાયસન્સ બી લીધેલું છે. અને તમામ મસાલાની જે ફોર્મ્યુલા છે
2: ફુદીનો, લીમડો, કોથમી, પછી તીખા, નમક, બધી વસ્તુ અલગ અલગ નાખી, પછી વરિયાળી, અજમો, આ તે બધું નાખી શેકીને બધું, કોઈ અમુક વસ્તુ સૂકવી દળી.
1: અચ્છા,
3: તો એ બધાનું માપ એ પાછું સરખું રાખવું,
2: પરફેક્ટ માપ,
0: પરફેક્ટ બધી વસ્તુનો પરફેક્ટ માપ. એને જુદો ટેસ્ટ આવતો હતો, સતત ફાકી તમાકુ ખાતા એને જુદો. એના માટે 2 વર્ષ તો પેલા ડેમોટેશન કર્યું. પછી ધીમે ધીમે જેને કેવી જરૂરિયાત છે, બેન ગૌરવ સાથે કહીએ કે ટ્વિન બન બનાવવાનો રાજકોટમાં હું એક છું, એટલે વાર લાગશે થોડી, પણ તમે આના મસાલાને છાશમાં, ફ્રૂટમાં, તરબૂચમાં કે એક્સ વાય ઝેડ બધામાં, સલાડમાં, એ ખાલી સાદી સોડામાં 1/2 ચમચી નાખીને પી જીજો. અને ગેરંટી સાથે કહી કે લિન્સેટના નામથી છે, એમાં રીઝન છે મારી સરનેમ લિંબાસિયા, અને સેટ એટલે રાખ્યું કે એસ એનો આવી જાય, એટલે એ આખું એક એક અક્ષર નહોતું. અને ભારત સરકાર પાસે મેં એફએસએલનું લાયસન્સ લઈને, લોગો લઈને, પરમિશન લઈને બનાવું છું. અને ફૂલ હાઇજેનિક રાખી છે કે તમે 1 ચમચી ખાઈ જાવ તો એની કોઈ કેમિકલ કે આ તે કોઈ વસ્તુ નથી.
3: તો સુમિતાબેન, આ મસાલો જે તમે બનાવો છો છાશનો મસાલો, તો પહેલા હાથેથી બનાવતા હતા બધું ખાંડવાનું ને બધું?
2: હા, પહેલા હાથથી મિક્સરથી દળીને એવી રીતના બનાવતી, અમુક વસ્તુ ખાંડીને અમુક દળી.
3: અને હવે?
2: હવે તો મશીન લીધા હો બધા.
1: અચ્છા,
0: હવે બધા મશીન લીધા,
2: બધા મશીન જ લીધા.
0: 30 સેકન્ડમાં દળાઈ જાય. તમારે 1 કિલો જીરું નાખો, તીખા નાખો, વરિયાળી નાખો, તો 1.5 કિલો અંદર કે 2 કિલો નાખી દે તો 30 જ સેકન્ડમાં એ સ્મૂથ એકદમ પાવડર કરી દે.
1: તો આ બધું જે સેટઅપ છે એ ઘરમાં જ
0: છે? છે, બધું ઘરે જ. આમળે રહું છું અને સારી સુવિધા છે બધી.
1: બરાબર. તો આ જે મસાલો છે એ મહિને કેટલોક લગભગ બનાવતા હશો?
0: મહિનામાં તો એવું છે બેન, હજી આ વર્ષે જ શરૂઆત કરી છે. લાયસન્સ મારે હમણાં જ આવ્યું છે, ટૂંકમાં 1-4 આજુબાજુ, એટલે જાજો ટાઈમ નથી થઈ ગયો. પણ મંથલી મારે મિનિમમ અત્યારે 200-250 કિલો અત્યારે એમને જાય છે. પેકિંગ વગર, પેકિંગ અત્યારે પહેલા છે તો મેં અત્યારે 10,000 બોટલ સ્ટાર્ટિંગમાં ભરી છે. અને માર્કેટમાં બધી જગ્યાએ અલગ અલગ રિક્વાયરમેન્ટ છે, એમાં બધાને ગિફ્ટ પેટ આપ્યો હતો જેથી જાહેરાત મારી થાય અને સારી વસ્તુ સારા કસ્ટમર સુધી પહોંચે.
1: તો આ મસાલો જે બનાવવાનો છે એનો વિચાર કોને આવ્યો પહેલા?
0: આમ તો એ દરેક સગાવાલાને બનાવીને દેતી ફ્રી, લેતા જાવ લેતા જાવ. પણ ડોક્ટર ગની પટેલ ને અમે મસાલો એની ઘરે આપ્યો હતો, તો કે આવી વસ્તુ બનાવો તો માર્કેટમાં મૂકો ને, તમને શું વાંધો? કીધું સાહેબ કઈ વાંધો નહીં, તમારા માધ્યમથી થેન્ક યુ કહું છું. પછી ધીમે ધીમે એને પ્રોસેસ કરવામાં ખૂબ હેલ્પ કરી છે, એટલે સાહેબના સંપર્કમાં મારો સન કરણ છે, એ બે કમ્પ્લીટ કરી અને સાહેબે પસંદગી કરીને કમ્પ્લીટ કર્યું. અને ધીમે ધીમે બધી દેરીઓને આપી, લોકલ આપી છે, એ દેરી વાળા લૂઝ પેકિંગ કરીને છાશ બનાવે એમાં દીએ પેકિંગ કરીને હું આપું છું.
3: તો અશ્વિનભાઈ, આ તમે જે રીતે કરો છો મીઠા લીમડાની ખેતી, એવી કોઈ બીજા કરે છે ખરા તમારા
0: ઘરમાં? ગામની અંદર બેન હું છેલ્લા 2000 થી મેં સ્ટાર્ટ કર્યું છે, તો આજ 2026 લગીમાં એક પણ ફાર્મરે હજી કોઈ વાવેતર નથી કર્યું.
3: અચ્છા,
0: કે હું એક સામાન્ય ખેડૂતમાંથી આટલું બધું મેં વસાવી, છોકરાઓને ભણાવ્યા અને છે, તો હજી કોઈ ઘણી વખત સારા ખેડૂતને કહે તમે વાવેતર કરો, આમાં બીજા પાક કરતા સારું છે. એક તો મોટા મોટો બેનિફિટ એ રહે કે એને વારંવાર એને હાર્વેસ્ટિંગની જરૂર નથી રહેતી, સતત દર વર્ષે બિયારણ વાવવાનું કાતે એમ સારું છે. થોડીક તકેદારી ના અંતે રાખવાનું છે, પણ કઈક અલગ છે તો અલગ મહેનત અલગ માંગી લઈએ.
3: બરોબર.
1: તો આમાં ધ્યાન શું રાખવું પડે? કોઈ રોગ જીવાત અથવા કોઈ પશુઓનો ત્રાસ આવે?
0: જો એમાં 2 વસ્તુ છે કે ચોમાસામાં બેન સતત ભેજવાળું વાતાવરણ લીમડાને અનુકૂળ નથી. વરસાદ સતત આવે એટલે ટપકી આવી જાય, પાન ખરાબ થઈ જાય, એટલે પાન ખરી જાય, અને પાનમાં ડાઘ હોય એટલે એ ક્વોલિટી હાલે નહીં, ફેંકી દેવાની. બીજું, શિયાળાની અંદર એને મોલો મચ્છીની બહુ આવે, થેપ્સ માટે નહીં, એટલે એ અલગ અલગ ત્રણેય ઋતુમાં થોડો થોડો પ્રોબ્લેમ.

0: લઈએ, એટલે ધ્યાન બાબતમાં તો બીજા પક્ષની ઘોડે રાખવું તો પડે જ. કારણ કે પત્તું જ એક એક પત્તાનું ધ્યાન રાખવાનું, જેમ નાના બાળકોને આપણે ઉછેરી મોટા કરી છે એમ એના માટે થોડું ધ્યાન તો રાખવું જ પડે છે.
1: અને પશુઓથી બચાવવા પણ બાઉન્ડરી કે
0: ઈ કાઈ નથી, એક ઈ આમ મોટા મોટો પ્લસ પોઈન્ટ હોય તો એને માણસ ભી નથી ખાતા હતા. આપણે તમને ડાળમાં સાઈડમાં મૂકીએ, પણ તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે હવેથી દરરોજ પર માણસો એ ચાર પાન ફરજિયાત ખાવા, જેથી કરી માથાના વાળ સાથે કઈ મારે ડોક્ટર બાબતમાં નથી, પણ હવે બહાર નો નાખી દેતા. દાળ ભાતમાં તમારે પાંદ આવે તો ખાઈ ચાવી જવા અથવા ખાઈ જવા, પણ એને નથી ઢોર ખાતા, નથી ભૂંડ. એને પ્રોટેક્શન આપવું પડે કે એને જાળી મારવી પડે. આવું ઠીક છે, ભૂંદડા નાંતે આવે અમારે ડ્રીપ ઇરિગેશન જોયું, એટલે એના માટે અંદર એસી જેવી હવા આવે એટલે થોડુંક નીચે નુકસાની કરે, કોઈ ડ્રીપ તોડે કેવું સામાન્ય પ્રોબ્લેમ થાય છે.
2: પણ મતલબ લીમડાને કોઈ
0: કોઈ જેની નુકસાન પાકને બીજા જીવ થી નથી થતા,
1: એટલે બાઉન્ડરી ઉપર પણ
0: મિત્રો વાવી શકે તો વાવી શકાય, પણ ઈ થોડું હોય એટલે શું થાય, ખેડૂને બધાને મજૂરને બોટલો દઈ દઈએ, આ દવા છાંટી દઈએ, તો એવી ખેતી હવે શક્ય
1: નથી.
0: દરેક પાકમાં તમારે ખેતીને બિઝનેસ તરીકે જોવો, એવી મારી એક નમ્ર અપીલ છે કે કોઈ ખેતી એવી નથી કે વાવી દીધું એટલે થઈ ગયું. દરેક જગ્યાએ બધામાં ભણતરની જેવું જ એમાં કરે, એટલે એક બાજુ ડોક્ટર રીએ કે એન્જિનિયર રીએ ક્લાસ વન ના અધિકારી રીએ, એ હું દાવા સાથે કહું છું કે હું સણોસરા રહીની સારી જિંદગી જીવી છું.
2: બહુ સરસ વાત છે. તો આપણે જે શરૂઆતમાં વાત કરતા હતા અટલબેન, કે મીઠા લીમડા જેવો જે પાક કે જે સામાન્ય રીતે શાકભાજી સાથે મફતમાં મળતો હોય, એની પણ છેલ્લા 25 વર્ષથી ખેતી કરી અને અશ્વિનભાઈ અને સુમિતાબેન છે એક સરસ નવો જ રોજગાર અને નવો વ્યવસાય છે એ ઉભો કરી રહ્યા છે.
1: અને અશ્વિનભાઈ તો કેટલા બધા બેનો રોજગાર પણ આપી
0: રહ્યા, આશીર્વાદ મળે છે. જે એના કરતા નાની ઉંમર કરતા જે મોટી ઉંમરના બેન કે ઘરે જેને આપણે એમ નથી કહેતા ખાચવતા, પણ જેને નોન્યુ છે આપણી ભાષા વધારાના ગણી કે બેઠા છે, ટાઈમ થાય એટલે જમીન ઈ ન્યા બેઠા તેમ એટલે મારી ઘરે બેસે, અને 400 થી +500-800 રૂપિયાનું અમુક યંગ તો 800 આજુબાજુ પણ કામ કરે છે પર ડે, એટલે ઈ રોજીરોટી મળે છે. અને એના ઉપર જે હસી અને સ્મિત જોઈને
2: બહુ સરસ વાત છે. એટલે આ રીતે મીઠા લીમડાથી પણ ઘણો સરસ વિકાસ છે એ થઈ શકે એવું આપણે કહી શકીએ. હવે અત્યારે તો મને લાગે છે કે મિત્રોને પણ અશ્વિનભાઈ સાથે વાત કરવાની મજા આવશે, એટલે એનો નંબર આપી દઈએ. 98928-86750-86750, એટલે કે 9898-2-86750.
1: તો હવે સરસ મજાનો ચોરો જામો છે, મીઠી મધુરી મીઠા લીમડાની વાત થઈ છે, તો એક મીઠું મીઠું લોકગીત સાંભળીએ
2: ચોક્કસ, અને ડાયરાની રજા લઈએ, મિત્રોને કહીએ રામ રામ
1: રામ રામ.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે,
1: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: હા તો ભાઈ ડાયરાની રજા લઈએ અને બધાને કહીએ
1: રામ રામ રામ રામ.

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેસેલ્સની 3 દિવસની મુલાકાતે વિક્ટોરિયા પહોંચ્યા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી આગામી 2 વર્ષમાં દેશના 500 શહેરોમાં શરૂ કરાશે. તમિલનાડુમાં વાઇકોના નેતૃત્વ હેઠળના એમડીએમકે પક્ષે ડીએમકે સાથેના 9 વર્ષનું ગઠબંધન તોડ્યું અને યુએસ ઓપન બેડમિન્ટનમાં ભારતના દેવિકા સિંહા, કિદામ્બી શ્રીકાંત અને રોનક ચૌહાણ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીના ટાઇટન જીમમાં સેમીફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેસેલ્સની 3 દિવસની મુલાકાતે વિક્ટોરિયા પહોંચ્યા. સેસેલ્સના રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્મિનીએ હવાઈ મથક પર તેમનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આ મુલાકાત બદલ પ્રશંસા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સેસેલ્સ એક મહત્વપૂર્ણ દરિયાઈ ભાગીદાર અને હિન્દ મહાસાગરમાં ભારતનો નજીકનો મિત્ર છે. શ્રી મોદીએ બંને દેશોના લોકોના લાભ માટે ભારત અને સેસેલ્સ વચ્ચે લાંબા સમયથી ચાલતા સંબંધો અને સહયોગને વધુ મજબૂત બનાવવા માટે ફળદાયી મુલાકાતની ઉત્સુકતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ હવાઈ મથક પર પ્રવાસી ભારતીય સમુદાયના સ્વાગત બદલ આભાર પણ વ્યક્ત કર્યો. તેમણે પ્રવાસી ભારતીય સમુદાયે વિદેશમાં ભારતના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિને જે રીતે સાચવી અને તેનું સન્માન કર્યું તેની પ્રશંસા વ્યક્ત કરી. પ્રધાનમંત્રી સેસેલ્સના 50મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન બનશે. તેઓ સેસેલ્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપનારા

0: પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી હશે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું કે ભારતે નોંધપાત્ર આર્થિક પ્રગતિ કરી છે અને વૈશ્વિક મંચ ઉપર મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. વ્હાઇટ હાઉસ ખાતે એક સમાચાર એજન્સી સાથેની મુલાકાતમાં શ્રી રૂબિયોએ કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતને અમેરિકાના સૌથી નજીકના વ્યૂહાત્મક ભાગીદારોમાંના એક તરીકે જુએ છે. તેમણે કહ્યું કે શ્રી મોદીએ એક એવા દેશનું નેતૃત્વ કર્યું જે મજબૂત આર્થિક લાભ મેળવી રહ્યો છે અને વધુને વધુ પ્રભાવશાળી વૈશ્વિક શક્તિ બની રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયે આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહ રાવના 105મા જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન અને વારસા પર એક પ્રદર્શનનું આયોજન કર્યું હતું. પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયની કાર્યકારી પરિષદના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રદર્શનમાં શ્રી રાવની મહત્વપૂર્ણ રાજકીય યાત્રાના દુર્લભ ફોટોગ્રાફ્સ, સત્તાવાર દસ્તાવેજો, ભાષણો, પત્રવ્યવહાર અને અન્ય સામગ્રી પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક અંગ્રેજી દૈનિકમાં કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલ દ્વારા ભારત પર લખાયેલો એક લેખ શેર કર્યો છે, જેમાં ગ્લોબલ સાઉથને સુરક્ષિત, સ્થિતિસ્થાપક, સમાન અને ટકાઉ વૈશ્વિક ઉર્જા ભવિષ્યના કેન્દ્રમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું છે કે જો કોઈપણ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નવી દિલ્હીમાં એમએસએમઈ દિવસ પર બોલતા તેમણે કહ્યું કે ભારતમાં આ ક્ષેત્ર પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકોની હિંમત અને ઉદ્યોગ સાહસિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઉમેર્યું કે એમએસએમઈ ક્ષેત્ર દેશની કુલ નિકાસમાં આશરે 50% ફાળો આપે છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ સમગ્ર ભારતમાં એમએસએમઈને સશક્ત બનાવવાના હેતુથી પરિવર્તનશીલ ડિજિટલ પ્લેટફોર્મ, પોર્ટલ અને પ્રકાશનોની શ્રેણી પણ શરૂ કરી. કેન્દ્રીય એમએસએમઈ મંત્રી જીતનરામ માંઝીએ કહ્યું કે કેન્દ્રીય બજેટ એમએસએમઈ ક્ષેત્ર માટે સરકારની પ્રાથમિકતા અને પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરી છે. મંત્રીએ કહ્યું કે સરકાર એક એવી ઇકોસિસ્ટમ બનાવવા માંગે છે જ્યાં દરેક ઉદ્યોગ સાહસિકને નવીનતા, વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની સમાન તક મળે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ airnews_abad ને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી હતી કે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીને આગામી 2 વર્ષમાં દેશભરના 500 શહેરોમાં શરૂ કરાશે. ભારત ટેક્સીના શુભારંભ પ્રસંગે બોલતા તેમણે આ પહેલને સરકારી ક્ષેત્રમાં એક પરિવર્તનશીલ પગલું ગણાવ્યું. શ્રી શાહે કહ્યું કે ભારત ટેક્સીનો હેતુ ડ્રાઈવરોને સીધા હિસ્સેદારો બનાવીને એક વાજબી અને પારદર્શક પરિવહન મંચ પૂરું પાડવાનો છે. તેમણે કહ્યું કે આ મોડેલ સુનિશ્ચિત કરશે કે ડ્રાઈવરોને તેમની કમાણીનો મોટો હિસ્સો મળે, જ્યારે મુસાફરોને સલામત અને સસ્તી સેવાઓનો લાભ મળે. શ્રી શાહે ટેક્સી ચાલકોને સારથી ગણાવ્યા.
1: અલગ અલગ પ્રકાર કી કંપનીયાં આઈ ઓર કંપનીઓને અલગ અલગ પ્રકાર કે એપ બનાકર કિરાયે કી ટેક્સી કે લિયે ટેક્સી કે વો લોગ ડ્રાઈવર કહેતે હૈ મેં સારથી કહેતા હું. દોનોં મેં કન્સેપ્ટ કા અંતર યહી હૈ. વો સારથી કો ડ્રાઈવર માનતે હૈ, હમ ડ્રાઈવર કો સારથી માનતે હૈ. એ દોનોં સેવાઓ કે બીચ કા અંતર હૈ.
0: શ્રી શાહે અમૂલ સહકારી ચળવળની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત ટેક્સી સામૂહિક માલિકી દ્વારા લોકોને સશક્ત બનાવીને સમાન સહકારી ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આ તકે ભારત ટેક્સીએ પરિવહન માળખાને મજબૂત બનાવવા અને મુસાફરો અને ડ્રાઈવરો માટે સેવાઓ સુધારવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય સહકારી બેંક, રાજ્ય ટ્રાફિક પોલીસ, મુખ્ય હવાઈ મથક અને રેલવે સત્તાવાળાઓ સહિત અનેક સંસ્થાઓ સાથે સમજૂતી કરાર કર્યા. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે મહામંત્રી ચંપતરાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામાનો સત્તાવાર રીતે સ્વીકાર કર્યો છે.

0: શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદદેવ ગિરી મહારાજે આજે આ મુદ્દે એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રાજીનામા પર આગામી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેમાં ખાતરી પણ આપવામાં આવી છે કે ભક્તો દ્વારા દાન કરાયેલી ચાંદીની ઈંટો અને ઝવેરાતનો હિસાબ લેવામાં આવશે. તમિલનાડુમાં વાઇકોના નેતૃત્વ હેઠળના એમડીએમકે પક્ષે ડીએમકે સાથેના 9 વર્ષના ગઠબંધનનો ભંગ કર્યો છે. આજે ચેન્નાઈમાં પાર્ટીના મહાસચિવ વાઇકોની અધ્યક્ષતામાં એક જનરલ કાઉન્સિલ બેઠક યોજાઈ હતી, જેમાં ગઠબંધનમાંથી ખસી જવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. એમડીએમકે 2017માં ડીએમકેના નેતૃત્વ હેઠળના સેક્યુલર પ્રોગ્રેસિવ અલાયન્સમાં જોડાયો હતો. પાર્ટીએ એમડીએમકેને નબળા પાડવાના પ્રયાસોને તેના ખસી જવાના કારણ તરીકે ગણાવ્યા હતા. એમડીએમકે પાસે 2 ધારાસભ્યો છે. મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા ટેટ સાથે સંકળાયેલ એક મોટી પેપર લીક ઘટનાને ભિવંડીમાં પરીક્ષાના એક દિવસ પહેલા નિષ્ફળ બનાવવામાં આવી હતી, જેમાં પેપર લીક રેકેટના 3 કથિત સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ દિલ્હીથી ટેટ પ્રશ્નપત્રો લાવ્યા હતા અને કથિત રીતે તેને લગભગ 1.5 કરોડ રૂપિયાના સોદામાં વેચવાની તૈયારી કરી રહ્યા હતા. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ બિહારના રાજીવ શો અને આકાશકુમાર અને હરિયાણાના ધીરજસિંહ તરીકે થઈ છે. આ ઘટના બાદ મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદે રવિવારની ટેટ પરીક્ષા મુલતવી રાખી હતી. યુએસ ઓપન બેડમિન્ટનમાં ભારતના દેવિકા સિહાગ, કિદામ્બી શ્રીકાંત અને રોનક ચૌહાણ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીના ટાઇટન જીમમાં સેમીફાઇનલમાં પહોંચ્યા. મહિલા સિંગલ્સમાં દેવિકા સિહાગે જાપાનની રિકો ગુંજીને સીધી રમતોમાં હરાવી ક્વાર્ટર ફાઇનલમાં 22-20, 21-19 જીત મેળવી. આવતીકાલે સેમીફાઇનલમાં ડેનિશ શટલર લાઇન ક્રિસ્ટોફરસન સામે ટકરાશે. પુરૂષોના સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે ચાઇનીઝ તાઇપેઈના લિયાઓ ઝુઓ ફુ સામે 21-9, 12-21, 21-8 જીત મેળવતા ઓલ ઇન્ડિયા મેન સિંગલ્સની ફાઇનલની શક્યતા જીવંત રહી. રોનક ચૌહાણે પણ ઇઝરાયલના મિશા ઝિલ્બરમેન સામે 23-21, 21-11 વિજય મેળવ્યો. ચૌહાણ હવે ચાઇનીઝ તાઇપેઈના સુલી યાંગ સામે ટકરાશે, જ્યારે શ્રીકાંત આવતીકાલે સેમીફાઇનલમાં જાપાનના યુડાઈ ઓકીમોટો સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેસેલ્સની 3 દિવસની મુલાકાતે વિક્ટોરિયા પહોંચ્યા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી આગામી 2 વર્ષમાં દેશના 500 શહેરોમાં શરૂ કરાશે. તમિલનાડુમાં વાઇકોના નેતૃત્વ હેઠળ એમડીએમકે પક્ષે ડીએમકે સાથે 9 વર્ષનો ગઠબંધન તોડ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્સ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. શ્રોતા મિત્રો, અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સમય થયો છે રાત્રેના 8. રજૂ કરીએ છીએ આપનો મનપસંદ ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારે ગામા, જે અંતર્ગત સર્વપ્રથમ આપના રેડિયો સેટ પર પ્રસારિત કરીએ છીએ સમીરની રચનામાં હિમેશ રેશમિયાનો સ્વર, માફ કરશો, સમીરની રચનામાં હિમેશ રેશમિયાનું સંગીત, સ્વર છે કે તેમજ સુનિધિ ચૌહાણનો, તેમજ ફિલ્મ છે અક્ષર.

0: ઓલા ચીમન ની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થો ની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થો ની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ગુલઝારની રચનામાં શંકર અહેસાન અને લોયનું સંગીત. સ્વર આપ્યો છે મહાલક્ષ્મી અય્યર તેમજ સોનુ નિગમે. ફિલ્મ છે બંચી ઓર બબલી.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: શ્રોતા મિત્રો, હવે આપના રેડિયો સેટ પર પ્રસારિત કરીએ છીએ પંછી જલોન્વીની આ રચના, જેમાં સંગીત આપ્યું છે વિશાલ અને શેખરે, સ્વર છે કે અને શાનનો, તેમજ ફિલ્મ છે 10.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: સાંભળીએ ઉદિત નારાયણના સ્વરમાં પ્રીતમનું સંગીત. રચના છે મયુર પુરીની, તેમજ ફિલ્મ છે ગરમ મસાલા.

પ્રસ્તુત છે કે અને સલીમ મર્ચન્ટના સ્વરમાં સલીમ અને સુલેમાનનું સંગીત. ગીતકાર છે ઇરફાન સિદ્દીકી, તેમજ ફિલ્મ છે ઇકબાલ.

શ્રોતા મિત્રો, આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારે ગામા. પ્રસ્તુત છે સમીરની રચનામાં હિમેશ રેશમિયાનું સંગીત, સ્વર છે ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકનો, તેમજ ફિલ્મ છે મેને પ્યાર ક્યું કિયા.

પ્રસ્તુત છે જાલેશ શ્રીવાનીની રચનામાં સાજિદ વાજિદનું સંગીત, સ્વર છે સોનુ નિગમ અને અલકા યાજ્ઞિક, ફિલ્મ છે મુજસે શાદી કરોગી.

પ્રસ્તુત છે પ્રસન્ન જોશીની રચનામાં એ આર રહેમાનનું સંગીત, સ્વર છે મોહિત ચહાણનો, તેમજ ફિલ્મ છે રંગ દે બસંતી.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારેગામાં અહીં સંપન્ન થયો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણોમાં 8:45 હિન્દીમાં, ત્યારબાદ 9 વાગ્યે અંગ્રેજીમાં સમાચાર રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્ર પરથી.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગીત ગઝલ કાર્યક્રમ અહીં સંપન્ન થયો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી ક્ષણોમાં રાષ્ટ્રીય રેડિયો પત્રિકા અંતર્ગત વિજ્ઞાન ભારતી રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્ર પરથી.

0: The fragile ceasefire brokered 2 weeks ago to end the four-month conflict in West Asia is under mounting pressure after fresh retaliatory strikes between the United States and Iran over the past 48 hours. The latest escalation began on Thursday with an Iranian attack on a commercial vessel in the Strait of Hormuz, prompting a U.S. response. Both sides accuse each other of violating the interim agreement, raising fears for ongoing diplomatic efforts. Bahrain reported a drone attack today, calling it a flagrant violation of its sovereignty, while a strike was reported near Erbil in northern Iraq. In southern Lebanon, an Israeli drone strike hit the Nabatea area a day after Israel and Lebanon signed a U.S. brokered framework for Israeli withdrawal and restoring Lebanese state authority. In the FIFA World Cup, Panama will take on England in Group L match at East Rutherford in U.S. tonight. In another Group E fixture, Croatia will face Ghana at Philadelphia in U.S. And that is the end of this news bulletin.
1: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. શ્રોતા મિત્રો, અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં રાત્રિના 11:10 અને 18 સેકન્ડ્સ થયા છે. આ સાથે જ અમારા સાંધેકાલીન સભાના કાર્યક્રમો અહીં સંપન્ન થયા. આવતીકાલે સવારે 5:55 આ જ મીટર્સ પર આપને ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.